નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર. આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88-95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર. આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતનું સ્વાદન કરતા કરતા ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના લગભગ 12મા શ્લોક સુધી પહોંચ્યા છે. જો આપનામાંથી કોઈ ગીતાને પોતાની સાથે રાખીને બેસતા હશે તો એમને ખ્યાલ આવ્યો હશે કે આપણે 11મા 12મા શ્લોકને જોયા પછી 10મા શ્લોક તરફ ગયા હતા. થોડું વિપરીત કર્યું, 10મો શ્લોક આપણે છેલ્લે લીધો, જે એમ કે છે કે વીતરાગ વય ક્રોધ વીતરાગ ભય ક્રોધ મન્મયા માં ઉપાશ્રિતા બહવ જ્ઞાન તપસા પૂતા મદભાવમાગતા. પેલા તો એમ કહ્યું કે હું ક્યારે અને કેમ સંભવામી, મારી જાતને પ્રગટ કરું છું તો ક્યારે અને કેમ, અને એ કેમ કયા પછી જે વાત કરી એ વાત એ છે, હજુ આગળ પણ આ વાત વધારે સારી રીતે કહેવાની છે કે જે લોકો આ રીતે રાગ દ્વેષ વગેરેથી મુક્ત થઈને જ્ઞાન તપસા, જ્ઞાનના તપથી પવિત્ર બનીને મનમય મારા મય બને છે, એ લોકો મદભાવમ મારાપણું પ્રાપ્ત કરી લે છે, મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, એમના માને ઈશ્વરમાં કોઈ ફેર નથી. આવા ઈશ્વર સદૃશ જનો, ઈશ્વર સદૃશ શબ્દમાંથી સદૃશ પણ કાઢી નાખીએ તો ચાલે, એવા અનેક થઈ ગયા છે અને થનારા પણ છે. જે યથા મમ પ્રપદ્યંતે તાં તો થઈ વપજામ્ય હમ, 11મા શ્લોકમાં કહ્યું હતું, જે પ્રમાણે જે ભાવથી જે કંઈ કરે છે તેને તેમાં પ્રાપ્ત થાય છે, થાય છે. કેટલાક લોકો પોતે ચોક્કસપણે નાનકડી સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને નાનકડા કર્મ કરે છે, એ લોકો એ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. જ્ઞાનદેવને કોઈએ કહ્યું કે વાઘ ઉપર બેસીને એક સંત આવી રહ્યા છે એટલે એમની એ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે કે હિંસક પ્રાણીઓને પોતાના વશમાં લીધા છે. તો જ્ઞાનદેવે કહ્યું કે એમ તો આપણે એમનું સ્વાગત કરવું જોઈએ, જે ઓટલા ઉપર બેઠા હતા એ ઓટલો ચાલવા માંડ્યો. પેલા સંતને ખબર પડી કે આ તો મેં તો જેને વશ કર્યા છે એ જીવંત તત્વોને વશ કર્યા છે, આખરે વાઘ પણ સજીવ છે અને એના ઉપર મેં કાબુ મેળવ્યો છે. ના, પેલો સામેથી જ્ઞાનદેવ આવે છે એ તો પેલા ઓટલો ચાલતો ચાલતો આવે, નિર્જીવ છે. જ્ઞાનદેવનું જીવ સચેતન અચેતન સાથેનું તાદાત્મ્ય અને પેલા એ પ્રાપ્ત કરેલી નાની મોટી સિદ્ધિઓ, તો સિદ્ધિઓ તો મળે, જુદા જુદા તપ કરો ને જુદી જુદી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. યોગની

તો સિદ્ધિઓનું વર્ણન છે આપણું, અને એને અવરોધરૂપ ગણી છે. ખેર, તો એ કર્મ પણ નકામા છે એમ નહીં. હવે પછી કહેશે પણ ખરા કે આ બધા યજ્ઞના કર્મો છે, વૈદિક કર્મો છે, એ બધા કર્મો પોતપોતાની રીતે ફળ આપનારા છે, સિદ્ધિ મળે છે. અને પછી એક વિશિષ્ટ વિષય આવે છે અને એને સમજવો બહુ જરૂરી છે, કારણ કે અનેક પ્રકારના વિવાદોમાંથી પસાર થયો છે અને થઈ રહ્યો છે. 13મો શ્લોક છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપિ માં વિદ્ધિ વિદ્યકર્તારમવ્યયમ. સાધો આમ તો દાખલો આપ્યો છે કે એનો કર્તાય હું છું ને એનો અકર્તાય હું છું. શેનો? પેલા જુદા જુદા કર્મ કરવા માટે ને જુદી જુદી સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે કર્મો જરૂરી છે એની વાત કરતા કરતા આ કહે છે કે એક આપણે સમાજની વ્યવસ્થા જોઈએ છીએ જેને ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા કહે છે. ચાતુર્વર્ણ વ્યવસ્થા, ચાતુર્વર્ણ ભેદ નહીં, વર્ણ ભેદ અને વર્ણ વ્યવસ્થા બેમાં ફરક છે. એ ફરક અહીંયા એક જ શબ્દમાં સમજાવ્યો છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. ગુણ અને કર્મના વિભાગથી, જન્મથી નહીં. મનુસ્મૃતિ કહે છે કે જન્મના જાયતે શૂદ્ર સંસ્કાર દ્વિજ ઉચ્યતે. ગુણ કર્મ વિભાગશઃ, ગુણ અને કર્મના વિભાગથી એક સરસ મજાની સામાજિક વ્યવસ્થા ગોઠવી છે. એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એ ભેદ નથી. એને ભેદ તરીકે જોનારાઓ ખોટું જુએ છે. ઈશ્વર નિર્મિત છે આ વ્યવસ્થા. અને ઈશ્વર નિર્મિત એટલે તમને ઈશ્વરે કહ્યું મેં નિર્માણ કર્યું છે, તમારે માની લેવું ના માની લેવાય, સમજવું પડે. એ સમજવાનો પેલો ભાગ, અડધો ભાગ છે એ છે ગુણ કર્મ વિભાગશઃ. ગુણ અને કર્મ નક્કી છે. કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે વ્યવસ્થા જોવી પડે, વ્યવસ્થા કરવી પડે. ધારો કે એક સરસ મજાની કોલેજ છે તો એની વ્યવસ્થા છે, એની અંદર પ્રિન્સિપાલ અને અધ્યાપકો છે, એની અંદર કારકુનો છે, એની અંદર વોચમેન છે, એની અંદર સિક્યોરિટી ગાર્ડ છે, અને એની અંદર સેવકો પણ છે, પ્યુન પણ છે. ભણવા ભણાવવાનું કામ અધ્યાપકો કરે છે, વ્યવસ્થાનું કામ ક્લાર્કો કરે છે, સુરક્ષાનું કામ સિક્યોરિટી ગાર્ડ કરે છે, અને આ બધાને જોડવાનું, બધાની સાથે સંકલન કરવાનું કામ સેવકો પ્યુન કરે છે. આ ચારમાંથી એકય ન હોય તો સંસ્થાની અંદર ગરબડ ઉભી થાય સંચાલનની અંદર, અને એકનું કામ બીજો કરી આવે તોય ગરબડ ઉભી થાય સંચાલનની અંદર. જે સેવકનું કામ કરે છે એ આચાર્યનું કામ કરવા માટે બેસી જાય, માણસ બધા સરખા છે એમ કહીને આપણે આને આનું કામ સોંપીએ અને આને આનું કામ સોંપીએ તો બંને ગરબડ કરે. સંસ્થાના વ્યવસ્થિત સંચાલન માટે આ ચાર વિભાગ જરૂરી છે. કેટલાક છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે, બૌદ્ધિકો છે, એમનું કામ બુદ્ધિ પૂરતું છે. કેટલાક કામો વ્યવસ્થા તંત્રના જાણકારો હોય છે, આર્થિક બાબતોના જાણકારો હોય છે, એમને એમનું જ કામ કરવા દેવું જોઈએ, એમને બીજા કામમાં સોંપીએ તો નહીં ચાલે. કેટલાક સુરક્ષાનું કામ કરવા માટે બળવાન લોકો છે, શારીરિક બળ છે એમનામાં, એમની બુદ્ધિ પણ એ જ રીતે ચાલે છે, સુરક્ષાના કામની અંદર ચાલે છે, એમને એમનું કામ કરવા દેવું જોઈએ. દરેકની અંદર જન્મજાત ગુણ હોય છે અને જે ગુણ હોય છે એ પ્રમાણે કર્મ કરે છે. આ ચારમાંથી એકેય નહીં હોય તો નહીં ચાલે. આ ચારને જોડનારો જે વર્ગ છે એ પણ જરૂરી છે. આચાર્યએ કહેલી વાત, પેલા
કારકુન સુધી પહોંચાડે, કારકુનને કહેલી વાત સિક્યોરિટી ગાર્ડ સુધી પહોંચાડે, સિક્યોરિટી ગાર્ડે કહેલી વાત ફરી આચાર્ય સુધી પહોંચાડે. આ પ્રમાણે જો

પાલન ન કરે તો એ ન ચાલે. તો જે બૌદ્ધિક કામ કરે છે એ બ્રાહ્મણ છે, જે સુરક્ષા કર્મ નું કામ કરે છે એ ક્ષત્રિય છે, જે વ્યવસ્થા તંત્ર ને ચલાવે છે એ વૈશ્ય છે કારકુન, અને સંકલન નું કામ કરે છે તે શૂદ્ર છે. આ વ્યવસ્થા તંત્ર તો ઈશ્વર નિર્મિત છે. કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ સંસ્થા જુઓ, જે લોકો ચાતુર્વર્ણ વ્યવસ્થા ને ચાતુર્વર્ણ ભેદ નો વિરોધ કરતા હોય એ લોકોની પાસે પણ જાઓ તો એ ચાલતી સંસ્થાઓમાં ચાર વિભાગ જોવા મળશે. બૌદ્ધિકો, તંત્રજ્ઞો, સુરક્ષા કર્મીઓ અને આ બધાનું સંયોજન કરનારાઓ. એમાં ઉચ્ચ કે નીચ નથી, એમાં મોટો કોણ ને નાનો કોણ એ પણ નથી. એમની અંદર રહેલા સ્વયંભૂ ગુણો જે છે એ એમની પાસે એ કામ કરાવે છે. ગુણ કર્મ, ગુણ અને કર્મ. આજે ગુણ અને કર્મ ને આધારે વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે. કોઈ એક નાનકડો આપણે કાર્યક્રમ કરવો હોય ને તો આ બધી વ્યવસ્થાઓ ગોઠવવી પડે છે. આ ચારે ચાર વ્યવસ્થાઓ ગોઠવવી પડે છે. એનું આર્થિક પાસું પણ જોવું પડે, એનું સુરક્ષા પાસું પણ જોવું પડે, એનું બૌદ્ધિક પાસું પણ જોવું પડે, અને એ બધાનું સંકલન કરનારનું પાસું પણ જોવું પડે. એમાં ઊંચ નીચની વાત નથી. ભંગ શુદ્રો અજાય એમ કહીએ એટલે પગ નીચે છે તો પગ નાના થઈ ગયા, ના. આપણા સમાજે તો એવું નક્કી કર્યું કે કોઈને માન આપવું હોય ને તો એને પગે લાગવું પડે, પગે પહોંચવો, એટલે પગ નાના થઈ ગયા, સૌથી ઊંચા થઈ ગયા. તો આ આખી ગતિ છે બ્રાહ્મણ ક્ષેત્ર વૈશ્ય શૂદ્રની. અને સમાજ પુરુષ મોટો હોય તો એ સમાજ પુરુષનું મગજ, બુદ્ધિ એ એક છે. હાથ પગ જે એને શક્તિ આપે છે એ બીજું તત્વ છે. જે એને ચાલતો રાખે છે ને તંત્ર ગોઠવે છે ઉરુ એ ચોથી વસ્તુ છે. અને પગ એ ચોથી વસ્તુ છે, પછી ત્રીજી વસ્તુ. આ ચાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તો એક મોટો વિશાળ સમાજ પુરુષ. એ સમાજ પુરુષના આ ચાર અંગો છે અને એના ચાર સ્વાભાવિક કર્મો છે. આ ચાર સ્વાભાવિક કર્મો એના એ કર્મને કરવાનું ગુણ ધરાવતી વ્યક્તિઓની અંદર હોય છે. એને આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તરીકે ઓળખીએ છીએ. આમાંથી કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, આ તો મારું સર્જન છે, એટલે ઈશ્વરનું સર્જન છે. એટલે આપણે ઈશ્વરને અહીંયાથી કેટલાક આજકાલ ચાલે છે ને બધી ચર્ચાઓ, એમાં મનુવાદીઓ કહીને એ આખી વાત જ સમજવાની વાત છે. કોઈ નીચ નથી, કોઈ ઉચ્ચ નથી. આ વર્ણ ભેદ નથી, આ વર્ણ વ્યવસ્થા છે. અને વર્ણ વ્યવસ્થા એટલે કામની વ્યવસ્થા છે, વ્યવસ્થા તંત્ર છે. અને એ વ્યવસ્થા તંત્ર એમને એમ નથી થતું, વ્યક્તિની અંદર રહેલા સ્વયંભૂ ગુણોને આધારે થાય છે. સુરક્ષા કર્મીને બૌદ્ધિક કામ સોંપશો તો એ નહીં કરી શકે, કારણ કે એનો એક ગુણ જ નથી. અને બૌદ્ધિક કામ કરનારને સુરક્ષાનું કામ કરશો તો માર ખાશે, કારણ કે એનો ગુણ જ નથી, એનામાં છે જ નહીં. આપણે જોયું કે એક સામાન્ય કોલેજ ચલાવવા માટે પણ આ ચાર વિભાગોની જરૂર પડે છે. બૌદ્ધિકો પણ જોઈએ, સુરક્ષા કર્મીઓ પણ જોઈએ, વ્યવસ્થા કર્મીઓ પણ જોઈએ, અને આ ત્રણેયનું સંકલન કરનારું એક ચોથું તત્વ પણ જોઈએ. એ સૌથી મહત્વનું છે. આપણે શુદ્ર કહીને એને ટાળી દઈએ તો નહીં ચાલે. તો ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, ઈશ્વર નિર્મિત છે. ઈશ્વર નિર્મિત છે એટલે સ્વભાવગત છે. આગળ પણ આપણે જોયું અવતારવાદની વાત કરતી વખતે કે ઈશ્વર નામનું કોઈ બે હાથ બે પગ વાળું પ્રાણી નથી, એ તો તત્વ છે. અને આ તત્વની અંદરથી આવેલી જે વ્યક્તિઓ છે એમની અંદર એના ગુણો સહજ રીતે હોય છે અથવા નથી હોતો. આજે હોય છે અથવા નથી હોતા એની વાત છે. તો જે વ્યક્તિની અંદર જે ગુણ છે તેને આધારે તે કર્મ કરવાનો છે, અને તેને આધારે તે વર્ગમાં રહેવાનો છે. તો આ તો વ્યવસ્થા થઈ.
સુચારુ રૂપે કોઈ

પણ સંસ્થા ચાલે એ માટે આ ચાર ભેદ કરવા પડે, આ ચાર વિભાગ કરવા પડે, અને આ ચાર વિભાગોને આધારે એ વ્યવસ્થા તંત્ર ચાલે. અને જો એની અંદર કઈ વ્યવસ્થા તંત્રમાં ગરબડ આપણે ઉભી કરી દઈએ તો પછી એ ખોટકાય, એની અંદર અવ્યવસ્થા ઉભી થાય. જેનું આપણે બહુ દેશી ભાષામાં કહીએ, જેનું કામ જે કરે, આ જેનું કામ જે કરે એનો અર્થ કે જેની અંદર જે ગુણ છે તે ગુણ ગુણને અનુરૂપ તે કર્મ તે કરે અને તો વ્યવસ્થા ઉભી થાય. ક્યાંય પણ કામ કરવું હશે તો આ વ્યવસ્થા સિવાય ચાલવાનું નથી. વ્યવસ્થા તો જોઈશે જ જોઈશે. વ્યવસ્થાને જ સમાજ કહેવાય, અવ્યવસ્થાને અરાજકતા કહેવાય. રાજકતા જ્યાં કરવી હશે ત્યાં વ્યવસ્થા ઉભી કરવી જ પડશે. એટલે જન્મની વાત નથી આ, જન્મથી વર્ણ મળે એમ નથી આ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એ ભેદ નથી, એ વ્યવસ્થા છે. આ વાતને જો આપણે સમજીએ તો આપણે શું છીએ એ આપણે નક્કી કરીએ, જન્મથી નહીં, કર્મથી, ગુણથી. તો આ ચાર વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાઓ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. આ ચાતુર્વર્ણ વ્યવસ્થા અહિયાં કહેવાય છે કે ઈશ્વર નિર્મિત છે. ઈશ્વર નિર્મિત છે એટલે સ્વયંભૂ છે, પોતાની અંદર આપમેળે ઉતરી આવે છે, ગુણો આપમેળે ઉતરી આવે છે અને ગુણોને આધારે કર્મ કરવાના થાય છે. તો એ આખી વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા આ અર્થમાં ઈશ્વર નિર્મિત છે. ઈશ્વર નામની કોઈ વ્યક્તિ ઉભા થઈને ચલો આટલા લોકો આમાં બ્રાહ્મણ ને, આટલા લોકો વૈશ્ય ને, આટલા લોકો ક્ષત્રિય ને, આટલા લોકો શૂદ્ર ને એમ કરીને ભાગ પાડ્યા છે એમ નથી. એ તો સૃષ્ટિના સંદર્ભે દરેકની અંદર ગુણ અને કર્મ સમાયેલા છે અને આ ગુણ અને કર્મ પ્રમાણે વ્યવસ્થા થાય છે. આ સમાજની વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા છે. એ નાનામાં નાની સંસ્થાની હોય તો પણ એની અંદર આ ચાર વસ્તુની જરૂરિયાત પડવાની છે. એક જ વ્યક્તિની અંદર બે વર્ણ હોય એવું પણ બની શકે. લગ્ન સંસ્થા હોય તો બે માણસો છે પણ બે ની અંદર ચારે છે, બંનેની અંદર થઈને ચારે છે. વ્યવસ્થા તો છે, વ્યવસ્થા નહીં હોય તો લગ્ન સંસ્થા એ તૂટી જશે. કોઈ પણ સંસ્થા લો, આખી મોટી વિરાટ આપણે સમાજ સંસ્થા લીધી એના બદલે નાનકડી કોઈ સંસ્થા લો, મંદિર લો, કોઈ પણ વ્યવસ્થા આપણે, કોઈ પણ આપણે સંસ્થા લઈશું તો એ સંસ્થાને વ્યવસ્થાની જરૂર પડશે અને વ્યવસ્થાની જરૂર પડશે ત્યારે એની અંદર આ ચાર પ્રકારના વિભાગો થશે. એક છે એ બૌદ્ધિક થશે, એક છે એ સુરક્ષાત્મક થશે, એક છે એ વ્યવસ્થા તંત્રાત્મક થશે અને એક છે આ ત્રણેયની અંદર સંકલન કરનાર વ્યક્તિત્વની જરૂર પડે એવું થશે. આ ચાર ભેગા થાય ત્યારે એક આખું વ્યવસ્થા તંત્ર સમ્યક થઈ ગયું કહેવાય. અને આ સમ્યક વ્યવસ્થા તંત્ર એ જ વર્ણ વ્યવસ્થા છે અને એટલે જ ઈશ્વર નિર્મિત છે, કારણ કે અંદર છે. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. ગુણ અને કર્મના વિભાગોને આધારે ચાતુર્વર્ણ વ્યવસ્થા થઈ છે. મેં એનું સર્જન કર્યું છે એમ કહું છું તારે, મને તું કરતા જાણ, મને તું અકર્તા પણ જાણ. એનો કરતા કે અકર્તા હું છું એમ કે કરતા પણ ખરા ને અકર્તા પણ ખરા. કર્યું છે એમ પણ કહેવાય ને નથી કર્યું એમ પણ કહેવાય. તસ્ય કર્તારમપિ મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ
એનો કરતા પણ ઓછું ને અકર્તા પણ ઓછું, એમ કહેવાનો ભાવાર્થ જ આ છે. હું એટલે ઈશ્વર પરમાત્મા સ્વયંભૂ તત્વ જે છે એ સૃષ્ટિની અંદર જે ઉતરી આવેલા ગુણો અવગુણો જે છે એ સ્વયંભૂ રીતે વ્યક્તિની અંદર હોય છે, અને એ જે એની અંદર હોય છે તો એને આપણે એને સ્વાભાવિક રીતે ઉતરી આવેલા ગણીએ છીએ. એટલા માટે ઈશ્વરને એને કરતા કહીએ, પણ એને

શું કરવાની જરૂર જ નથી, માટે એને આ કરતા કહીએ. તો આ ચતુર્વર્ણ વ્યવસ્થાનો કરતા પણ હું છું અને અકર્તા પણ હું છું. વસ્તુતઃ અકર્તા, ગુણતઃ કરતા. આ કરતા અને અકર્તા બંને હું છું એટલે આખી જે આ સૃષ્ટિ રચના થઈ છે એ સૃષ્ટિ રચના, એના જે વિભાગીકરણ થયા છે એ વિભાગીકરણ, એના માટે એની એની ગતિ માટે જે વ્યવસ્થા તંત્ર ઉભું થયું છે તે વ્યવસ્થા તંત્ર અંદરથી ઉભું થયું છે. એટલે એ કરતા છે, અને છતાં તારે જાણવું જોઈએ કે એ અકર્તા પણ છે. એ કર્મ કરવા બેઠો છે એમ ના માની શકાય. એને હાથમાં દંડો લઈને લોકોને ચાર ભાગમાં વેચી માર્યા એમ ના કહેવાય, કારણ કે ગુણકર્મથી થયા છે. એટલે સરસ વાત કરીયા કે એના કરતા તરીકે પણ મને જાણ અને અકર્તા તરીકે વાસ્તવમાં અકર્તા અને આમ કરતા. તો કરતા અને અકર્તા તું મને જ જાણ. કરતા પણ હું, અકર્તા પણ હું, કરનાર પણ હું અને ન કરનાર પણ હું. આ રચના આખી જે થઈ છે એ પરબ્રહ્મની અંદર જે સિદ્ધિ ઉતરી આવેલી છે, અને આપણે ગીતાને સમજતી વખતે આ જ વસ્તુ સમજવાની છે કે અત્યારે જે બૌદ્ધિક પરંપરાની અંદર આ વ્યવસ્થાને વર્ણભેદ તરીકે ઓળખાવવામાં આવે, અને વર્ણભેદ તરીકે ઓળખાવવામાં આવે એટલે એની અંદર ઉચ્ચ નીચનો ભાવ થાય, ઉચ્ચ નીચનો ભાવ થાય એટલે પરસ્પર જે સંગતિ છે એ તૂટી જાય, અને પરસ્પર સંગતિ જો તૂટી જાય તો એનો વિનાશ થાય. શરીરમાં પગનું સ્થાન નીચું ને માથાનું સ્થાન ઊંચું એમ માનીને લોહી ભ્રમણ કરતું બંધ થઈ જાય કોઈ એક જગ્યાએ તો એ તૂટી જાય, ને તૂટી જાય તો શરીર જ તૂટી જાય. આ વાત બહુ સમજવા જેવી છે, અને બુદ્ધિથી અને લાગણીથી બંને રીતે સમજવા જેવી છે. કેવળ બૌદ્ધિકો સીધે સીધા આ ચાર ભાગ છે ને એક ભાગે બીજા ભાગને અન્યાય કર્યો છે, આમાં અન્યાય ન્યાયની વાત છે જ નહીં. કોઈ એક ભાગ કોઈ એક અંગ કોઈ એક બીજા અંગને અન્યાય કરે છે અથવા ન્યાય થાય છે એવું કહેવું એ એની આખી જે સંગતિ છે એ સંગતિને ન સમજવા બરાબર છે, વ્યવસ્થા તંત્રને ન સમજવા બરાબર છે. શરીરને એકલા માથાની જરૂર નથી, પગની પણ જરૂર છે, પણ એનો અર્થ એ નથી કે માથાએ પગને અન્યાય કર્યો છે. પગે લાગવાનું હોય તો આપણે આપણે પગને સ્પર્શ કરવો પડે, ચરણ સ્પર્શ કરવો પડે. કોઈ પણ માણસના ચરણ નાના છે એમ ના માની શકાય, એ પણ પૂજ્ય છે, માથું પણ પૂજ્ય છે, કારણ કે બુદ્ધિની એ જરૂર છે અને કામ કરનારની એ જરૂર છે. આ બે હોય તો જ શરીર ચાલે, નહીં તો ન ચાલે. આ ચારે ચાર હોય તો જ સમાજ સ્થિર થાય, આ ચારે ચાર વિભાગો હોય તો જ સંસ્થા સુસંચાલિત રીતે ચાલી શકે. આ વાત ગીતાને આધારે આપણે જો સમજીએ, બીજી બધી વાત જવા દઈને, તો પણ કોઈ આધ્યાત્મિક બાબતમાં પડવું નથી, કોઈ ધાર્મિક બાબતમાં પડવું નથી, પણ આટલું જો સમજીએ તો એની એને એને ઈશ્વર પ્રણીત કેમ કહેવાયું એ આપણે સમજી શકીએ, કારણ કે સ્વાભાવિક છે, સ્વભાવગત છે, સ્વભાવગત છે. એના માટે શબ્દ વપરાય ગુણકર્મ. ગુણકર્મ વિભાગ સહ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. એનો કરતા ગણો કેવો હોય તો મને કરતા કે, એનો ન કરતા ન કરનારો કેવો હોય તો ન કરનારો કે. વાસ્તવમાં તો મારે કશું કરવાનું જ નથી, પણ એ સ્વયંભૂ છે, એ સ્વાભાવિક છે, એ સ્વભાવજન્ય છે, અને આ ચાર વિભાગો કરવા પડશે જન્મે ગમે તે હોય, જન્મ સાથે આને નિસ્બત નથી. તો આ વર્ણ ભેદ નહીં પણ વર્ણ વ્યવસ્થા છે, અને આ વર્ણ વ્યવસ્થા એ વ્યવસ્થા તંત્ર છે, અને આ તંત્ર એનું સંચાલન કરવું એ આપણું કામ છે. ચાતુર્વર્ણમ્ય સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. એનો કરતા પણ હું અને એનો વસ્તુતઃ અકર્તા પણ હું, કારણ કે નમ

0: कर्म फले स्पृहा इति माम यो विजानाति कर्मभिः स न बध्यते। आ जगत नी अंदर नमाम कर्माणि लिंपंती, मने ईश्वर ने कर्मनो लेप थतो नथी, कर्म बंधन रूप बनता नथी। नमाम कर्माणि लिंपंती, कर्म थी हूँ लिप्त थतो नथी, हूँ कर्मो करवा छता अलिप्त छू, जड़मा रहवा छता जड़ मने भीजवतु नथी, एवं कमल कही शके। અને એવા કમળને આપણે ઓળખીએ તો બરોબર છે, તો કે નમામ કર્માણી લિંપંતી, મને કર્મનો લેપ થતો નથી, હું અલિપ્ત છું, કારણ કે નમે કર્મ ફલે સ્પૃહા, કારણ કે કર્મના ફળની મને સ્પૃહા નથી, એવો મને જે જાણે છે। અવતારવાદની વાત કરીએ, અવતાર લીધો તો કેવો અવતાર, તો કે કર્મફળ ની અંદર સ્પૃહા નથી, કર્મ કરે છે ને કર્મ ની અંદર કોઈ અવલેપ થતો નથી, આ હું જીવન જે જીવી શકે તે ઈશ્વર જ છે। નમામ કર્માણી લિંપંતી નમે કર્મફળે સ્પૃહા ઇતિ માં યો વિજાનાતિ કર્મભિર ન સબધ્યતે, એ પણ કર્મથી બંધાતો નથી। ઈશ્વરને કેવો જાણવો, કેવો ઓળખવો, કેવો ઈશ્વર, પરમાત્મ તત્વ હોય તો તે કેવું, બ્રહ્મ તત્વ હોય તો તે કેવું, તો કે કર્મ જેને બાંધતા નથી, કર્મથી જે લેપાતો નથી, જેને કર્મના ફળને સ્પૃહા નથી, એવું જે એક તત્વ છે, એ જે કોઈ પણ સ્વરૂપમાં હોય તે ઈશ્વર તત્વ છે, આવું જે જાણે છે, કૃષ્ણને કૃષ્ણ તરીકે કે રામને રામ તરીકે નહીં, એની અંદર રહેલા આ ઈશ્વર તત્વને, કે એને કર્મ બંધનરૂપ છે, કર્મ બંધનરૂપ નથી તો કેમ નથી, કારણ કે કર્મમાં એને સ્પૃહા નથી। જળની વચ્ચે રહેવા છતાં જળથી એ ભીંજાતો નથી, કારણ કે જળને પીતો નથી, એવું જે એક તત્વ છે, એ તત્વને એક વખત તમે જો ઓળખી લીધું, ગમે તે ધર્મ સંપ્રદાયમાં તમે હો, આવું જે એક તત્વ છે એ પરમ તત્વ છે અને એનો અંશ હું છું, આવું જેને જાણી લીધું એ પોતે પણ જયારે કર્મ કરશે ત્યારે કર્મથી અલિપ્ત રહીને કર્મ કરશે, કરવાનું છે માટે કરીએ છીએ, સહજ ભાવે કરીએ છીએ, પણ એ કર્મથી મને હર્ષ શોક દુઃખ ભય તેનાથી મુક્ત રહેવાનું થાય છે, તો પછી તમને પણ એ કર્મ બંધનરૂપ બનતું નથી, કારણ કે બંધનની વ્યાખ્યા જ બદલાઈ ગઈ આખી। તો એ પ્રમાણે જે કર્મ કરે છે તે પોતે પણ કર્મભેર ન સબધ્યતે, એ પણ કર્મો વડે બંધાતો નથી। આ કર્મ વડે ન બંધાવાની વાત જે છે એ એવમ જ્ઞાત્વા કૃતં કર્મ, આજે હું કહું છું તે પ્રમાણે, આમ જાણીને, આવું જાણીને, આવું સમજીને કર્મ કરવું તો આપણે મુક્તિના માર્ગ ઉપર છીએ તેમ સમજી શકાય। હવે આગળ આપણે એનાથી હવે પછીની, આપણે અત્યારે લગભગ ચોથા અંકના 14મા શ્લોક સુધી પહોંચ્યા છીએ, આગળ હવે પછીના ક્રમમાં જોઈશું।
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન। આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં। આવી જ રીતે મળતા રહીશું, તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર।

અને તમારે માટે લઈને આવી છું અંતાક્ષરી. આપણી અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની. અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ના હીરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારી સોંગ વાગે છે કે નહીં, ચલો જોઈએ. તો ચાલો સાંભળીએ 70s ના હીરા.

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કઈ ફેમસ સોંગ છે.

કેટલું સુપર સોંગ છે ને અહીંયા. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ છે કે નહીં.

0: For exciting updates, subscribe to youtube.com/wiref.
1: હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9592966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નમસ્કાર મિત્રો, તમામ શ્રોતાઓનું સ્વાગત છે તમારા પોતાના પ્રિય કાર્યક્રમ જીગરવાણીમાં. આજનો દિવસ 24 મે, મતલબ કે વર્લ્ડ બ્રધર ડે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ ખાસ સંબંધ વિશે. એવો સંબંધ જે શબ્દોમાં સમજાવવો મુશ્કેલ છે પણ દિલથી અનુભવાય છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ભાઈનો સાચો અર્થ શું? મિત્રો, ભાઈ માત્ર એક સંબંધ નથી, ભાઈ એટલે એક મજબૂત

સપોઝ સિસ્ટમ જે હંમેશા તમારી પાછળ ઊભો રહે છે, ભલે દુનિયા તમારી સામે કેમ ન હોય. બાળપણમાં એ જ ભાઈ સાથે આપણે રમ્યા, ઝઘડ્યા, હસ્યા અને રડ્યા. એ જ ભાઈ ક્યારેક આપણો સૌથી મોટો દુશ્મન લાગતો, પણ જ્યારે કોઈ બીજો કંઈ કહે ત્યારે એ જ ભાઈ સૌથી પહેલાં આગળ આવી જાય. સમય સાથે જ્યારે જીવનની જવાબદારીઓ વધે છે ત્યારે ભાઈ માત્ર રમવાનો સાથી નથી રહેતો, પણ એક માર્ગદર્શક, એક મિત્ર અને ક્યારેક તો પિતા જેવી ભૂમિકા પણ ભજવે છે. જ્યારે તમે તૂટો ત્યારે ભાઈ તમને ઊભા રાખે છે, જ્યારે તમે હારો ત્યારે ભાઈ તમને ફરી લડવા માટે હિંમત આપે છે. મિત્રો, જીવનમાં ઘણા લોકો આવે છે અને જાય છે, પણ એક સારો ભાઈ હોય તો જીવનની દરેક મુશ્કેલી થોડી સરળ લાગી જાય. તો આજે બ્રધર્સ ડેના અવસરે એક કામ જરૂર કરજો, તમારા ભાઈને એક ફોન કરો અને ફક્ત એટલું કહો, થેન્ક્સ ભાઈ હંમેશા મારી સાથે રહેવા માટે. નાનકડા વિરામ બાદ ફરી મળીએ, વાત કરીએ બાળપણની ભાઈ સાથેની યાદો.

આજે વાત કરીએ એવી યાદોની, જે યાદ આવે એટલે ચહેરા પર આપમેળે સ્મિત આવી જાય. બાળપણની ભાઈ સાથેની યાદો. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, બાળપણ એ સમય હતો જ્યારે જીવનમાં કોઈ ટેન્શન નહોતું, અને એ સમયને ખાસ બનાવતો હતો આપણો ભાઈ. એક સાથે રમેલા રમતો, ક્રિકેટમાં થતી નાની નાની લડાઈઓ, મારું બેટ છે તો આઉટ છે જેવી મસ્તી, ઘરમાં મમ્મીથી છુપાવીને ચોકલેટ ખાવું અને પકડાઈ જઈએ ત્યારે એકબીજાને દોષ આપવો, ક્યારેક તો નાની નાની વાત પર ઝઘડો પણ થાય. દિવસભર વાત ન કરીએ પણ રાતે ફરી એકસાથે બેસી જઈએ, જાણે કંઈ થયું જ નથી. મિત્રો, એ દિવસો બહુ ખાસ હતા જ્યારે પ્રેમ બતાવવા માટે શબ્દોની જરૂર નહોતી, ફક્ત સાથ જ પૂરતો હતો. આજે જ્યારે આપણે મોટા થઈ ગયા છીએ, જીવનની દોડમાં વ્યસ્ત થઈ ગયા છીએ,

ત્યારે એ બાળપણની યાદો આપણને ફરીથી જીવવા માટે મન કરે છે. તો આજે બ્રધર્સ ડે પર થોડો સમય કાઢો, તમારા ભાઈ સાથે બેસો અને એ જૂની યાદોને ફરીથી યાદ કરો, કારણ કે યાદો જ એ ખજાનો છે જે જીવનભર ખુશી આપે છે. નાનકડા વિરામ બાદ ફરી મળીએ, વાત કરીએ. મારો ભાઈ મુશ્કેલીમાં હીરો.

આજે વાત કરીએ એવા વ્યક્તિ વિશે જે આપણા જીવનમાં સુપર હીરો કરતાં પણ વધારે મહત્વનો હોય છે. ભાઈ, મુશ્કેલીમાં હીરો. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, જ્યારે જીવનમાં બધું સારું ચાલે છે ત્યારે તો બધા સાથે હોય છે, પણ જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે જે વ્યક્તિ સૌથી પહેલાં તમારી બાજુમાં ઊભી રહે છે એ છે તમારો ભાઈ. બાળપણમાં જ્યારે કોઈ સાથે ઝઘડો થાય ત્યારે આપણો ભાઈ આગળ આવી જાય અને કહે, મારા ભાઈ સાથે કોઈ પંગા નહીં લે. સમય બદલાય છે પણ ભાઈનો સ્વભાવ નથી બદલાતો. આજે પણ જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં હો ત્યારે ભાઈ તમારી ચિંતા કરે છે, તમને હિંમત આપે છે અને કહે છે, ટેન્શન ન લે, હું છું ને. મિત્રો, ભાઈ હંમેશા પોતાની લાગણીઓ વ્યક્ત નથી કરતો, પણ એની દરેક હરકતમાં એનો પ્રેમ અને કાળજી છુપાયેલી હોય છે. જ્યારે તમે થાકી જાઓ ત્યારે ભાઈ તમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે, અને જ્યારે તમે પડી જાઓ ત્યારે તમને ફરી ઊભા રહેવાનું શીખવે છે. તો આજે બ્રધર્સ ડેના દિવસે તમારા એ હીરોને યાદ કરો અને દિલથી એક વાત જરૂર કહો, ભાઈ તું હો તો બધું સરળ લાગે છે. મળીએ નાનકડા વિરામ બાદ અને વાત કરીએ ભાઈ અને જવાબદારી.

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે દરેક ભાઈના જીવન સાથે જોડાયેલો છે, ભાઈ અને જવાબદારી. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, બાળપણમાં ભાઈ માત્ર મસ્તી અને રમતમાં જ વ્યસ્ત રહેતો હોય છે, પણ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તેના ખભા પર જવાબદારીઓ આવવા લાગે છે, ઘર માટે, માતા પિતા માટે અને ખાસ કરીને પોતાની બહેન માટે. ભાઈ હંમેશા એક સુરક્ષા કવચ બનીને ઊભો રહે છે. ઘણીવાર ભાઈ પોતાની ઈચ્છાઓને પાછળ મૂકી દે છે અને પરિવારની ખુશી માટે કામ કરે છે. એ ક્યારેય બતાવતો નથી, પણ અંદરથી તે ઘણી મોટી જવાબદારીઓ નિભાવી રહ્યો હોય છે. મિત્રો, ભાઈ હોવું સરળ નથી, કારણ કે તે માત્ર પોતાનું નહીં પણ આખા પરિવારનું ધ્યાન રાખે છે. સમય સાથે ભાઈ એક બાળકમાંથી એક સમજદાર વ્યક્તિ બની જાય છે, જે દરેક પરિસ્થિતિમાં મજબૂતીથી ઊભો રહે છે. તો આજે બ્રધર્સ ડેના અવસરે તમારા ભાઈની આ જવાબદારીઓને સમજો અને એકવાર દિલથી કહો, ભાઈ તું જે કરે છે એ માટે તારો ખૂબ આભાર, કારણ કે સાચો ભાઈ એ છે જે ક્યારેય થાકતો નથી અને હંમેશા પરિવાર માટે જીવે છે. મળીએ પાછા નાનકડા વિરામ બાદ અને વાત કરીએ ભાઈ ભાઈનો સંબંધ.

વાત કરીએ એક અનોખા સંબંધ વિશે, જેમાં પ્રેમ પણ છે, સ્પર્ધા પણ છે, અને સૌથી વધુ છે એકબીજાનો સાથ, ભાઈ ભાઈનો સંબંધ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, બે ભાઈઓનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. ક્યારેક એ બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હોય છે, તો ક્યારેક એકબીજાના સૌથી મોટા સ્પર્ધક. બાળપણમાં એક રમકડા માટે ઝઘડો, એક રિમોટ માટે લડાઈ, અને મમ્મી તેને વધારે પ્રેમ કરે છે, જેવી નાની નાની વાતો. પણ મિત્રો, આ બધું ફક્ત બહારથી હોય છે. અંદરથી બંને ભાઈઓ વચ્ચે ગાઢ પ્રેમ હોય છે. જ્યારે કોઈ મુશ્કેલી આવે, ત્યારે એ જ ભાઈ જે સાથે તમે ઝઘડ્યા હતા, સૌથી પહેલાં તમારી બાજુમાં ઊભો રહે છે. સમય સાથે ભલે બંનેના રસ્તા અલગ થઈ જાય, જીવનની દોડમાં દૂર થઈ જાય, પણ દિલથી એ બંને હંમેશા જોડાયેલા રહે છે. મિત્રો, ભાઈ ભાઈનો સંબંધ એવો હોય છે કે શબ્દોની જરૂર નથી પડતી, ફક્ત એક નજર અને બધું સમજી જાય. તો આજે બ્રધર્સ ડેના દિવસે તમારા ભાઈને યાદ કરો અને એને કહો, ભલે આપણે કેટલા પણ ઝઘડીએ, પણ તું મારા માટે સૌથી ખાસ છે. નાનકડા વિરામ બાદ ફરી મળીએ અને વાત કરીએ આજના સમયમાં ભાઈનો રોલ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આજે વાત કરીએ એક એવા વિષય પર જે સમય સાથે બદલાઈ રહ્યો છે, આજના સમયમાં ભાઈનો રોલ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, એક સમય હતો જ્યારે ભાઈ ભાઈ હંમેશા સાથે જ રહેતા, એક જ ઘરમાં, એક જ શહેરમાં. પણ આજે સમય બદલાઈ ગયો છે. કોઈ ભાઈ જોબ માટે બીજા શહેરમાં છે તો કોઈ બિઝનેસ માટે દૂર રહે છે. દૂર હોવા છતાં ભાઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો. હવે વોટ્સઅપ, વિડીયો કોલ અને સોશિયલ મીડિયા આ બધું ડિસ્ટન્સને પણ નજીક બનાવી દે છે. મિત્રો, આજના સમયમાં ભાઈનો રોલ ફક્ત એક રક્ષક સુધી સીમિત નથી, પણ એ એક ગાઈડ છે, એક મોટિવેટર છે અને એક સારો ફ્રેન્ડ પણ છે. જ્યારે તમે કન્ફ્યુઝ હો ત્યારે ભાઈ તમને સાચી દિશા બતાવે છે. જ્યારે તમે ડાઉન ફીલ કરો ત્યારે એ તમને હસાવે છે. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, પણ ભાઈનો સાથ અને તેની વેલ્યુ ક્યારેય બદલાતી નથી. તો આજે બ્રધર્સ ડેના દિવસે ડિસ્ટન્સ કેટલું પણ હોય, તમારા ભાઈને એક મેસેજ કે કોલ જરૂર કરજો અને એને ફીલ કરાવો કે તું હંમેશા મારી સાથે જ છે. મળીએ નાનકડા વિરામ બાદ અને વાત કરીએ ભાઈ માટે આભાર વ્યક્ત કરવો.

આજે વાત કરીએ એક એવી લાગણી વિશે જે આપણા અનુભવીએ તો ગણું છીએ પણ વ્યક્ત ખૂબ જ ઓછું કરીએ છીએ. ભાઈ માટે આભાર વ્યક્ત કરવો. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, જીવનમાં ભાઈ આપણા માટે કેટલું બધું કરે છે પણ આપણે કેટલા વખત એને થેન્ક યુ કહીએ છીએ, વિચાર્યું છે? બાળપણથી લઈને આજ સુધી ભાઈએ આપણું ધ્યાન રાખ્યું છે, ક્યારેક સીધું તો ક્યારેક છુપાઈને. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે એ આપણો સાથ આપે છે અને જ્યારે ખુશ હોઈએ ત્યારે એ ખુશી પણ આપણા સાથે ઉજવે છે. પણ મિત્રો, આપણે ઘણીવાર એના માટે આભાર વ્યક્ત કરવાનું ભૂલી જઈએ છીએ, કારણ કે આપણને લાગે છે કે આ તો એની ફરજ છે,

પરંતુ એક નાનકડું થેન્ક યુ અને એક સાચી લાગણી એ ભાઈના દિલને ખુશ કરી શકે છે. મિત્રો, લાગણીઓ વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સમય પસાર થઈ જાય છે પણ કહેલી વાતો હંમેશા યાદ રહે છે. તો આજે બ્રધર્સ ડેના અવસરે એક કામ જરૂર કરજો, તમારા ભાઈને કોલ કરો અથવા મેસેજ કરો અને દિલથી કહો, થેન્ક યુ ભાઈ, તું હંમેશા મારી સાથે છે, એ માટે ખૂબ આભાર. કારણ કે સંબંધોને મજબૂત બનાવે છે ફક્ત પ્રેમ નહીં પણ એની કદર પણ. વાત કરીએ નાનકડા વિરામ બાદ બ્રધર્સ ડે કેવી રીતે ઉજવવું.

વાત કરીએ એક સિમ્પલ પણ દિલથી જોડાયેલા વિષય પર, બ્રધર્સ ડે કેવી રીતે ઉજવવો. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, બ્રધર્સ ડે ઉજવવા માટે કોઈ મોટી તૈયારી કે ખર્ચ કરવાની જરૂર નથી, કારણ કે સાચી ખુશી નાના નાના પળોમાં છુપાયેલી હોય છે. સૌથી પહેલાં તમારા ભાઈને એક સ્વીટ સરપ્રાઇઝ આપો, એના માટે કોઈ ગિફ્ટ લાવો અથવા એનું મનપસંદ ખાવાનું બનાવીને એને ખુશ કરો. જો તમે બંને એક જ શહેરમાં છો તો થોડો સમય સાથે પસાર કરો, એક આઉટિંગ પર જાઓ અથવા સિમ્પલી એકસાથે બેસીને વાત કરો. અને જો ડિસ્ટન્સ છે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, એક ફોન કોલ અથવા વિડીયો કોલ પર દિલોને નજીક લાવી શકે છે. મિત્રો, ઉજવણીનો સાચો અર્થ છે તમારા ભાઈને ફીલ કરાવવું કે એ તમારા માટે કેટલો ખાસ છે. એક સિમ્પલ મેસેજ, આઈ મિસ યુ અથવા આઈ લવ યુ ભાઈ, એ પણ મોટા ગિફ્ટ કરતાં પણ વધારે વેલ્યુ રાખે છે. તો આજે બ્રધર્સ ડેના દિવસે નાની નાની ખુશીઓ સાથે આ દિવસને સ્પેશિયલ બનાવો અને તમારા ભાઈ સાથેના સંબંધને વધુ મજબૂત બનાવો, કારણ કે સ્મોલ ગેસ્ટર્સ બ્રિંગ બિગ હેપીનેસ. ફરી મળીએ નવા ટોપિક સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વક્તા તરીકે બોલવા જવાનું થાય ત્યારે એક બાબત ખાસ ધ્યાન ખેંચે એવી હોય છે, જે ઉત્સાહી અને શીખવાની ધગશવાળા હોય છે એ મંચની એકદમ નજીકની બેઠક પસંદ કરે છે, જેઓ એવું માનતા હોય છે કે મને તો બધી ખબર છે અથવા આવું તો અગાઉ પણ સાંભળેલું છે, એ ઘણું ખરું છેલ્લી ઘડીએ અને કેટલી વાર તો મોડા પણ આવે, પાછળની કે દરવાજા પાસેની બેઠક પસંદ કરે અને વહેલા છટકી જવાના ફિરાકમાં હોય છે। જો કે આ લોકો જ્યારે કોઈ મનોરંજન કાર્યક્રમ જોવા જાય ત્યારે સૌથી સારી બેઠક મળે તેવો આગ્રહ રાખે છે, એટલું જ નહીં કાર્યક્રમના નિશ્ચિત સમય કરતા ઘણા વહેલા આવી પહોંચે છે અને કાર્યક્રમ દરમિયાન કોઈના દ્વારા ખલેલ પડે તો અકળાઈ ઉઠે છે। આ બધું કહેવાનો અર્થ એ છે કે જેમને પોઝિટિવ પર્સનાલિટી ખીલવવી હોય એ આગળની બેઠક પસંદ કરનારા ઝડપથી પ્રેરણા મેળવતા હોય છે, એનામાં શીખવાની અને સુધારો કરવાની ધગશ પણ હોય છે। હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે આ પ્રકારના લોકો ઉપર થયેલ અભ્યાસના તારણ કંઈક આવા છે। સારા અને ઉમદા વિચારો મેળવવાની અપેક્ષા સાથે તેઓ આવે છે, જરૂર જણાય ત્યાં સારી રીતે નોંધ કરે છે, અન્ય સાથીઓ સાથે પોતે જે શીખ્યા એ વિશે વાત કરે છે અને પોતે કરેલી નોંધ સરખાવે છે। આ રીતે જે શીખ્યા હોય એ જ્ઞાનને વધુ દ્રઢ બનાવે છે અને ચૂકી ગયેલા મુદ્દાની બીજી વ્યક્તિ પાસેથી જાણકારી મેળવે છે। ટૂંકમાં આ પ્રકારના લોકો જીવનમાં વિજેતા નીવડે છે, કારણ કે તેઓ જીતવાનું આયોજન કરે છે, જીતવાની તૈયારી કરે છે અને જીતવાની મહેચ્છા રાખે છે। આ જ તો છે જીવન પ્રત્યેનો ખરો અભિગમ નહીં? તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

વિમાન ઉપડવાને ઘણી વાર હોવાથી સમય પસાર કરવા એક પુસ્તક અને બિસ્કિટનું પેકેટ ખરીદીને એક સ્ત્રી એરપોર્ટની લાઉન્જની એક બેન્ચ પર બેઠી. વાંચવામાં એ તલ્લીન હતી. એ દરમિયાન એને લાગ્યું કે એની બાજુમાં એક યુવાન બેઠેલો. બંને વચ્ચે પડેલા બિસ્કિટના પેકેટમાંથી એક પછી એક ખાતો હતો અને એના તરફ તાકતો હતો. સ્ત્રીને આથી અકળામણ તો થઈ, પણ એને અવગણીને વાંચવાનું ચાલુ રાખ્યું. જોકે સાથે સાથે એ પણ બિસ્કિટ ખાતી હતી. થોડી વાર રહીને એને જોયું કે પેલો બેશરમ યુવાન પણ એ જ પેકેટમાંથી બિસ્કિટ ખાતો હતો. છેવટે એક બિસ્કિટ વધ્યું ત્યારે યુવાને ફિક્કા સ્મિત સાથે એના બે ટુકડા કર્યા. એમાંથી એક એને પેલી સ્ત્રીને આપ્યો અને બીજો પોતે ખાધો. સ્ત્રીએ મનોમન વિચાર્યું કે આ તે કેવો અવિવેકી અને અભણ માણસ છે. મારા બિસ્કિટ ખાઈ ગયો છતાં સૌજન્ય ખાતરે આભારની લાગણી વ્યક્ત કરતો નથી. છેવટે ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થતાં એ સ્ત્રી વિમાનમાં બેઠી. વાંચવાનું પૂરું થવા આવેલું પુસ્તક પોતાની હેન્ડબેગમાંથી કાઢવા ગઈ તો જોયું કે એનું બિસ્કિટનું પેકેટ તો એમને એમ જ હતું. જો એના બધા બિસ્કિટ એની પાસે જ હતા તો પોતે ખાધેલા બિસ્કિટ તો પેલા યુવાનના હતા. જોકે હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. એ દિલગીરી પણ વ્યક્ત કરી શકે તેમ નહોતી. હવે એને ભાન થયું કે પેલો યુવાન નહીં, પરંતુ એ પોતે જ બેશરમ, અવિવેકી અને અભણ હતી. આપણા જીવનમાં એવું કેટલી વાર બને છે કે અમુક બાબત અમુક રીતે જ બને એમ માની લીધું હોય, પણ પછીથી ખબર પડે કે એમ માનવું સાચું નહોતું. એવું કેટલીક વાર બને કે પોતા પરના વિશ્વાસના અભાવે અહંકારી વિચારો વડે બીજા વિશે વાસ્તવિકતા સાથે સ્નાન સૂતક નો સંબંધ ન હોય એવો અભિપ્રાય બાંધી બેસીએ છીએ. આથી જ બીજા વિશે કઈ માની લઈએ એ પહેલા આપણે બે વાર વિચારવું જોઈએ. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સ્પર્શ, સ્વાદ, દ્રષ્ટિ, ઘ્રાણ અને શ્રવણ આ પાંચ ઇન્દ્રિય સાથે આપણે સૌ જન્મ્યા છીએ. પણ સફળ લોકો પાસે છઠ્ઠી ઇન્દ્રિય કોમન સેન્સ પણ હોય છે. ભણતર હોય કે ન હોય, કોમન સેન્સ કહેતા કોઠાસૂચ કેળવી શકાય છે. જો કે કોઠાસૂચ પ્રેરતું ન હોય એવું કહેવાતું શ્રેષ્ઠ શિક્ષણ પણ નિરર્થક છે. કોઠાસૂચ કેળવવાનું કુહાડીની ધાર સજાવવા સમાન છે. એક કઠિયારો લાંબા અરસાથી એક શેઠને ત્યાં કામ કરતો હોવા છતાં એને પગાર વધારો મળતો નહોતો. શેઠે બીજા કઠિયારાને કામે રાખ્યો. બીજે જ વર્ષે એને પગાર વધારો મળ્યો. આ જોઈને પહેલા કઠિયારાને કદી પગાર વધારો નહીં મળવાની ફરિયાદ કરી. શેઠ કહે, વર્ષોથી જેટલા ઝાડ કાપતો હતો એટલા જ ઝાડ તું આજે કાપે છે. જો તું વધારે ઝાડ કાપી લાવ તો તને પગાર વધારો મળે. જૂના કઠિયારાને તો જાણે દિશા મળી ગઈ. ધડાધડ ઝાડ કાપવા લાગ્યો. કામના કલાક વધારી દીધા, પણ એથી એની ઝાડ કાપવાની સંખ્યામાં વધારો ન થયો. આથી એને શેઠની પાસે જઈને પોતાની વ્યથા રજૂ કરી. નવો કઠિયારો શા માટે વધારે ઝાડ કાપી શકતો હતો એનું રહસ્ય જાણવા શેઠે એના નવા કઠિયારા પાસે મોકલ્યો. નવો કઠિયારો કહે, દરેક વખતે જ્યારે હું એક ઝાડ કાપી લઉં છું પછી બે મિનિટનો વિરામ લઈને મારી કુહાડીની ધાર સજાવી લઉં છું. તે તારી કુહાડીની ધાર છેલ્લે ક્યારે સજાવેલી? આ સવાલ જૂના કઠિયારાને બરાબર કાળજે લાગી ગયો અને એને પોતાનો જવાબ મળી ગયો. અહીં સવાલ એ છે કે તમે છેલ્લે ક્યારે કુહાડીની ધાર સજાવેલી? ભૂતકાળનો ભવ્ય વારસો વાગોળ્યા કરવાથી અને ફક્ત પુસ્તકીય શિક્ષણથી આ કામ થઈ શકે નહીં. જે ચીજ જેવી છે એવી જ દેખાય અને એ જ રીતે થવી જોઈએ. એ જ રીતે થાય એવી કોઠાસૂજ રૂપી કુહાડીની ધાર આપણે સતતપણે સજાવવાની રહે છે. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો.

એક આફ્રિકન કહેવત છે, જ્યારે કાર્યો બોલી ઉઠે છે ત્યારે શબ્દોની જરૂર રહેતી નથી. ભલાઈનું કાર્ય હંમેશા બોલી ઉઠે છે. વર્તમાન સમયની વિકટ પરિસ્થિતિમાં આવા કાર્ય આપણી આસપાસ બનતા જોઈએ છે ત્યારે જીવી રહેલી માનવતાનો અહેસાસ થાય છે. આ સંબંધે કોઈ અનામીને વહેતી કરેલી આ સરસ વાત વાંચો. એ દિવસે સૂરજ સખત તપતો હતો, ગરમીથી લોકો અકળાઈ ગયા હતા, હૈયાને ટાઢ

મળે એ માટે ઠંડા પીણા અને આઈસ્ક્રીમના પાર્લર તરફ લોકો આકર્ષાઈ રહ્યા હતા. મુઠ્ઠીમાં પૈસા જકડીને એક નાનકડી બાળકી આઈસ્ક્રીમ પાર્લરમાં દાખલ થઈ. હજી તો એક શબ્દ બોલે એ પહેલા જ પાર્લર વાળાએ એનો હાથ પકડીને કહ્યું, પાર્લર બહાર મારેલું બોર્ડ વંચાતું નથી, અહીં જૂતા પહેર્યા વિના આવવાની મનાઈ છે, છતાં તું ઉઘાડા પગે ઘૂસી ગઈ. આમ કહીને છોકરીને બહાર તગેડી મૂકી. નારાજ થયેલી બાળકી પાર્લરમાંથી બહાર આવી ત્યાં તેને એક તગડો અને કદાવર માણસ મળ્યો. એણે હેતથી બાળકીને પોતાની પાસે બેસાડી પોતાના મોટી સાઈઝના જૂતા એને ઉતાર્યા અને પેલી બાળકીની સામે રાખીને કહે, બેટા આ જૂતા પહેરીને કદાચ તું ચાલી શકીશ નહીં, પણ પ્રયત્ન કર, જૂતા ભલે ઢસડાય એ રીતે પણ ચાલીને તું અંદર જઈશ તો તારા માટે તું આઈસ્ક્રીમ કોન મેળવી શકીશ. આમ કહીને એણે એ નાનકડી બાળકીને હળવેથી ઉચકીને એના પગ જૂતામાં રાખી દીધા. પછી કહે, તું નિરાંતે આઈસ્ક્રીમ આરોગી આવ, હું તો થાકી ગયો છું, અહીં થોડો આરામ કરી લો. આટલું સાંભળતા તો બાળકીની આંખ ચમકી ઉઠી. ઉત્સાહથી થનગનતી મોટી સાઈઝના જૂતા પહેરીને ચાલવાની તકલીફ પડતી હોવા છતાં જેમ તેમ કરીને કાઉન્ટર પર પહોંચી ગઈ અને પોતાના માટે આઈસ્ક્રીમ કોન લીધું. હા, એ માણસ કદાવર હતો, તગડો હતો, એનું મોટું પેટ હતું, જૂતા મોટી સાઈઝના હતા, પણ સૌથી વિશેષ તો એ કે વિશાળ હૃદય ધરાવતો હતો. તો જોયું, મન બડા રખના ચાહીએ, ઇન્સાન કી નિયત અચ્છી હોની ચાહીએ. હું છું આરજે અંજલી, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સફળ અને નિષ્ફળ માણસ વચ્ચે શું ફરક છે? નિષ્ફળ માણસની વાત જવા દો, પણ સફળ માણસ ભલે કશું નોખું અનોખું ન કરતો હોય, પણ જે કઈ કરે છે એ નોખી અનોખી રીતે જરૂર કરે છે. સુલતાન મહેમૂદ નો હફસી ગુલામ અયાઝ વઝીરના દરજ્જે પહોંચી ગયો. બીજા દરબારીઓને આથી ઈર્ષ્યા થઈ. એકવાર મોકો જોઈને તેઓએ પૂછ્યું, જહાપના આવડત વગરના એક હફસી ગુલામને આપે વઝીર બનાવ્યો. એ વખતે અયાઝ ગેરહાજર હતું. દરબારીઓના સવાલનો જવાબ આપતા પહેલા સુલતાને શહેરના દરવાજા બહાર શું નવા જૂની છે એ જોઈ આવવા હુકુમ કર્યો. એક દરબારી જોઈ આવ્યો કે દરવાજા બહાર વણઝારાનો પડાવ હતો. એ ક્યાંથી આવ્યા હતા એનું સુલતાનને પૂછ્યું તો એને એ તપાસ કરી જ નહોતી. એક પછી એક દરબારી દરવાજે જઈને સુલતાને જેટલું પૂછ્યું હતું એટલી જ તપાસ કરીને પાછા ફર્યા. એવામાં અયાઝ ત્યાં આવ્યો. એણે પણ સુલતાનની નગરના દરવાજે સી નવા જૂની છે એ જોઈ આવવા હુકુમ કર્યો. અયાઝે એ બાજુ થઈને જ આવ્યો હતો એટલે કહે ત્યાં વણઝારાનું એક પડાવ છે. સુલતાને પૂછ્યું એ લોકો ક્યાંથી આવ્યા છે? વણઝારા બલ્કથી આવ્યા છે. કઈ તરફ જાય છે? કાબુલ થઈને બદખશાન જઈ રહ્યા છે. એ કાફલામાં કેટલા માણસો છે? કુલ 124 માણસો છે, જેમાં 49 પુરુષો અને 43 સ્ત્રીઓ અને 32 બાળકો છે. એ લોકો ધંધો શું કરે છે? છરી અને તલવાર સજાવવાનો. એમની સાથે જાનવરો કેટલા છે? 5 ઊંટ, 52 ઘોડા, 14 ગાય અને 17 બકરા. તમે ઠીક તપાસ કરી છે અયાઝ, સુલતાને ખુશ થઈને કહ્યું. હવે તમે જઈ શકો છો. એ પછી સુલતાને ઈર્ષાળુ દરબારીઓને કહ્યું, મને લાગે છે કે તમારા સવાલનો જવાબ તમને મળી ગયો છે. હા, જે કઈ કરવું એ નોખી અનોખી રીતે કરવું એટલે બીજા કરતા એ જ કાર્યને થોડા વધારે ઉત્સાહ, ધગસ, તત્પરતા અને સુસ્થી કરવું. એવો અભિગમ જે ધરાવે એ માણસ સફળ. તો હવે સફળ અને નિષ્ફળ માણસ વચ્ચે શું ફરક છે એ તો તમે જાણી જ ગયા હશો. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર.

સેલ્ફ ડિસ્કવરી કહેતા આત્મશોધન એવી પ્રક્રિયા છે જેમાં સામેલ થયા વિના આપણામાં કેટલી ક્ષમતા પડેલી છે એનું નામ માત્રનો અહેસાસ પણ થતો નથી. આ પ્રક્રિયામાં આવતી સૌથી મોટી રૂકાવટ છે પોતાના વિશે ઘર કરી ગયેલી ખોટી માન્યતા. બાય ધ વે, આ હકીકતને સુપેરે રજૂ કરતી એક દ્રષ્ટાંત કથા ગીત રૂપે એન્થની ડી મેલોએ ધ ગોલ્ડન ઈગલમાં વર્ણવી છે. એનો સારાંશ કંઈક આવો છે. એક માણસને બાજ પક્ષીનું ઈંડું મળે છે. એને મરઘીના માળામાં મૂકી આવે છે. મરઘી બાજના ઈંડાને સેવે છે. એક દિવસ બાજનું બચ્ચું ઈંડામાંથી બહાર આવે છે. એનો ઉછેર પણ મરઘીના બીજા બચ્ચાની જેમ થવા લાગે છે. જે રીતે મરઘીઓ પોતાનું જીવન ગુજારતી હતી એમ આ બાજ પણ જીવન ગુજારવા લાગ્યું. એને તો બસ એમ જ થતું કે એ પણ એક મરઘી જ છે. જમીનને ખોતરીને એમાં રહેલા કીડા અને જીવાતોને એ ખોરાક લે છે. એ પોતાની પાંખો તો વીંજે છે, પણ એનું ઉડ્ડયન માંડ થોડા ફૂટ ઊંચું હોય છે. વર્ષો વીતતા જાય છે. બાજ હવે મોટું થઈ ગયું હોય છે. એક દિવસ એ પોતાનાથી દૂર સુદૂર આકાશમાં પોતાની મજબૂત પાંખોના એક જરા અમસ્તા ફફડાટથી સુસવાટા મારતા પવનને કાંપતા એક પક્ષીને ભવ્ય રીતે ઉડ્ડયન કરતું નિહાળે છે. પેલું જમીન પર રહેતું બાજ આ નિહાળીને અવાક થઈ જાય છે. એ પોતાની સાથી મરઘીઓને પૂછે છે, એ કોણ છે? એક મરઘી કહે, એ તો પક્ષીરાજ ગરુડ છે. એ આકાશનું પક્ષી છે. એ ગગનગામી છે. આપણે મરઘીઓ જમીન નિવાસી છીએ. બીજું કે આપણે મરઘીઓ જેવા છીએ એવા પ્રકૃતિ દત્ત છીએ. બાજ એ બાજ છે અને આપણે મરઘી રહેવા સર્જાયા છીએ. અરીસામાં પોતાને નિહાળવાની સેલ્ફ ડિસ્કવરીની યાત્રા દરમિયાન પોતાના અધકેરા મૂલ્યની પ્રતીતિ થાય, એ સાથે જ વિકાસનો પ્રારંભ થાય છે. તો તમને પણ સેલ્ફ ડિસ્કવરી કરતા આવડી ગયું હશે. પોતાનામાં કેટલી ક્ષમતાઓ છે એ જાણવી, એ જ સેલ્ફ ડિસ્કવરી છે. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

સફળતા આમ તો સાપેક્ષ શબ્દ છે, પણ માણસ જે પણ ક્ષેત્રમાં હોય એમાં મુઠ્ઠી ઉંચેરા બની રહેવાનો પ્રયાસ કરે જ છે. આ મુઠ્ઠી ઉંચેરા બની રહેવાનું રહસ્ય શું છે? જો કે આ રહસ્ય બધા માટે એકદમ ખુલ્લું અને સ્પષ્ટ છે, છતાં આ દ્રષ્ટાંત એ રહસ્યને હાથ વગું બનાવે છે. 7 વર્ષની ઉંમરે થોમસ આલ્વા એડિસને સ્કૂલનું શિક્ષણ શરૂ કર્યું. એ પછી 3 મહિનામાં શિક્ષકે એમને મંદબુદ્ધિના ગણાવીને ભણવા માટે ગેરલાયક ઠરાવ્યા. એમની માતાએ ઘેર બેઠા ભણાવીને એમનામાં જ્ઞાન પ્રત્યે અભિરુચિના બી વાવ્યા. 10 વર્ષની વયે એડિસનને ભૌતિક શાસ્ત્રમાં એટલો તો રસ પડ્યો કે ઘરમાં જ પ્રયોગશાળા શરૂ કરી, જાતે ટેલિગ્રાફ સેટ બનાવ્યો. 12 વર્ષની વયે છાપા અને પેપરમિન્ટ વેચીને થતી કમાણીમાંથી પુસ્તકો અને પ્રયોગશાળાના માટેના સાધનો ખરીદતા. 15મા વર્ષે ઓટોમેટિક ટ્રાન્સમીટર અને રિસીવરની શોધ કરી. આગળ જતા વીજળીનો દીવો, ફ્લેક્સિબલ સેલ્યુલોઇડ ફિલ્મ, ગ્રામોફોન વગેરેની શોધ કરી લગભગ 1,000 જેટલા પેટન્ટ મેળવ્યા. સફળતાના એક પછી એક શિખર સર કરતા એડિસનને પત્રકારોએ એકવાર પૂછ્યું, આપ આટલા બધા સંશોધનો એક સાથે કરી રહ્યા છો ત્યારે કોઈ કામ ભૂલી જતા નથી, એનું રહસ્ય શું? એડિસને ઉત્તર આપ્યો, જો રાત્રે સૂતા પહેલા હું આજના અધૂરા કામનો વિચાર કરીને આવતીકાલે કરવાના કામની યાદી તૈયાર કરું છું. એ યાદી પ્રમાણે કામ પૂરા કરવાના પ્રયાસ કરું છું. બસ આ જ છે એનું રહસ્ય. બીજો સવાલ, તમે આટલા બધા સંશોધનો કર્યા, એનું રહસ્ય શું? એડિસનનો જવાબ કે મારા મનમાં સતત તીવ્ર જિજ્ઞાસા પ્રવર્તે છે. આ મોટી ઉંમરે આટલી શોધ કર્યા પછી અત્યારે ઘાસમાંથી લેટેક્સ બનાવવાનો પ્રયત્ન કરું છું. જે શોધ

કરવાનું નક્કી કર્યું હોય અને વળગી રહેવું એ જ મારી શોધો અને સફળતાનું રહસ્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો રોજ રોજ શું કરવાનું છે એનો સ્પષ્ટ ખ્યાલ અને એના માટે આદુ ખાઈને મચી પડવું એ સફળતા માટેનું ઓપન સિક્રેટ છે. તો તમે પણ જાણી લીધું ને કે સફળતા માટેનું સિક્રેટ શું છે. ધગજથી કામ કર્યા રહો. જે કામ કરવાનું છે, જે કામ કરવું છે એની પાછળ મંડ્યા રહો જ્યાં સુધી કામ પૂરું ન થાય. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ઉત્તર અમેરિકાનો નાયગરા ધોધ. આ ધોધ નાયગરા નદી ઉપર લેક્સ એરી અને ઓન્ટેરિયોની અધવચાળ છે. નાયગરા ધોધ વાસ્તવમાં હોર્સ શુ ધોધ અને અમેરિકન ધોધ એમ બે ધોધનો બનેલો છે. હોર્સ શુ ધોધ કેનેડાની સરહદે ઓન્ટારિયો રાજ્યમાં છે. અમેરિકન ધોધ અમેરિકન સરહદે ન્યૂયોર્ક રાજ્યમાં છે. રાત્રે રંગીન રોશનીથી આ ધોધ ઝગમગી ઉઠે છે. દર વર્ષે 1 કરોડ લોકો અહીં મુલાકાતે આવે છે. 11 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા કોતરની વચ્ચે આ ધોધ પ્રચંડ ગતિથી વહે છે. ધોધનું પાણી જે જગ્યાએ પડે છે ત્યાં ભયાનક વમળો સર્જાય છે. નાયગરા ધોધનું આશરે 85% પાણી હોર્સ શુ ધોધ પરથી વહે છે. હોર્સ શુ ધોધની ઊંચાઈ 167 ફૂટ અને મહત્તમ પહોળાઈ 2600 ફૂટ છે. અમેરિકન ધોધની ઊંચાઈ 176 ફૂટ અને પહોળાઈ 1000 ફૂટ છે. ધોધના કોતરોની ઊંડાઈ 200 ફૂટ જેટલી છે. એના પાણીની પડછાટનો અવાજ માઇલો સુધી સંભળાય છે. જોરદાર વેગથી ધસમસતા પાણીની જળશિખરો હવામાં 100 ફૂટ ઊંચે ઉડતી જોઈ શકાય છે. નાયગરા વિશે આટલી બધી વાત શા માટે? વેલ, હજારો વર્ષથી વહેતા ધોધનું અબજો ટન પાણી એમ જ વહી ગયું. પણ એક દિવસ માણસે એ વિરાટ ઉર્જાના એક હિસ્સાને નાથી લીધો. એમ જ વહી જતા પાણીને ચોક્કસ લક્ષ્ય તરફ વાળ્યું. પરિણામ, કરોડો કિલો વોટ વીજળીનું નિર્માણ થયું. એનાથી કારખાના ચક્રો ગતિમાન થયા. હજારો ઘરોમાં રોશની ફેલાઈ. ટનબંધ અનાજ ઉગાડવામાં આવ્યું. અનેક વસ્તુઓનું ઉત્પાદન થયું. નવા કામ ધંધાનું નિર્માણ થયું. રસ્તા બંધાયા, ઇમારતો ઉભી થઈ. આ અને બીજા અનેક ફાયદા એટલા માટે થયા કે આયોજનમાં એકા એવા માણસે નાયગરા ધોધના અમુક હિસ્સાને નાખ્યો, એને ચોક્કસ દિશા આપી, એક લક્ષ્ય ભણી વાળ્યું. આપણામાં પણ કુદરતે પ્રચંડ શક્તિ મૂકી છે. શું આ શક્તિને નાથીને કોઈ ચોક્કસ દિશા ભણી વાળીએ છીએ? પોતાના માટે અને ચાહિતાઓ માટે જે સુખ અને સમૃદ્ધિના સપના જોઈએ છીએ એ સિદ્ધ કરવા માટેની ચોક્કસ દિશા તરફ આ શક્તિને વાળીએ છીએ? તો દરેક માણસમાં આવી શક્તિઓ ભરેલી છે. પણ એને બહાર કેવી રીતે નીકાળવી, એ શક્તિઓને કયા માર્ગે લઈ જવી, એ તમારા ઉપર ડિપેન્ડ છે. તો હું છું આરજે અંજલિ અને નેક્સ્ટ વીક ફરીથી મળીશું અહીં જ, એટલે કે રેડિયો પાલનપુર 90.4 FM પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આગામની અંદર જયશંકર પંડ્યા નામના એક બ્રાહ્મણ, જયશંકરના પુત્રનો જન્મ થયો, પુત્રનું નામ પૂનમચંદ, પૂનમના ચાંદ જેવો સુંદર પુત્ર, દિવસે ન વધેઓ રાતે વધે, રાતે ન વધેઓ દિવસે વધે, એ પૂનમચંદને જોયું તો એના ગામમાં કોઈક વ્યક્તિઓ આવે, બીજા દેશના દેખાતા, બીજા ગોરા માણસો આવે, આપણા જેવા નહીં એવા જુદા માણસો આવે અને એમના

આગળ આખું ગામ ગુલામી કરે. નાનપણથી જ પૂનમચંદ ને આ પસંદ નહોતું. શું થઈ શકે? નાનપણથી પોતાનો દેશ પોતાનો નથી એવી લાગણી સાથે કામ કરતા પૂનમચંદે કેમ પણ એના શરીરને ખડતલ બનાવ્યું. કદાચ એમના મગજમાં હશે કે ખડતલ શરીર હશે તો જ હું આ અંગ્રેજ ગોરા સૈનિકોની સામે લડી શકીશ. દિવસો પસાર થતા ગયા, પૂનમચંદ યુવાન થતા ગયા. એક તરફ યુવાની, એક તરફ માતૃભૂમિની ગુલામી. પૂનમચંદે વિચાર્યું, હું શું કરું કે જેનાથી મારા ગામના લોકો, મારા આસપાસના લોકો, મારા પ્રદેશના લોકો અંગ્રેજોની સામે લડવા માટે તૈયાર થાય, હિંમત ભેગી કરે, એક તાકાત ઉભી થાય. વાત જાણે એમ બની કે આ વિસ્તારમાં વર્ષોથી એક એવો નિયમ કે હોળીના દિવસે ઈલાજીનું બાવલું બને અને એ ઈલાજીના બાવલાની આગળ પાછળ સૌએ પ્રદક્ષિણા કરવાની. તમને થશે આ ઈલાજી એટલે શું? વિકૃત અંગ્રેજ અધિકારી દ્વારા બનાવેલું એક પુરુષનું નગ્ન વિકૃત બાવલું એટલે ઈલાજીનું બાવલું. આ વિસ્તારનો મુખ્ય તહેવાર હોળી. હોળીમાં આસપાસના 500 ગામના લોકો ગામ દીઠ એક ઢોલ, બે ઢોલ, ત્રણ ઢોલ એમ મોટા મોટા ઢોલ લઈને આવે. મિત્રો, આખા ગામમાં આનંદ, આખા ગામમાં ખુશી, આખું ગામ 5000 કરતા વધુ ઢોલ સાથે એક સાથે નૃત્ય કરતું હોય. પણ શરત એટલી કે ઈલાજીના બાવલા આગળ એક વિકૃત અંગ્રેજ અધિકારીએ નક્કી કરેલા નિયમમાં નગ્ન પુરુષના બાવલા આગળ પાછળ ગામના સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન પ્રદક્ષિણા કરવાની. કેવો વિચિત્ર નિયમ! એક પુરુષ શું કામ પોતાની પત્ની સાથે એક નગ્ન પુરુષના બાવલાની પ્રદક્ષિણા કરશે? એક બાળક શું કામ એના મમ્મી પપ્પા જોડે એક નગ્ન પુરુષના વિકૃત બાવલાની આગળ પાછળ કરશે? પણ આ એ અંગ્રેજોની વિચારધારા હતી, ગુલામ રાખવાની વિચારધારા હતી. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલો આ વનવાસી પ્રદેશ આજની તારીખે પણ ત્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. એ પ્રદેશમાં આઝાદીના પહેલાની વાત છે. નક્કી કર્યું હતું એ પ્રમાણે હોળીના દિવસે અંગ્રેજ અમલદારે, આ પેલા વિકૃત અંગ્રેજ અમલદારે એક નગ્ન પુરુષનું બાવલું ઊભું કર્યું. હોળીના દિવસે સાંજે 500 ગામના ઢોલ લઈને જ્યાં માણસો ઢોલ વગાડશે, નૃત્ય કરશે, પણ એ બાવલાની આગળ પાછળ પ્રદક્ષિણા ફરશે. અંગ્રેજ અધિકારી આવ્યા, એમણે બાવલું ઊભું કર્યું, ઊભું કરીને ગયા. રાત્રે વચ્ચે સાંજ પડવાની છે, રાત પડવાની છે, બીજો દિવસ હોળીનો છે. પણ આ યુવાન પૂનમચંદે એમના મિત્રોને ભેગા કર્યા અને 4-5 બીજા યુવાનો એકઠા થઈ કશોક નક્કી કર્યું. શું નક્કી કર્યું હશે કોઈને ખબર નહી. અંગ્રેજ અમલદાર, એમની ફોજ બળદગાડામાં બેસી મેઘરસથી માલપુર જવા રવાના થાય છે. અંધારું થયું. પૂનમચંદે એના મિત્રોની સાથે એકઠા થઈ એક જ રાતની અંદર એ બાવલું તોડી નાખ્યું અને ગામના જુદા જુદા વિસ્તારમાં એ બાવલાના ટુકડા ફેંકી દીધા.

0: પૂનમ ચંદને કર્યું છે. રાત થઈ છે, બીજો દિવસ થયો, સવાર થઈ. આસપાસના ગામના લોકો ઢોલ લઈને હોળી રમવા માટે આવ્યા, પણ વર્ષોથી ચાલતી એ પરંપરા, એ નગ્ન પુરુષનું બાવલું ન હતું. પૂનમ ચંદને તોડીને ફેંકી દીધું હતું. આ સમાચાર અંગ્રેજ અમલદારને તાર દ્વારા આપવામાં આવ્યા. પૂનમચંદને પકડવા માટે પોલીસ પાછળ પડી. પૂનમચંદ મેઘરસથી ભાગ્યા. કહેવાય છે કે મોડાસા, ટીંટોઈ, હિંમતનગર થઈ તેઓ રાજસ્થાન પહોંચ્યા. આ બ્રાહ્મણ ક્રાંતિકારીને ધરપકડ થઈ, રાજસ્થાનમાંથી તેમની ધરપકડ થઈ, એમના ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો. અંગ્રેજ સરકાર કહેવાય છે ને કે અંગ્રેજ સરકારનું રાજ કાળા પાણીનું રાજ. આ કાળા પાણીના રાજમાં આ પૂનમચંદને જેલની સજા થઈ. 6 મહિનાની જેલની સજા દરમિયાન રોટલા ખવડાવતી વખતે રોટલીના કે રોટલાના લોટમાં સિમેન્ટ નાખી એ રોટલા પૂનમચંદને ખવડાવવામાં આવ્યા અને 6 મહિનાની સજા અંગ્રેજોએ આપી હતી. એ પૂનમચંદ 4 મહિનાના અંતે જેલમાં જ મૃત્યુ પામ્યા. આજે આ ક્રાંતિવીરની યાદમાં, ક્રાંતિકારીની યાદમાં મેઘરજ ગામમાં જાહેર રસ્તાનો રોડ છે. સ્વર્ગસ્થ સ્વાતંત્ર્ય સેનાની પૂનમચંદ જયશંકર પંડ્યા માર્ગ છે, એમનું બાવલું છે. અને જે ગામની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થામાં આજની તારીખે પણ પૂનમચંદ પંડ્યાનું બાવલું છે. આ સ્ટેચ્યુ આજે પણ આપણે ત્યાં મેઘરજ ગામમાં જોવા મળશે, મેઘરજ ગામની હાઈસ્કૂલમાં જોવા મળશે. પણ દર્શક મિત્રો, શ્રોતા મિત્રો, એક ચોક્કસ વિનંતી, આવી જ અનેક જીવતી વાર્તાઓ સાથે, આવી અનેક વાર્તાઓ સાથે, સત્ય ઘટનાઓ સાથે 90.4 FM માં ફરી મળીશું. હું ડોક્ટર ભાવેશ પંડ્યા, ફરી મળીશું આવી જ કોઈ વાર્તા સાથે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. માન્યતાઓ. આ માન્યતાઓ આપણા જીવનમાં શું ભાગ ભજવી રહી છે તે જણાવવા માટે અથવા તેનું જ એક ઉદાહરણ આપવા માટે હું આરજે જ્યોતિ લઈ આવી છું એક નવી વાર્તા. પ્રાણી જીવનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન શરૂ કર્યું. જ્યારે બચ્ચું ઈંડામાંથી બહાર આવે ત્યારે તુરંત જ તે એની માની પાછળ દોડવા માંડે. સંશોધકે સતત નિરીક્ષણ કર્યું અને જોયું કે ઈંડામાંથી બહાર નીકળતું બચ્ચું સૌથી પહેલા જેને જુએ છે એને જ તે પોતાની માં સમજે છે અને એની પાછળ દોડે છે. આ સંશોધકે કેટલાક ઈંડાઓ પર સંશોધન કર્યું. જ્યારે ઈંડામાંથી બચ્ચું બહાર નીકળવાની તૈયારી હોય એ વખતે મરઘીને ઈંડાથી દૂર કરીને મરઘીની જગ્યાએ એના આકારનો એક હવા ભરેલો ફુગ્ગો રાખવામાં આવ્યો. બચ્ચું ઈંડામાંથી બહાર નીકળ્યું અને તેની પહેલી જ નજર આ ફુગ્ગા પર પડી. પછી ફુગ્ગાને ખસેડવામાં આવ્યું તો બચ્ચું પણ ત્યાં જ ગયું. બચ્ચું ફુગ્ગાની પાછળ દોડાદોડી કરે, એને સાચી મરઘી પાસે જો લઈ જવામાં આવે તો એ એનાથી ડરે અને દોડીને ફુગ્ગા પાસે પાછું આવી જાય. ફુગ્ગાને પોતાની માં સમજીને એને ચોંટી રહે. ભૂખ લાગે એટલે પોતાની ચાંચ આ ફુગ્ગા પાસે જઈને પહોળી કરે જેથી એને એની માં ખાવાનું આપે. ફુગ્ગા તરફથી કોઈ પ્રતિભાવ ન મળે તો પણ એ ફુગ્ગાને છોડવા તૈયાર થતો નથી. એણે જેટલા ઈંડા પર આ પ્રયોગ કર્યો એ તમામમાં તેને આ જોવા મળ્યું. મરઘીનું બચ્ચું ભૂખ્યું મરી ગયું પણ ફુગ્ગાથી દૂર જવાનું તેને પસંદ ન કર્યું.

કારણ કે ફુગ્ગો જ તેને તેની માતા લાગતી હતી. સંશોધકે પોતાના તારણમાં નોંધ્યું કે જે એને પહેલું દેખાય એ જ એને સત્ય માન્યું. દોસ્તો, આપણે પણ આ મરઘીના બચ્ચા જેવા જ છીએ. પહેલી વખત કોઈના વિશે જે માન્યતા બંધાય એ આપણે છોડી શકતા જ નથી. માન્યતાઓને બદલતા શીખીએ, નહીતર મરઘીના બચ્ચાની જેમ મરી જઈશું અને સત્યથી દૂર થઈ જઈશું. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું આરજે જ્યોતિ તમારી માટે લઈ આવી છું એક નવી વાર્તા. દોસ્તો, જીવનમાં ક્યારે ટકવું અને ક્યાં અટકવું, જો એનું આપણને ખ્યાલ આવી જાય તો જીવન બહુ સરળ થઈ જાય, નહીં? તો ચાલો જોઈએ આ નવી વાર્તામાં. એક વેપારી મધનો વેપાર કરતો હતો. એ જે વખતે પોતાના ગ્રાહક માટે મધ ભરી રહ્યો હતો, એ વખતે એના હાથમાંથી એ બરણી છટકી ગઈ અને જમીન પર પડી ગઈ. હવે જમીનમાંથી જેટલું મધ લઈ શકાતું હતું એટલું મધ એ વેપારીએ ઉપર ઉપરથી લઈ લીધું અને બાકીનું મધ એને જમીન પર જ રહેવા લાગ્યું. મધ જમીન પર પડેલું જોઈ અને કેટલીક માખીઓ તેને ઘેરી વળી. ઓબ્વિયસલી માખી છે, મધ મીઠું છે, તેને ભાવવાનું જ. તો માખીઓ બધું જ ભૂલીને એ મધ ખાવામાં મશગુલ થઈ ગઈ. આ મધ ખાવાની મશગુલમાં તે એ ભૂલી ગઈ કે તેની જ પાંખમાં આ મધ ચોંટી રહ્યું છે. જ્યાં સુધી એમનું પેટ ન ભરાયું ત્યાં સુધી એણે મધ ખાવાનું ચાલુ રાખ્યું. પરંતુ પેટ ભરી ગયા પછી જ્યારે આ માખીઓએ ઉડવાનો પ્રયાસ કર્યો તો મધ એમની પાંખોમાં ચોંટેલું હોવાથી તે ઉડી જ ન શકી. તેણે પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા, પણ એ બધા જ પ્રયાસોમાં આ માખીઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. અરે, આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે આ બધી માખીઓની દુર્દશા જોઈને પણ સમજી ન હતી. એ પણ પોતાની જાતને રોકી

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, આપણો દેશ રાજાશાહી અને લોકશાહી બંનેનો સાક્ષી રહ્યો છે, તો આજે આપણે વાત કરીશું રાજાશાહીના એક કિસ્સાની. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવાર પોતાના ઘોડા પર બેસીને કોઈ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં એક સ્ત્રી ઘાસનો ભારો પોતાના માથા પર ચડાવનાર વ્યક્તિની રાહ જોઈને બેઠી હતી. તે મહારાજાને ઓળખતી નહોતી, એટલે એને થયું કે આ કોઈ સામાન્ય મુસાફર છે એમ સમજી, અને એ સ્ત્રીએ ભારો પોતાના માથા પર ચડાવવા માટે મહારાજાને વિનંતી કરી. મહારાજા તુરંત જ પોતાનો ઘોડો ઊભો રાખીને નીચે ઉતર્યા અને મદદની આશા રાખીને બેઠેલી એ સ્ત્રી પાસે ગયા. ઘાસનો ભારો પેલા સ્ત્રીના માથા પર મૂકવા જતા હાથ લંબાવ્યો. પેલી સ્ત્રીએ અજાણ્યા લાગતા મુસાફરને કહ્યું, અમારા ભગા બાપુ આમ તો પ્રજાનું બહુ ધ્યાન રાખે છે, બાપુ રસ્તામાં જો થોડા થોડા અંતરે થાકલા કરી આપે તો કોઈ વટે માર્ગુને મારી જેમ ભારો ચડાવવા માટે કોઈ બીજા વ્યક્તિની રાહ ન જોવી પડે. સર ભગવતસિંહજીએ એ વખતે એ માજીને પૂછ્યું, માડી આ થાકલો એટલે શું? એ માજીએ મહારાજાને સમજાવ્યું, થાકલો એટલે ભારો ઊંચે મૂકી શકાય એવું સ્થાન. બે મોટા પથ્થરો વચ્ચે એક ત્રીજો પથ્થર રાખી દઈએ તો કોઈ વટેમાર્ગોને વિશ્રામ કરવો હોય ત્યારે તે પોતાના માથા પરનો ભાર એ પથ્થર પર રાખી દે, અને જ્યારે એને જવું હોય તો એ માથું એ પથ્થર પાસે લઈ જઈ પોતાની જાતે જ ભારો પોતાના માથા પર લઈ શકે, એટલે એ ભારો ચડાવવા માટે તેને કોઈ બીજા વ્યક્તિની મદદની જરૂર ન પડે. મહારાજા ભગવતસિંહજીએ કચેરીમાં આવીને રાજ્યના એન્જિનિયરને બોલાવ્યા અને આદેશ આપ્યો કે રાજ્યના તમામ રસ્તા પર એક માઇલના અંતરે, એટલે કે 1.5 કિલોમીટરના અંતરે આવા થાકલા ઊભા કરી દો. એક ગામથી બીજે ગામ જવા વચ્ચેનું અંતર પણ તમે આ થાકલા ઉપર લખાવી દેજો, માટે આનો માઇલસ્ટોન તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. આજે પણ ગોંડલ રાજ્યના રસ્તાઓ ઉપર પ્રજાવત્સલતાનો આ પુરાવો મોજૂદ છે, જેને જોઈએ તો અંતરને ટાઢક વળી જાય અને એક વિચાર પણ આવે કે આજની આ લોકશાહી કરતાં આવી રાજાશાહી શું ખોટી હતી. દોસ્તો, સાચા નેતા અથવા સાચા લીડર એને જ કહી શકાય કે જેને છેવાડાના માનવીની પણ ખેવના હોય, ચિંતા હોય. આજે પ્રજાવત્સલતા પુનઃ પ્રગટ થાય એવી જ પ્રભુને પ્રાર્થના. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगीमां हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे अने आपणे आम छाती ठोकीने ज्यारे सफलता प्राप्त करीए ने त्यारे कही शकीए के ए ज मारी पासे मारी पडखे उभो रहे छे अथवा उभी रही छे ए व्यक्ति आ छे। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે।

દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયો જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

94FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे अने आपणे आम छाती ठोकीने ज्यारे सफलता प्राप्त करीए ने त्यारे कही शकीए कि ए ज मारी पासे मारी पड़खे उभो रहे छे अथवा उभी रही छे ए व्यक्ति आ छे। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો

નમસ્કાર, વેલકમ ટુ રસોઈની રંગત. હવે આજે આપણે જોરદાર વાનગી બનાવવાના છીએ અને આ વાનગી સાઉથ ઇન્ડિયન ટચ આપે એવું કહીએ તો પણ ખોટું નથી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું પોંગલ. હવે તમે કહેશો કે પોંગલ એટલે શું? એકચ્યુઅલી પોંગલ ઓર તમે એને હુગી પણ કહીએ તો આ એક પોપ્યુલર ડીશ છે સાઉથ ઇન્ડિયનની, જે રાઈસમાંથી બને છે. બટ આપણે અહીંયા કેળામાંથી બનાવવાની છે. હવે કેવી રીતે બનાવવાની એ તો હું તમને જરૂરથી કહીશ, એની સામગ્રી પણ કહીશ. પણ આ જે ડીશ છે તો મોસ્ટ ઓફ સાઉથમાં આ ડીશ બનતી હોય છે, જેમાં મોટા ભાગે રાઈસનો ઉપયોગ થાય છે, એટલે કે ચોખાનો ઉપયોગ થાય છે, દૂધનો ઉપયોગ થાય છે અને ખાંડનો ઉપયોગ થાય છે. અને જે આ વર્ડ છે પોંગલ નામ, જેને હુગી પણ કહે છે, એ આ જે વર્ડ છે એ જૂનું કન્નડ ભાષાનો શબ્દ છે પૂગી, એના પરથી બનીને આવ્યો છે અને એના પરથી પોંગલ શબ્દ બહાર આવ્યો છે. હવે આ પોંગલ આપણે જો કેળાનું બનાવવાનું હોય તો કેવી રીતે બનશે? આશ્ચર્ય થાય છે ને, અને મને પણ થાય છે કે આખીર આ ડીશ બનશે કેવી રીતે અને આ ડીશમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે. તમને જેટલી ઉત્સુકતા છે ને એટલી જ ઉત્સુકતા મને પણ છે તમને જણાવવાની. પણ આપણે આ જાણીએ એ પહેલા એક નાનકડો બ્રેક લઈ લઈએ, જેથી આપણે આ સામગ્રી જાણવામાં થોડી વધારે મજા આવે. તો મળીએ નાનકડા બ્રેક પછી. તમે ક્યાંય જતા નહીં, સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો પાલમપુર 90.4 FM.

0: વેલકમ અગેન, હું છું આરજે અંજલિ ને તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. આજે રસોઈની રંગતમાં આપણે બનાવવા જઈ રહ્યા છે કેળાનું પોંગલ. હવે મેં પોંગલ વિશે તો તમને થોડી ઘણી માહિતી આપી દીધી છે કે આ વર્ડ ક્યાંથી આવ્યો અને આ વર્ડ બેઝિકલી ક્યાંનો છે, આ વર્ડનું મિનિંગ શું છે અને આમાં વપરાય શું છે જો આ પોંગલ બનાવવું હોય તો. પણ આપણે અહીંયા કેળાનું પોંગલ બનાવવાનું છે અને એમાં કઈ કઈ સામગ્રી જોઈશે એની રાહ તો તમે જોઈ રહ્યા હશો. તો હું વધારે વેઇટ નથી કરાવતી તમને અને એની સામગ્રી તમને જણાવી દઉં છું. ઝડપથી નોટ ડાઉન કરી લો આમાં કઈ કઈ સામગ્રી જોઈશે. જો કેળાનું પોંગલ બનાવવું હોય ને તો એમાં બેઝિકલી કેળા તો જોઈએ જ. તો કેળા, મગની દાળ એટલે કે પીળી મગની દાળ, ઓકે, ચણાની દાળ, પછી ચોખા જોઈશે આપણને, એ પણ ધોઈને નિતારી લીધેલા. 1 કપ દૂધ જોઈશે. દૂધ તો તમે તમારા જેટલા પ્રમાણમાં તમારે બનાવવાનું છે એટલા પ્રમાણમાં દૂધનું પ્રમાણ વધારી અને ઘટાડી શકો છો. ગોળ જોઈશે, એ પણ સમારેલો. ઘી જોઈશે, કાજુ, કિશમિશ, 1 ટી સ્પૂન એલચી પાવડર, જાયફળ પાવડર, કેસરના રેસા અને ઘી. ઓકે, આપણે મોસ્ટ ઓફ બધી સામગ્રી તમને જણાવી દીધી છે. હવે આ સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે આને આગળ વધારવું અને રીત જે મેઇન છે તો રીત છે બનાવવાનું કેવી રીતે કેળાનું પોંગલ. હવે અંજલિ તમને સામગ્રી તો બતાવી દીધી, પોંગલની હિસ્ટ્રી પણ કહી દીધી, શું છે પોંગલ એ પણ જણાવી દીધું, પણ આપણે બનાવવાનું કેવી રીતે અને એ ઇઝી હશે કે હાર્ડ એ પણ જાણવું જરૂરી છે. તો હું તમને કહી દઉં કે કંઈ પણ હાર્ડ નથી, બધું ઇઝી જ છે. ફક્ત તમારે મન હોવું જોઈએ બનાવવા માટે અને મન હોવું જોઈએ ખાવા માટે. પણ આપણે આ રીત જરૂરથી જાણીશું, પણ એક નાનકડા બ્રેક પછી. તમે ક્યાંય જતા નહીં, હું છું આરજે અંજલિ ને તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. સો સ્ટે ટ્યુન, મળીએ નાનકડા બ્રેક પછી.
1: લાલ સેબ ગાલ લાલ કરે, અનાર ખાકે તન મે ખૂન બઢે, ખાઓ ઓરેન્જ આમ મોસંબી

વેલકમ અગેન, હું છું આરજે અંજલિન. તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું પોંગલ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એવું તો નહીં કહું, પણ જે રીત છે આ રસોઈની જે રીત છે એ આપણે જાણવાની છે. અને જાણવાની તમને તો ઉત્સુકતા હશે જ, અને મને પણ એટલી બતાવવાની ઉત્સુકતા છે કે આખિરકાર કેળાનું પોંગલ બને કેવી રીતે. તો ચાલો વધારે તમારો સમય ના લેતા આપણે જાણી જ લઈએ કે આ કેવી રીતે બનાવવાનું છે. એક પોળા નોનસ્ટિક પેનમાં બંને દાળને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી શેકવાની છે. હવે તમે કહેશો કે કઈ દાળ, તો મેં ઓલરેડી તમને કહી દીધું કે એક તો પીળી મગની દાળ જોઈશે અને બીજી ચણાની દાળ. ઓકે, ખબર પડી ગઈ ને. આઈ હોપ કે તમને યાદ આવી ગયું હશે કે મેં સામગ્રીમાં શું શું લખાવ્યું હતું. ચલો આગળ આપણે આ શેકેલી દાળ સાથે ચોખા, દૂધ અને પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરમાં બાફી લેવાનું છે. બાફવું તો પડશે, કેમ કે પોંગલ બેઝિકલી સ્મૂધ આઈટમ છે, એટલે કે ઝડપથી ખાઈ શકાય અને કોઈ જ પ્રકારની તકલીફ ના પડે એવા પ્રકારની આઈટમ બનવાની છે અને બહુ ટેસ્ટી પણ બનવાની છે. પછી આપણે કુંડા નોનસ્ટિક પેનમાં ગોળ પાણી મેળવીને મિક્સ કરી લીધા બાદ મધ્યમ તાપ પર 7 મિનિટ સુધી સતત હલાવીને રાંધતા રહેવાનું છે. હવે તમે વધારે સમય પણ લાગી શકે છે જો તમારે વધારે પ્રમાણમાં સામગ્રી યુઝ કરી હોય. જો તમારા ઘરમાં વધારે સભ્યો હોય તો તમે વધારે સામગ્રીનો યુઝ કરી શકો છો, અને 7 મિનિટની જગ્યાએ તમને વધારે સમય પણ લાગી શકે છે. તમારે એ વાતનું ધ્યાન હંમેશા રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ રાંધતા હોઈએ ત્યારે એ નીચે ચોટી ના જવી જોઈએ યા તો બળવી ન જોઈએ. પછી આપણે રાંધેલા ચોખા દાળનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહેવાનું છે. આને 4 મિનિટ સુધી રાંધી બાજુ પર રાખી દેવાનું. હવે શું કરવાનું છે? હવે વઘાર તૈયાર કરવા માટે એક નાના નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં કાજુ કિશમિશ ઉમેરી ધીમા તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો. જોયું, હવે આમાં કાજુ પણ યુઝ કર્યા છે, કિશમિશ એટલે કે દ્રાક્ષ પણ યુઝ કરી છે, તો તમને ખબર છે કે આ વાનગી એકદમ મસ્ત અને ટેસ્ટી બનવાની છે. આમાં આપણે ગોળનો યુઝ કર્યો છે એટલે તમને ખબર તો પડી ગઈ હશે કે જે આપણી વાનગી છે એ મીઠી હશે, એટલે કે સ્વીટ હશે. એટલે કે આપણે બેઝિકલી સ્વીટ્સ બનાવી રહ્યા છીએ. કેળાનું પોંગલ એટલે કે મીઠી આઈટમ, સ્વીટ્સ. આમ તૈયાર કરેલા વઘારને ગોળ ભાતના મિશ્રણમાં એલચી પાવડર, જાયફળ પાવડર અને કેસર સાથે ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર રાંધો. છેલ્લે તેમાં કેળા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેની પર પીગાળેલું ઘી રેડી પીરસો. તો અહીંયા આપણી બની ગઈ છે આ સ્વીટ આઈટમ, એટલે કે કેળાનું પોંગલ. જો ઈઝી હતું કે નહીં? હવે હું અહીંયા જે પણ વાનગી લઈને આવું છું ને એ બહુ જ ઈઝી હોય છે, એમાં સામગ્રી પણ ઓછી હોય છે અને બનાવવામાં પણ એટલી જ ઈઝી પડે છે. તો આઈ હોપ કે તમને મજા આવી હશે આ રેસીપી સાંભળવામાં, અને તમે એટલી જ ઉત્સુકતાથી આ રેસીપી ઘરે બનાવશો અને ઘરના સભ્યોને જમાડશો પણ. હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. નેક્સ્ટ ટાઈમ આપણે રસોઈની રંગતમાં નવી એક વાનગી સાથે મળીશું અને નવા જોશ સાથે મળીશું. તો સ્ટે ટ્યુન વિથ

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજી પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ.

સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવી છે. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આજના આપણા પહેલા ફરમાઈશ કરતા છે વિમલભાઈ. વિમલભાઈ એ પાલનપુરથી બિલોંગ કરે છે અને એમને આપણને ફરમાઈશ કરી છે હિમેશ રેશમિયાના અવાજમાં ગવાયેલું ગીત ખાલી સલામ દુઆ. આ ગીત એ મોહિત ચૌહાણ અને શબ્બીર દ્વારા પણ ગવાયું છે અને આ ગીતની અંદર જે સોલફુલનેસ છે ને એ કંઈક અલગ જ લેવલની છે. નીલ નીતિન મુકેશ આની જ્યારે વાત થાય ત્યારે આગળ કશું જોવું જ ના પડે. તો વિમલ અમે સંભળાવીએ તમને તમારી આ ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે નીતિનભાઈ. નીતિનભાઈ એ પાલનપુરની નજીક સદરપુરથી બિલોંગ કરે છે અને તેઓ કહે છે કે પાલનપુરની અંદર એમને જ્યારે એન્ટર થવું હોય ત્યારે એ રેડિયો પાલનપુર ચોક્કસથી સ્ટાર્ટ કરી દે છે, કારણ કે એમને રેડિયોના તમામ શોઝ બહુ જ ગમે છે. નીતિનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. નીતિનભાઈ આપણને ફરમાઈશ કરે છે સુલતાન મૂવીના સોંગ કે જે વિશાલ અને શેખરે કમ્પોઝ કર્યું છે, એ સોંગનું નામ છે બુલ્લેયા. આ સોંગની એક ખાસિયત છે કે આ સોંગ એ ઇન્સ્પાયર્ડ છે પંજાબી સૂફી એ સોંગના ટાઈપથી. સુલતાન મૂવી કે જે સલમાન ખાન અને અનુષ્કા શર્મા ઉપર ફિલ્માવવામાં આવી છે અને આ જે સૂફી પંજાબી સોંગ છે જે બાબા બુલ્લે શાહ એમની ઉપરથી ઇન્સ્પાયર કરવામાં આવેલું છે. આ ગીત રિયલમાં બહુ જ સારું છે અને જ્યારે તમે એમને સાંભળો ત્યારે ગીત દ્વારા ગવાયેલી વર્ણવાયેલી પોતાની જે વ્યથા છે એને તમે એને ફીલ પણ કરી શકો છો. તો ચાલો સાંભળીએ નીતિનની ફરમાઈશ.

આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે નિધિ, અને નિધિ કહે છે કે તેમને ગુજરાતી મૂવીઝ અને ગુજરાતી સોંગ્સ બહુ ગમે છે અને એટલે તેઓ નોર્મલી ગુજરાતી સોંગ સાંભળતા હોય છે. અને નિધિ આપણને આજે ગુજરાતી સોંગની જ ફરમાઈશ કરી છે. નિધિ આપણને ફરમાઈશ કરે છે 2025માં આવેલું ઉમરો મૂવીનું સોંગ લંડન કે લીમડીની. ઉમરો મૂવીની વાત કરીએ તો ઉમરો મૂવી એક એવી મૂવી છે કે જ્યાં 7 સ્ત્રીઓ એ લંડન એકલી ચાલી નીકળે છે અને આ સ્ત્રીઓ એવા ઘરમાંથી કે એવી જગ્યાએથી બિલોંગ કરતી હોય છે કે જેઓ કદી ઘરની બહાર ના નીકળી હોય. અને જ્યારે આ સ્ત્રીઓ પોતાના ઘરનો ઉમરો એ પાર કરે છે ત્યારે સ્ત્રીઓ લંડનમાં પણ રોક બોલાવી દે છે. આ મૂવી બધાએ ચોક્કસથી જોવા જેવી છે અને વુમન ઇમ્પાવરમેન્ટ ઉપર બનાવેલું આ મૂવી એ ઘરની અંદર રહેલી તમારી મમ્મી કે જે સતત ઘરનું કામ 24/7 કરે છે પોતાની જાતને તમારા માટે ખર્ચી દે છે એમને ચોક્કસથી જોડાવા જેવી છે. અત્યારે થિયેટરમાં તો અવેલેબલ નથી પરંતુ યુટ્યુબ ઉપર કે શિમારૂ ઉપર કે એની ઉપર તમે જોઈ શકો છો. તો આ મૂવીની અંદર જે મોરલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ વાત કરતા કરતા હું ક્યાંય આગળ નીકળી ગઈ. આ ગીતની ફરમાઈશ નિધિ દ્વારા કરવામાં આવી છે અને ગીત ગવાયું છે ફાલ્ગુની પાઠકના અવાજમાં. વન એન્ડ ઓનલી ફાલ્ગુની પાઠક, એમના જેવું બેસ્ટ કોઈ અવાજ ના હોય અને ગરબાના તો એ ક્વીન છે. તો ચાલો સાંભળીએ ફાલ્ગુની પાઠકના અવાજને અને નિધિની ફરમાઈશને.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે આરવ. આરવ આપણને ફરમાઈશ કરે છે યારિયા મૂવીનું ગીત. યારિયા મૂવી તમને યાદ હોય તો બહુ સમય પહેલા આવેલી આ મૂવી અને બહુ ફેમસ થયેલું, અને આ મૂવીના દરેક સોંગ બહુ ફેમસ થયેલા. આ મૂવીની અંદર આરવ આપણને ફરમાઈશ કરે છે અલ્લા વારિયા સોંગની. અલ્લા વારિયા સોંગ એ મિત્રતા ઉપર આધારિત સોંગ છે, અને ફ્રેન્ડ એ પોતાના જીવનની અંદર શું મહત્વ રાખે છે અને મિત્રતાથી મોટું આ જીવનમાં કશું જ નથી એ વસ્તુ દર્શાવે છે આ અલ્લા વારિયા સોંગ અને યારિયા મૂવી. આ ગીત ગવાયું છે અનમત અલીના અવાજમાં. તો ચાલો સાંભળીએ આરવની ફરમાઈશ.

આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે ઈશા. ઈશા કહે છે કે એમનું નામ ઈશા છે એટલે એમને ઈશા માલવિયા બહુ ગમે છે, અને ઈશા માલવિયાનો લુક, એમનું કામ, એમનો અંદાજ એમને બહુ ગમે છે, અને ઈશા માલવિયાના દરેક સોંગ એ એમને બહુ જ પસંદ છે. તો ઈશા આપણને ફરમાઈશ કરે છે હમણાં જ રિસેન્ટમાં આવેલું ઈશા માલવિયાનું ગીત શેકી શેકી. જો કે આ સોંગ બહુ ફેમસ થયેલું અને આ સોંગનો હુક સ્ટેપ બહુ ફેમસ થયેલો, તમને યાદ હોય તો. અને જો કે ઈશા માલવિયાની વાત કરીએ તો ઈશા માલવિયાના દરેક સોંગ યુનિક હોય છે, અને આ શેકી શેકી મૂવીનું જે સોંગ છે એના હુક સ્ટેપ છે, જો કે થોડું મરાઠીમાં છે એટલે આપણને કંઈ ખબર નથી પડતી, પણ ફીલ બહુ આવે છે અને મજા બહુ આવે છે. તો ચાલો સાંભળીએ ઈશા ફરમાઈશ, ઈશા માલવિયાનું સોંગ શેકી શેકી, જે ગાવામાં આવ્યું છે સંજુના અવાજમાં.

0: અમારું કોઈ આઈડિયા એવું નથી કે પિક્ચર, એક બે પિક્ચર બની બી ગયા એ જે અમે ડેવલપ કર્યા હતા એમાંથી, પણ એવો કોઈ ગ્રેટ પિક્ચર બન્યા નહીં. નાઉ તો હર પ્રોડક્શન હાઉસમાં ડેવલપમેન્ટ છે, બટ ધેટ ટાઈમ સુપ્રો વોઝ ધ ફર્સ્ટ ગાય હુ કેમ અપ વિથ ધી આઈડિયા એન્ડ જસ્ટ કોઈ માનતું જ નતું કે આ ચાલે, એટલે અમે લાવારીસ હતા. યુટ્યુબમાં બી અમે એમ સાઈડમાં, અમારી પાસે કોઈ કેબિન નતો, અમે લોકો બેસવાની ચેર બી નતી,
1: કેન્ટીનમાં બેસીને કામ કરવા.
0: ના ના કેન્ટીન નહીં, ત્યાં છે ને બોક્સિસ હતા જેમાં ડીવીડીઝ ભરતી હતી. ના ક્યુબિકલ્સમાં સુપ્રો પાસે ક્યુબિકલ હતું અને એનું ક્યુબિકલ બી એવું હતું સ્ટોરરૂમ જેવું હતું. ઓકે, તો ડીવીડી ના બોક્સિસ હતા મોટા, આપણે કાર્ટન્સ જેવા હોય ને, અમે લોકો કાર્ટન્સ પર બેસી પછી અંદરથી ડીવીડી ગમે તો લઈ લેવાની, એવું હતું. તો અમે લોકો ડેવલપમેન્ટમાં હતા, બહુ બધી આઈડિયાઝ ડેવલપ કરી એવરી વીક. આ રીમેક કરીએ બીકોઝ ડિઝનીનું આખું બેંક તમારી પાસે છે, તો આ રીમેક કરીએ, આની સાથે આ લઈએ, આ લઈએ. બિલ્ડિંગ પ્રોજેક્ટ, બિલ્ડિંગ આઈડિયાઝ, હેવિંગ અ ઇન્ટરેસ્ટિંગ ટેક ઓન થિંગ્સ. હાઉએવર ધ ટીમ ડિડન્ટ વર્ક, તો બંધ થઈ ગઈ. તો પછી હું શું કરું? ઇટ ઇઝ અ વેરી ટ્રિકી ટાઈમ બીકોઝ ફિલ્મ બનતી નથી, કેમ કે ફિલ્મ બનવા માટે ત્યાં ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ વે ટુ મેક ફિલ્મ એટ દેટ ટાઈમ. યુ નીડ સ્ટાર્સ, યુ કાન્ટ મેક અ ફિલ્મ બીકોઝ યુ ડોન્ટ હેવ એક્સેસ ટુ સ્ટાર્સ. બીજું શું છે? ટીવી મારાથી લખાતું નહોતું, કેમ કે મારી સેન્સિબિલિટીઝ મેચ નથી થતી, અને હું ટ્રાય બી કરું ને તો દે વર નોટ વેરી એક્સેપ્ટિંગ ટુવર્ડ્સ મી એઝ અ રાઇટર બીકોઝ મારો વોઇસ થોડો અર્બન હતો એ ટાઈમ પર. ફિલ્મ બનતી નથી, ટીવીમાં ચાન્સ નથી મળતું, કરે શું માણસ. ત્યારે આવ્યું એનિમેશન,
1: ઓકે,
0: ધ મિડ ગ્રાઉન્ડ. બધી લાઈફમાં જે બી કોમિક્સ વાંચી, બધા પિક્ચરો જોયા,
1: બધું,
0: ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ માય લાઈફ બીકોઝ ઇન રાઇટિંગ એનિમેશન યોર ઇમેજિનેશન ઇઝ
1: એન્ડલેસ.
0: તો એવરી વીક હું એક નવું પ્લાનેટ બનાવતો હતો, એક નવું મોન્સ્ટર બનાવતો હતો, અને પછી ડિશુમ ડિશુમ ફાઇટ કરાવીને પ્લેનેટ ને બ્લો અપ કરતો હતો, અને મોન્સ્ટર ની આઈ યુઝ ટુ કિક ધ મોન્સ્ટર્સ એસ. ધેટ કાઇન્ડ ઓફ
1: સુપર
0: ગ્રેટેસ્ટ વે ઓફ રાઇટિંગ. લાઈક 6-year-old મી વુડ બી વેરી હેપી, યુ નો, ઇફ દે ન્યુ. આઈ રોટ અ લોટ ઓફ શોઝ, આઈ રોટ, આઈ થિંક આઈ હેવ કરન્ટલી રિટન 200-300 એપિસોડ એનિમેશન નામે ઠોકી દીધા છે, કેમ કે એ જ મારી રોજીરોટી હતી. હું અને મારો એક ફ્રેન્ડ હતો સંદીપ પાટીલ, બંને વિસલિંગ વુડ્સના જ.
1: ઓકે,
0: અને સંદીપ બી એનો જસ્ટ નાનો છોકરો બોર્ન થયો હતો, તો હી ઓલ્સો વોન્ટેડ, લાઈક આઈ વોન્ટ માય સન ટુ વોચ સમથિંગ કુલ ધેટ આઈ હેવ રિટન. સો વી રોટ અ લોટ ઓફ શોઝ ફ્રોમ ગજ્જુભાઈ કરીને ડિઝની ચેનલ પર હતું, વી ફોર વિરાટ કરીને ડિઝની ચેનલ પર હતું, રોલ નંબર 21 કરીને એક શો હતો એ મેં લખ્યો હતો, અસ્ત્રા ફોર્સ વિચ હેડ અમિતાભ બચ્ચન વોઇસિંગ ઇટ.
1: અચ્છા,
0: યા ધેટ વોઝ ધેર. પછી વિયર્ડલી આપણે બાલિકા વધુ વોઝ અ બિગ હિટ, સો એની એનિમેટેડ સિરીઝ બની હતી છોટી આનંદી, એ બી લખ્યું. તો એન્ડ છોટી આનંદી બી મેડ અ સુપર હીરો ઇન ટુ અ ગ્રેટ ફન.
1: રબિશ મની
0: એક્ઝેક્ટલી, ઓડિયન્સ લિમિટેડ, સો ઇટ વોઝ વેરી, યુ હેડ ટુ ડુ ક્વોન્ટિટી ઓફ વર્ક.
1: કરેક્ટ,
0: પણ એમાં શું થાય કે ક્વોન્ટિટી ઓફ વર્ક કરીને તમારું એક ડિસિપ્લિન સેટ થતું કે રોજ સવારે ઉઠીને લખવાનું, એટલે
1: એક્સરસાઇઝની જેમ ટેવ પડતી જાય.
0: કરેક્ટ, તો એમાં એક ડિસિપ્લિન સેટ થઈ ગયું. નરેશન કરવાનું જે કલા હોય એ થઈ ગઈ, કેમ કે કોઈ વાંચતું હોય નહીં, એ બનીને મારું એનિમેશનની દુકાન ચાલતી રહી અને મજા આવતી હતી.
1: પછી મીનાક્ષી
0: ના, પછી મને એક રિયલાઇઝેશન આવ્યું, કેમ કે હું જયારે બી ફિલ્મ સ્પીચ કરવા જતો હતો ત્યારે લોકો કહેતા હતા કે યાર વોટ હેવ યુ ડન, અને હું દેખાડતો હતો એનિમેશન. નો વન ટુક ઇટ સિરિયસલી બીકોઝ હાઉ એવર વેલ યુ રાઇટ, વોટ ઇઝ બીંગ એનિમેટેડ લુક્સ ટેરેબલ ઇન ઇન્ડિયા. બજેટ પ્રોબ્લેમ્સ, ઇમેજિનેશન પ્રોબ્લેમ,
1: ટેકનોલોજી ઇશ્યુઝ
0: એન્ડ આઈ ડોન્ટ થિંક
1: એ વખતે હતા, હવે નથી.
0: આઈ થિંક નાઉ વિથ એઆઈ એન્ડ ઓલ ઘણું બધું બદલાઈ ગયું છે.

0: પણ એટલે હું પાછું એનિમેશનમાં ઘૂસવાની ટ્રાય કરું, એટલે ઘૂસું છું ઓલરેડી, હું લખું છું. કેમ કે એઆઈ હેઝ મેડ એનિમેશન મચ ચીપર, બટ આઈ થિંક ઇવન લાઈક આ બેસ્ટ આર્ટિસ્ટ આર નોટ વર્કિંગ ઇન ઇન્ડિયા, આ બેસ્ટ આર્ટિસ્ટ આર વર્કિંગ ઇન્ટરનેશનલી. તો પછી યુ આર ગેટિંગ ધ વર્સ્ટ ઓફ ધ, યુ નોટ ગેટિંગ આર્ટિસ્ટ, યુ ગેટિંગ
1: ટેકનિશિયન્સ.
0: ત્યારે હું એક માણસને મળ્યો, આદિત્ય ધર.
1: ઓકે, કોણ કોણ?
0: આદિત્ય ધર કરીને એક ડાયરેક્ટરને મળ્યો.
1: યસ, નાઉ ધ હોલ વર્લ્ડ નોઝ હિમ,
0: નાઉ ધ હોલ વર્લ્ડ નોઝ હિમ. બટ ધેટ ટાઈમ
1: ક્યાં મળ્યો મારો, એટલે મારી, હું જનરલી સવાલો લખતો નથી, અહીંયા પડ્યા હોય એમાં એ લિસ્ટ હતું જ.
0: હા, કે
1: આદિત્ય ધર ક્યાં ને કેવી રીતે મળ્યો?
0: ક્યુટ સ્ટોરી છે. હું એનિમેશન લખતો હતો અને મને ફિલ્મ લખવી હતી. આદિત્ય ફિલ્મ લખતો હતો પણ એને ફિલ્મ ડાયરેક્ટ કરવી હતી, અને ધ ઓનલી વે હી ગેટ્સ ટુ ડાયરેક્ટ ઇઝ ઇફ હી રાઇટ્સ હિઝ ઓન સ્ટફ. તો એ અહીંયા વીરા દેસાઈમાં એમનું એક ઘર હતું, તો ત્યાં જઈને હી વોઝ ધેટ ટાઈમ ડેવલપિંગ અ સુપર હીરો ફિલ્મ ફોર ડિઝની યુટીવી.
1: ઓકે,
0: યુટીવીમાં મેં કામ કરેલું હતું, અને સુપર હીરો ફિલ્મ સાંભળીને આપણે કરીએ,
1: એન્ટેના ઉભા થઈ ગયા.
0: એન્ડ હી વોન્ટેડ એન અસિસ્ટન્ટ રાઇટર. અરે યાર, અસિસ્ટન્ટ રાઇટર હું ઓલરેડી લખું છું, તો મને આઈડિયા બહુ ગમી હતી એ સુપર હીરો ફિલ્મ.
1: સુપર હીરો ફિલ્મ,
0: તો એ ચાલુ કરીએ. એન્ડ વી સ્ટાર્ટેડ રાઇટિંગ દેટ ફિલ્મ. દેટ ફિલ્મ નેવર ગોટ મેડ, બટ દેટ ફિલ્મ ડેવલપ્ડ અ રિલેશનશિપ. પછી આ નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી. અમે લખતા ગયા, અમે લખતા ગયા સાથે જઈને. આમ સર પ્લીઝ બનાલો બનાલો,
1: વેચવાનો પ્રયત્ન કરતા
0: ગયા. અને ફેન્ટાસ્ટિક નરેટર, ફેન્ટાસ્ટિક.
1: અચ્છા,
0: તો હી વુડ રિયલી બી એબલ ટુ સેલ હિઝ આઈડિયાઝ, હિઝ સ્ટોરીઝ વેરી વેલ. અને હું થોડો નર્વસ, આમ ખબર નહીં, આઈ યુઝ ટુ રિલાય ઓન હિમ. પણ લખવાનું
1: તમારું બંનેની જોઈન્ટલી.
0: હું જતો તો પછી મારું એક ડિસિપ્લિન સેટ થઈ ગયું. 9:30 ઇન ધ મોર્નિંગ હું ઘરેથી નીકળું, આઈ વુડ રીચ અંધેરી એટ અરાઉન્ડ 11, વન એન્ડ હાફ આર ટ્રાવેલ. 11 to 4, 3 આઈ વુડ બી એટ આદિત્યસ હાઉસ, લંચ વંચ લઈને, બ્રેઇન સ્ટોર્મ કરીને. 4 to 6 આઈ વુડ રાઇટ વોટ વી હેવ ડિસ્કસ્ડ વિથ આદિત્ય, એન્ડ આફ્ટર દેટ આઈ વુડ રાઇટ એનિમેશન એટ નાઇટ.
1: ઓકે,
0: રાતનો ટાઈમ આપણે એનિમેશનનું ડિવોટેડ,
1: આપણી
0: રોજી રોટી, યા તો ગાડીમાં. કેમ કે મારું એક મન છે ને, અંધેરી થી બહુ ડર લાગતો હતો.
1: ઓકે, કેમ?
0: ઇટ્સ ફુલ ઓફ સ્ટ્રગલર્સ, એન્ડ એવરી ટાઈમ આઈ યુઝ ટુ ગો ટુ અ કેફે ઓર સિટ એટ અ કેફે ટુ રાઇટ, આઈ યુઝ ટુ બી લાઈક શિટ યાર. અને સી સી ઓલ્ડ પીપલ સ્ટીલ હસલિંગ, યુ નો. અને મને લાગતું હતું યાર, મારું આવું થશે તો શું કરું.
1: હા,
0: યુ નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ધીસ ગાય.
1: છુપો ભાઈ.
0: હા,
1: હિડન ફિયર,
0: હિડન ફિયર હતું કે યાર, I will I be struggling throughout, like everyone is doing this. What if I can't make it, you know, e mane dar bahut tha, what if I can't make it, and what if I have to step down from my own lifestyle, or worse, what if my parents will need to step down from my own, or from the lifestyle that they have set.
1: Correct, that was the biggest fear.
0: So I said I need to be very very practical about writing. It has to be also a business. Unfortunately for me, my inspiration was Stephen King. Stephen King suje છાપે એટલે છાપે,
1: કામ એકદમ પ્રોડક્ટ ની જેમ કામ થવું જોઈએ.
0: કરેક્ટ, જોજ આધાર માટે નથી બનવું, યુ નો. હવે મને બનવું છે, યુ નો, યુ નીડ ટુ સ્લો ડાઉન ઓલસો લિટલ કાઇન્ડ ઓફ અ થિંગ.
1: પણ એ સર્ટેન એક પીરિયડ એવો હોય ને લાઈફમાં કે જ્યાં તમારે દોડતા જ રહેવું પડે.
0: એન્ડ મારી મમ્મી એમ કે કે યુ નો વોટ, વોટ્સ ધ વર્સ્ટ ધેટ વિલ હેપન કાઇન્ડ ઓફ અ થિંગ. યુ નો, શી હેઝ ઓલવેઝ બીન સચ અ સપોર્ટિવ ફિગર, ઓલવેઝ બીન રૂટિંગ ફોર મી. માય બોથ માય પેરેન્ટ, માય મોમ and my dad, they've been like, don't put your lifestyle lower, na?
1: You work more.
0: Ek baar thai jaye na, pachi you will also do more, you have hard work to make sure that you. Correct. Can meet that. Make those ends meet.
1: So Aditya ni ne tari dosti ni shuruat sathe kaam karvani, co-working ni shuruat,
0: co-working
1: ek etla varsh sudhi chaliu ne pachi pehlo project am.
0: So amaru I think ame madya 2013 ma end ma. અમે બે પિક્ચર લખ્યા જે બન્યા નહીં. પછી તે ત્રીજું પિક્ચર અમે લખ્યું, વોઝ એન આઈડિયા ધેટ આઈ ટોલ્ડ હિમ, એન્ડ હી થોટ ધેટ આ છે ને ઇઝી પિક્ચર, તે બની જશે,
1: ઇઝી છે, બની જશે. હા,
0: વન નાઇટ ની સ્ટોરી હતી.
1: ઓકે,
0: તો અમે લોકો જઈને, ત્યારે અમે લોકો ફોક્સ માટે એક પિક્ચર લખતા હતા, તો અમે લોકો જઈને ફોક્સ ને પિચ કર્યું. અમે ગયા અને રસ્તામાં અમે જે આઈડિયા સોચી હતી ને, આદિત્ય હેડ વન આઈડિયા કે એક કામ કરતા, ઇસકો ના રીમેક કી તરફ જ કરતા હૈ, યે તો ઓરિજિનલ આઈડિયા. ફોક્સ હેઝ ધ રાઇટ્સ ટુ અ ફિલ્મ કોલ્ડ ડેટ નાઇટ.
1: ઓકે,
0: વોટ ઇફ વી પિચ ધીસ ફિલ્મ

0: as a remake of Date Night. I said it's similar, the idea. It's kimke baro reference film Date Night hatu. To ke Fox has the rights to Date Night na, and kya rechhe na Bang Bang banyu tu, which was a remake of Night and Day.
1: Correct.
0: To ke ye strategy use karta. Ye strategy use kari. Same idea. Remake of Date Night करी ना instant green light चलो writing शुरू करते हैं पची we went to Goa for 1 month to write
1: you and Aditya
0: yeah me and Aditya and there was another friend of his called Mithun
1: okay
0: who was a DOP and now he's a fantastic writer three of us were in Goa FIFA World Cup चलतो तो मुँह तो football जोतो ना तो हूँ लगतो तो बने वो football जोता था अने we banged out first draft of that film. Pacha Aiva, everyone loved it. It was fantastic when it comes to
1: Fox ni team ne pan gamyo.
0: Fox ni team ne to bahu gamyo.
1: Freak out.
0: Haan. And ye chal banate hai. And pachi ye logo ye ek there's a way to compare your scripts. Whether it deserves to be a remake or not. Jare in comparison thi hu.
1: Haan.
0: Teki iska to remake bolne ka zarurat hi nahi hai. And then we're like, we know.
1: Because our original idea.
0: ये तो बेचने के लिए बोला था.
1: Kind of marketing pitch थी फिर.
0: Correct, correct, correct. And that time, then the casting happened. Surat had come out, that Sonam Kapoor film. And Fawad was hot property. So he went and narrated the film to Fawad Khan.
1: Okay. इन्हें धर्मा में narrate करवा गया था मेरे को.
0: He was in India. We went to J.W. Merritt, to his room and narrated the film along with the Fox ka producer.
1: Pachi?
0: And then we narrated the film to a lot of actresses. Eventually, we settled on Katrina because she was gung-ho about the film. Fawad and Katrina, cast done. Aditya Dar directing.
1: Okay.
0: I was co-written it with Aditya. Dharma office. We were like, life is set. Aur kya chahiye? And like good big production. Sets bane chahiye. Songs these are composed hai chahe. Great DOP and everything. Top of the line, you know.
1: Aa gaye.
0: Bas abhi to kya hai, abhi kya hai. Puri attack happens. Fawad is sent back to Pakistan. Film cannot be cast again. And we were like, shit man, now what? We were like around 2 weeks away from shoot.
1: Kitlu ek week baki?
0: Two weeks.
1: 2 weeks from away from shoot.
0: Yeah. And we were like, shit man. And we tried. કેટલા બધા એક્ટર્સ પાસે ગયા કાસ્ટ જ નથી થતું પછી બીજો પ્રોડક્શન હાઉસ બી આવી ગયું હતું થોડું ક્રિએટિવ ડિફરન્સીસ થતા હતા પિક્ચર નથી બનતી
1: એ દરમિયાનમાં તારીને આદિત્યનું મેન્ટલ સ્થિતિ શું થઈ જ્યારે
0: આદિત્ય વોઝ મોર શેટર્ડ બીકોઝ આવું આદિત્ય સાથે 3 વાર ઓલરેડી થયું છે એટલે એટ ધીસ ક્લોઝ
1: ફવાદને પાછો મોકલ્યો જ્યારે અને ખબર પડી કે હવે આ ગયું આમ હાથમાંથી મોઢા ઉપર પેલો ગ્લાસ આવીને એન્ડ મોમેન્ટ પર જતું રહે તો વોટ વોઝ એ જયારે ખબર પડી અથવા તમને જે ઇન્સ્ટ્રક્શન મળી હશે રાધર ઇન્ફોર્મેશન મળી એ પછી એ ઇન્ફોર્મેશન મળ્યા પછી તું આદિત્ય જયારે પહેલી વાર મળ્યા કે ઓ વોટ વોઝ ધેટ મોમેન્ટ અને એમાંથી પછી
0: હી વોઝ વેરી શ્યોર કે મારું તો થઈ ગયું બોમ્બેમાં I am packing my bags and going back.
1: Achha.
0: You know?
1: Oh.
0: He was very disheartened.
1: Tere ena lagna thai gaya tha?
0: Na. Baat bahu pachi chhe.
1: Okay.
0: He was very, very heartbroken. Kyunki itli vaar thayu chhe. Poor guy has faced so many times. E sathe galat thayu chhe. Product producers ne e sathe bahu vaar.
1: Khotu kariyu chhe.
0: You know? To enu man utri gyu tu. Ke yaar, I came here to make movies. Agar nathi banti, to hun paacho jato rahu chhu. I will figure out something else. He's from Delhi. And he's a Kashmiri Pandit. So, જઈને કઈ દિલ્હીમાં ગોતી લઈશ કઈ કરવાનું
1: કાશ્મીરમાંથી કાઢી મૂક્યા પછી બી પંડિત સેટલ થવાનો એમના સ્વભાવમાં છે
0: હા અને એને લખવું નતું બીજા માટે યુ નો તો હી વોઝ વેરી ડિસહાર્ટેડ મેં બી કીધું હું બી બેગ પેક કરીને હું તો મારા ઘરે જતો રહીશ મે બી ટ્રાફિક ના વધે યુ માઇટ રીચ દિલ્હી ફાસ્ટર ધેન આઈ રીચ સાઉથ બોમ્બે સો પણ મારું શું ત્યાં એનિમેશન ની દુકાન ચાલતી
1: પણ એ દિવસે તમે કર્યું તમે બંને મારા માટે એ મોમેન્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ એ મોમેન્ટ પછી તારી એ મોમેન્ટ પછી આદિત્યની લાઈફ આખી જે પેલી ગાડી બંધ થઈ જાય અને આમ ક્યાંકથી એક ધક્કો આવે ને પછી જે સુપરસોનિક સ્પીડ પર જાય આઈ થિંક એટલે એ મોમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ
0: માય જોબ ઓનેસ્ટલી વોઝ ટુ કન્સોલ આદિત્ય કુછ ઓર કર લેંગે યાર વોટ્સ ધ સ્ટોરી ઇઝ ફોર અ રાઇટર નો There is no money investment.

0: There's only time investment. So like, we'll write something else. We'll continue pitching. મારું ત્યારે શું હતું કે મારું મીનાક્ષી સુંદરેશ્વર
1: થવા ઉપર હતું,
0: વાત ચાલતી હતી, યુ નો, મેં જે વિવેક સાથે લખી હતી ઇન અ પ્રોડક્શન હાઉસ કોલ્ડ ફેન્ટમ, અને મારું એનિમેશનની દુકાન બી ચાલતી હતી. એકચ્યુઅલી મારી એનિમેશનની દુકાન બંધ થઈ ગઈ હતી ત્યારે, કે આઈ હેડ ક્રિએટિવ ડિફરન્સ.
1: કેટલું સરસ છે ને, આપણને ગુજરાતીઓને દરેક વસ્તુમાં દુકાન શબ્દ તો આવી જ
0: જાય. હું દુકાન જ કહું, કેમ કે આઈ યુઝ ટુ ટ્રીટ ઇટ લાઈક,
1: કરેક્ટ, એવી જ રીતે થવું જોઈએ.
0: એક સ્ક્રિપ્ટ તો વેચવાની એટલે વેચવાની,
1: બરાબર,
0: એટલું. કેમ કે એ છે,
1: હા, મીનાક્ષી
0: ના, મારી એનિમેશન બંધ થઈ ગયું હતું, કેમ કે આઈ વોઝ ઇન ધેટ માઇન્ડ સ્પેસ. તો એટ વન પોઈન્ટ, યુ નો, વી હેડ સમ ક્રિએટિવ ડિફરન્સીસ વિથ ધ ચેનલ, તો મેં લખ્યો સ્ટિંકર,
1: ઓકે,
0: ઈમેલ એવો લખ્યો. And I tagged everyone. I'm a writer, not a typewriter, this, that. Because I was like, yaar, I am the coolest writer in Bollywood right now, guys. I was fired after that.
1: But this is a line. I am a writer, not a typewriter.
0: Yeah, so because they were like, no, you have to write it like this. My vision is not aligning. So, thoda arrogance aayi gaya
1: tha. Correct. Which is young age.
0: Young
1: such
0: age.
1: Such success, such big brands.
0: I mean, the allure of success more than actual success, right? કેમકે આવ્યું નતું સક્સેસ, પણ મને લાગ્યું કે દિમાગમાં
1: ઇમેજિનરી,
0: કેમકે યુ આર ઇન ધ કુલ ગેંગ નાઉ, રાઈટ, યુ આર પ્લેઇંગ ટેબલ ટેનિસ વિથ લાઈક એક્ટર્સ, યુ થિંક યુ અરાઈવ્ડ, નથિંગ લાઈક ધેટ.
1: સો ધેન પેલી વાત પર પાછા આવીએ, આદિત્યની
0: આદિત્ય
1: ફિલ્મ ને કોલેપ્સ ને સપના તૂટે એનો અવાજ કોઈને સંભળાય નહીં,
0: કોઈને સંભળાય નહીં. હું લખતો તો મીનાક્ષી સુંદરેશ્વર એ વખતે ફેન્ટમ સાથે હતી, તો હું લખવા ગયો એ પિક્ચર. આદિત્ય ગેવ હિમસેલ્ફ અ વીક. I said, yaar, what is this bloody Uri attack? Which has taken my life and changed it completely. My life was ulti seedhi thi ye attack ne wajah se. Inhe start kariyo research.
1: Okay.
0: And he said, yaar, there is a film here.
1: Film here.
0: And that is where Uri originated from.
1: Okay.
0: Meanwhile, maru Meenakshi Sundareshwar bani rahyu tu Phantom ma. Phantom ban thayu. Ane picture bhi ban thayu. Dharma ma casting karvani bahut try kari ame lokoe. પણ ડિફિકલ્ટ હતું કાસ્ટિંગ, કેમ કે નવા ડિરેક્ટર સાથે કાસ્ટ કરવાનું બહુ જ ડિફિકલ્ટ છે ઇન્ડિયામાં. ત્યારે આવ્યું ધ મોસ્ટ ડિફાઇનિંગ મુમેન્ટ ફોર માય કરિયર પર્સનલી, ધી એન્ટ્રી ઓફ નેટફ્લિક્સ ઇન ઇન્ડિયા. આપણે યા તો ફિલ્મ કરતા હતા, યા તો આપણે ટીવી લખતા હતા. નેટફ્લિક્સ આવ્યું તો મારા જેવા રાઇટર્સને એક ચાન્સ મળ્યો ટુ બી એબલ ટુ ટેલ સ્ટોરીઝ. ધી ઇન્ટરનેટ બૂમ really gave us the opportunity.
1: Long
0: જે કોઈ જે કોઈ બી, એટલે we didn't have to depend on star જોઈએ છે, આ જોઈએ છે, તે જોઈએ છે. At that point of time, Netflix થી મારું ઘણું બધું, ઘણા બધા પ્રોજેક્ટ આગળ વધ્યા, મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. મીનાક્ષી સુંદરેશ્વર નેટફ્લિક્સ પર છે, મારો શો મિસમેચ્ડ નેટફ્લિક્સ પર છે,
1: સુપર હિટ શો હતો,
0: ઇટ ઇઝ ડન વેરી વેલ.
1: અને મારો પહેલો શો,
0: મારો
1: વેબ શો, પહેલો
0: મારો એકચ્યુઅલી પહેલો વેબ શો બીજો હતો,
1: ઓકે,
0: રિજેક્ટ કરીને હતો. અને એની પહેલા મેં યુટ્યુબ પર એક સિરીઝ કરી હતી મોમ એન્ડ કો કરીને,
1: ઓકે.
0: સો આઈ થિંક, બટ નેટફ્લિક્સ ઇઝ ધ ફર્સ્ટ બિગ શો. ઝી ફાઈવ પર અમે લોકોએ રિજેક્ટ કરીને એક શો કર્યો હતો, વિચ વોઝ લાઈક રિવરડેલ, કુલ, યંગ એડલ્ટ, એજી કાઇન્ડ ઓફ અ થિંગ. પણ નેટફ્લિક્સ પર જે મિસમેચ આવ્યું, દેટ બ્લુ અપ લાઈક એનીથિંગ, યુ નો, એન્ડ દેટ ગેવ મી વેરી વેરી ગુડ ઓપોર્ચ્યુનિટીઝ ટુ બી એબલ ટુ tell the kind of story je mane kevi thi je mara thi organically avti. In the meanwhile, Aditya ni Uri became the biggest hit of all time. You know, at that point, it is, I think, one of the most profitable films of all time.
1: Kitla ma bani thi,
0: I wouldn't know the final number,
1: okay,
0: but I know that it, the profit about ratio return was the highest that any film ever had.
1: Wow.
0: So
1: ane e pelo ફહાદ પાછો પાકિસ્તાન ગયો,
0: હા,
1: અને ઉરી, એ વચ્ચેનો પીરિયડ કેટલો, જેમાં આદિત્ય બિસ્તરા પેક કરીને જવાનું નક્કી કર્યું હતું ને પછી ઉરી આવ્યું, પછી કમ્પલસરી મુંબઈમાં સેટલ જ થઈ
0: ગયું. આઈ થિંક ત્રણ ચાર મહિનામાં
1: જ લાઈફ
0: લાઈફ ટુક, નોટ ઉરી આવી નહીં, ઉરી બનવાની શરૂ થઈ. ઉરી વોઝ બહુ ડિફિકલ્ટ ફિલ્મ હતી બનાવવા માટે,
1: માઇન્ડ બ્લોઈંગ ફિલ્મ, માય મોસ્ટ ફેવરિટ,
0: યા, ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. એ જે ઉરીએ જે ઇન્ડિયામાં જે પેટ્રિયોટિઝમ નું ફરવર લાવ્યું, જે ઓટોમેટિકલી આઈ ફીલ દેટ

0: Uri changed. Aditya's finally, and mane em lage che ki it's a very good thing that Aditya got to make Uri and not Raat Baki. એ વખતે ધૂમ રાત બાકી નામ હતું પિક્ચર નું.
1: ઓકે,
0: રાત બાકી બની ગઈ છે હવે.
1: અચ્છા, હવે બની ગઈ છે, ફાઇનલી હવે બની ગઈ છે.
0: એન્ડ ઇટ ઇઝ અ ફિલ્મ કોલ્ડ ધૂમધામ.
1: ઓકે, પ્રતીકવાળી
0: જે ફિલ્મ છે.
1: અચ્છા, ધેટ વોઝ ઓરિજિનલી
0: રાત બાકી. એની સ્ટોરી અલગ છે, તે આપણે વિલ ગેટ ટુ ધેટ. બટ યા, ઉરી બીકેમ વોટ ઇટ બીકેમ, એન્ડ ધેટ્સ વન જસ્ટ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ હિઝ ઓન પ્રોડક્શન હાઉસ. પણ જાણે એમનું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું ડિસાઇડ કર્યું ત્યારે હી કોલ્ડ મી એન્ડ વી હેડ અ લિટલ બિટ ઓફ અ ચેટ કી શુડ આઈ કમ ઓન એઝ અ પાર્ટ ઓફ ધ કંપની.
1: હા,
0: એન્ડ દેન આઈ ગોટ ઓન એઝ અ પાર્ટ ઓફ ધ કંપની. અને પછી અમને જેવી પિક્ચરે જે પિક્ચર અમે લખી હતી, જે અમને બનાવી હતી,
1: જે તમારું ડ્રીમ હતું,
0: જે અમારું ડ્રીમ હતું, અમે એ જર્ની પર શરૂ કર્યું.
1: કયા વર્ષમાં?
0: This is 2022. ત્યારે મારું મિસમેચ બી આવી ગયું હતું, મીનાક્ષી સુંદરેશ્વર બી આવી ગયું હતું.
1: તો તારો શું રોલ ડિસાઇડ થયો પ્રોડક્શન હાઉસમાં 262 માં?
0: આઈ વોઝ સપોઝ ટુ બી હેડ ઓફ ડેવલપમેન્ટ એન્ડ ઇવેન્ચ્યુઅલી આઈ ટર્ન ઇનટુ અ ક્રિએટિવ પ્રોડ્યુસર ઓફ ધ કંપની.
1: સુપર.
0: આઈ વોઝ સપોઝ ટુ ડેવલપ સ્ટોરીઝ ફોર બી 62. ત્યારે ત્રણ જ લોકો હતા એકચ્યુઅલી. હું હતો, આદિત્ય હતા, અને એનો ભાઈ લોકેશ હતો.
1: ઓકે, તો યુ જોઈન્ડ બી 62?
0: યા, આઈ જોઈન્ડ બી 62.
1: તમે ત્રણ જણાની ટીમ.
0: હી વોઝ કાઇન્ડ ઇનફ ટુ લેટ મી રાઇટ, બીકોઝ રાઇટિંગમાં શું છે કે આજે જે સ્ક્રિપ્ટ લખી છે એ ક્યારે મને કોઈના હાથમાં નથી, અનફોર્ચ્યુનેટલી એવું છે.
1: પણ ફોર્ચ્યુનેટલી એવું છે કે કોઈ સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ નથી હોતી.
0: ના, સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ બી હોય છે.
1: હોય છે?
0: બે રીતે હોય. એક તો કોઈ બીજું બનાવી લે.
1: હા, આપણા હાથમાં.
0: અને બીજું કે કોઈક સ્ટોરીઝ નો કોઈક ટાઈમ છે, યુ નો, અને એની આગળ જવાનું એટલે પછી ડેટેડ પિક્ચર બનાવવાનું વાળું ઓલું છે. કેમ કે સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ, એન્ડ બીકોઝ સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ, યોર સ્ટોરીઝ એન્ડ સ્ટોરી ટેલિંગ નીડ્સ ટુ કોન્સ્ટન્ટલી ઇવોલ્વ.
1: ટ્રુ.
0: સો દેટ ઇઝ ધેટ.
1: હા, સો B62 માં તમે લોકોએ ત્રણ જણાએ શરૂ કર્યું.
0: યસ,
1: એઝ યુ સેડ કે આદિત્ય વોઝ કાઇન્ડ ઇનફ
0: ટુ લેટ મી રાઇટ આઉટસાઇડ. યસ.
1: દરમિયાન મેં તે કઈ ફિલ્મો લખી અને B62 ની બંનેની પેરેલલ યાત્રા, જાત્રા આપણે જેને કહીએ ગુજરાતીમાં, એ કેવી રીતે?
0: તો B62 માં ધ ફર્સ્ટ ફિલ્મ વી ડિસાઇડેડ ટુ ડુ ધૂમધામ. ધૂમધામ રાત બાકીની જ સ્ક્રિપ્ટ હતી, અને અમે લોકો ડિસાઇડ કર્યું કે ધીસ વુડ બી અવર ફર્સ્ટ પ્રોડક્શન
1: એઝ અ પ્રોડ્યુસર.
0: એઝ અ પ્રોડ્યુસર અને સિમિલર એટ ધ સેમ ટાઈમ અમે લોકો બારામુલ્લા બી ડેવલપ કરતા હતા. વી ગોટ અ ડિરેક્ટર ઓન બોર્ડ, વિચ વોઝ ધ ડિરેક્ટર કોલ આદિત્ય જામલે. આદિત્ય જામલે જેને આર્ટિકલ 370 બી બનાવી છે, ત્યારે બારામુલ્લા એ બનાવતો હતો.
1: બારામુલ્લા બી નેટફ્લિક્સ પર છે.
0: બારામુલ્લા બી નેટફ્લિક્સ પર છે, પણ ઇટ વોઝ નોટ સપોઝ ટુ બી રાઇટ, ઇટ વોઝ સપોઝ ટુ બી અ થિયેટ્રિકલ.
1: ઓકે.
0: ધૂમધામ વોઝ ઓલસો સપોઝ ટુ બી અ થિયેટ્રિકલ, એન્ડ ધીસ ઇઝ જસ્ટ આફ્ટર કોવિડ ટાઈમ. ધૂમધામ માટે વી વર લુકિંગ ફોર અ ડિરેક્ટર જસ્ટ બિફોર ધૂમધામના, એન્ડ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ મીનાક્ષી સુંદરેશ્વર I had also written a very small film called Cash.
1: Cash.
0: Yes, Cash.
1: Okay.
0: Amol Parashar, actor che, Kavin Dave, apne Gujarati.
1: Gujarati che.
0: E loko ne maline, ame loko ek nani picture banayi thi Cash, which was a film about demonetization.
1: Okay.
0: And it was a comedy.
1: B62 man.
0: No, not B62.
1: Achha,
0: this was with Vishesh Films.
1: Okay.
0: The Butts.
1: Ha.
0: So Vishesh Films no, je Vishesh Butts che, young guy, cool guy, wanted to make cool films in Vishesh Films, which was making વેરી વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ ધેટ ટાઈમ. તો અમે લોકો એક રિષભ શેઠ કરીને ડાયરેક્ટર છે, એની સાથે કેશ પિક્ચર બનાવી લીધું. હોટસ્ટાર પર છે. વેરી વેરી ફની ફિલ્મ. આઈ ડોન્ટ થિંક અ લોટ ઓફ પીપલ હેવ સીન ધેટ ફિલ્મ, બટ આઈ જેન્યુઅનલી લવ ધેટ ફિલ્મ બીકોઝ ઇટ્સ એક્સ્ટ્રીમલી ફની. ઇટ્સ એક્સ્ટ્રીમલી યંગ, કુલ, ફની. સો આદિત્ય હેડ સીન ધ ટ્રેલર ઓફ કેશ ધેટ ટાઈમ, એન્ડ હી લાઈક ધીસ ગાયઝ કોમિક ટાઈમિંગ ઇઝ રિયલી ગુડ. સો વી ડિસાઇડેડ ધેટ
1: ધૂમધામાને આપીએ.
0: તો ત્યારે ધૂમધામ ચાલુ થઈ. યામી વોઝ કાસ્ટ એન્ડ સ્કેમ હેડ કમ આઉટ ધેટ ટાઈમ. સો વી ડિસાઇડેડ, યુ નો વોટ, ધીસ ગાય ઇઝ ડેમ ટેલેન્ટેડ, પ્રતીક ગાંધી, લેટ્સ ટ્રાય એન્ડ કાસ્ટ પ્રતીક ગાંધી ઇન ઇટ. સો ધેટ્સ વેન ધ પ્રોજેક્ટ કેમ ઇન ટુ લાઈફ. ધૂમધામ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ફિલ્મ ટુ મેક, બટ વી ઇવેન્ચ્યુઅલી મેડ ઇટ. ઇટ વોઝ અ બેંગિંગ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ. હુએવર સો ધ ફિલ્મ લવ્ડ ઇટ. દે વર લાઈક, ધીસ ઇઝ

0: very, very funny.
1: Crazy film.
0: This is very fun. This is a great... It's a very entertaining film. And it's a kind of film which is a community experience.
1: Full package.
0: Saathe joine maja ause evu picture. Yaar, hame loko Baramulla bhi saru kari banavani.
1: Okay.
0: Baramulla saru kari banavani at the end of 2022 and the beginning of 2023. Extremely, again, difficult film to make because we decided to make the film with Manav Kaul.
1: Okay.
0: We did not want to go with a... We want to go with good actors always.
1: Not the established
0: ones. Not the established ones, you know, like... which means that if the ambition of the film is here, the budget of the film is here.
1: Ha.
0: But then that's the struggle.
1: So, Baramulla lucky padte hai.
0: Na, main lucky nahi. As a
1: creative producer.
0: I was only a creative producer on it. Dhoomdaam mein I...
1: Mane ek vastu ke, sorry to interrupt. Creative producer ke no role exactly so hai, if I mean...
0: A creative producer, his job is...
1: His job is what?
0: To maintain the creative...
1: Aba takhi mane Gujarati ma keje,
0: ganabudu audience. Sorry.
1: Gujarati, show Gujarati chene, ganabudai loko ne... Inspire પણ થતા હોય છે ફિલ્મો બનાવવા માટે તો એમને ખબર પડે કે અચ્છા ઓકે ધીસ ઇઝ
0: કરેક્ટ ધ ક્રિએટિવ પ્રોડ્યુસરનું કામ એક જ છે મેક શ્યોર કે ક્રિએટિવલી ફિલ્મ બેસ્ટ ક્વોલિટીની હોય વાઇલ બીંગ ઇન બજેટ દેટ ઇટ ઇઝ સપોઝ ટુ બી મેડ ઇટ
1: ઓકે
0: ઓકે એવરી એસ્પેક્ટ પિક્ચરનો ક્રિએટિવલી મોનિટર કરવાનો ફ્રોમ રાઇટિંગ to casting, to mounting, to getting HODs, to shooting, to editing.
1: Like a team building and execution.
0: Yes. Creatively, har vastu supervise karvani hoy, ane HODs, ane director, ane producer mathi sauthi best kaam nikalvanu, ke eno je potential che, make sure e karvanu ke e loko potential to its maximum use કરે છે
1: એટલે સ્કૂલના પ્રિન્સિપલ જેવું કામ
0: સ્કૂલનું પ્રિન્સિપલ જેવું કામ એક્ઝેક્ટલી
1: ક્લેર્ક્સ પાસેથી પણ સારું કામ લે પ્યુન પાસેથી પણ સારું લે સિક્ટી પાસેથી ટીચર્સ પાસેથી બેસ્ટ એડ્યુકેશન
0: ક્રિએટિવલી બેસ્ટ પ્રોડક્ટ નીકળવો જોઈએ એ મારું રિસ્પોન્સિબિલિટી છે યુ નો
1: પછી આ ધૂમધામ થઈ અને બારામુલ્લા પર
0: બારામુલ્લા શૂટ થઈ બારામુલ્લાની શૂટ અમે લોકોએ એવી કન્ડિશન્સમાં કરી છે -16 ડિગ્રી સેલ્સિયસ
1: કાશ્મીરમાં
0: -16 ડિગ્રીઝમાં શૂટ કર્યું છે બજેટ બહુ જ ઓછું હતું બારામુલ્લા શોટ ઇન 23 ડેઝ
1: વાવ
0: ઇટ્સ ઇનસેન
1: જસ્ટ
0: 23 ડેઝ
1: એટલે મેં તો એટલા ઓછા સમયમાં તો આજકાલ રિજનલ ફિલ્મો બી લોકો નથી
0: હા એટલે બહુ જ ડિફિકલ્ટ શૂટ હતું
1: અને યુ આર સેઇંગ કે માનવ કૌલને કાસ્ટ કરવાનું
0: હતું
1: વી
0: વોન્ટેડ અ કશ્મીરી he is also
1: yes.
0: from
1: and the what a writer and actor he is.
0: What fantastic. And I think Inuja performance hai Baramulla ma top
1: amazing.
0: class. Similarly with Dhoomdaam also, we took actors that we knew were good actors. If you have a good actor, market and all that does not matter.
1: Correct.
0: So then we made a film called Article 370 that also we made with Yami. Aditya is a Kashmiri Pandit. He's very, very passionate about the Kashmir issue and he wants to tell those stories. And I think he can tell those stories better than most people.
1: Correct.
0: Kemke,
1: First-hand experience.
0: Shemno. To e hatu.
1: Meanwhile, 370 jare hatavi sarkare. Ej subject par thi film bananu tyare to khub loko ena vishe controversies create karvani par koshish kari.
0: Correct.
1: So how did you, I mean, તમને લોકોને ક્યારેક અંદરથી હસવું પણ આવતું હશે ને કે યાર અમે તો ફિલ્મો બનાવીએ છીએ અમને સેને માટે તમે
0: આઈ થિંક કોન્ટ્રોવર્સી થોડું પોલિટિકલી ડાઈ ડાઉન થઈ ગઈ હતી
1: હા
2: મસ્ત રહો વ્યસ્ત રહો સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

ને લઈ આવે તેવી વાતોને અહીંયા રેડિયો પરથી વહેંચીએ છીએ. હમણાં શરૂઆત કરી છે મેં જે પુસ્તકની, એનું નામ છે સૌમ્ય તેજસ્વિની. માં સરસ્વતીના આ નામ પરથી આપણા જ પોતાના એવા લેખક અને સંસ્કૃતવિદ, નાટ્યવિદ એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકરે પોતાના સોમનાથના સંસ્કૃત યુનિવર્સિટીના ઓએસડી પદ પર રહ્યા તે સમય દરમિયાન અનુભવેલા, જાણેલા અને કેટલીક બાબતોની સ્પષ્ટતા થયા બાદ તેમણે તેવા પ્રસંગોને, તેવી વાર્તાઓને અહીંયા રજૂ કરી છે આ પુસ્તકમાં. ગુજરાત ઇતિહાસ સંકલન સમિતિ દ્વારા પ્રકાશિત આ પુસ્તકના અંશો હું આપ સૌને સંભળાવી રહ્યો છું. તેના પ્રકરણ એક અને પ્રસ્તાવનાની આપણે વાત ગત એપિસોડમાં કરી હતી અને પ્રકરણ એકની શરૂઆતમાં જેનું નામ છે યાજ્ઞવલ્ક, એની વાત આપણે શરૂ કરી હતી કે જેમાં ગુરુજી તેને કહે છે કે આપણે આપણા રાજાને દર સવારે આશીર્વાદ આપવા આપણા આ ગુરુકુળમાંથી એક વ્યક્તિને, એટલે કે મારા શિષ્યને મોકલવો એવું નિર્ધારિત થયું છે અને આવતીકાલે યાજ્ઞવલ્ક તારે જવાનું છે. એ સંવાદ બાદ તેની પસંદગી કેમ થઈ ગુરુજી દ્વારા, તે પ્રશ્નનો જવાબ આપણે આ એપિસોડમાં માણીશું. પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અરે વત્સ, સાવ એમ નથી. આપણા આશ્રમમાંથી અનેક શિષ્યો ત્યાં જઈ અને આશીર્વાદ પ્રદાન કરીને આવ્યા છે. ભૂરી પ્રકારેણ દક્ષિણા મેળવી ઉત્તમ ભોજનનો આસ્વાદ લઈ આવ્યા છે અને રાજાના વ્યવહારથી

એવો પ્રસન્ન છે. યાજ્ઞવલ્ક્ય જવાબ આપે છે, હશે ગુરુદેવ, પણ હું, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર તેના અંશોને. હશે ગુરુદેવ, પણ હું, અરે વત્સ, તું તો આનર્ત દેશનું રત્ન છે. સાંગ ઋગ્વેદ તને જીવાગ્ર છે, મંત્ર શક્તિનો તું સ્ત્રોત છે, તું ચરાચર જગતનું જ્ઞાન ધરાવે છે, ગુરુજીએ ઉમેર્યું. પણ કદાચ તું તેને જ ઓળખતો નથી. ઠીક, મારો અધ્યાપનનો સમય વ્યતીત થઈ રહ્યો છે. તું બ્રહ્મ મુહૂર્તમાં રાજા પ્રસાદ જાય છે અને રાજાને આશીર્વાદ જળથી અભિષિક્તિ કરી દેવનો કૃપાભાજન બનાવે છે. આ મારી એટલે કે તારા ગુરુની ઈચ્છા છે, તું અનાદર નહીં જ કરે. ભલે ગુરુજી, આપના આશીર્વાદ મારી સાથે હશે, પણ હું કોઈ પ્રાર્થના યાચના નહીં, દક્ષિણા સ્વીકારવા. અરે અરે વત્સ, તું જાતો ખરા? અને એક તેજસ્વી બ્રાહ્મણ યુવાન સૂર્યના અરુણ કિરણો આકાશમાં રંગાવલી દોરે, જીવ માત્રમાં ચૈતન્યનો પ્રવાહ વહેવા માંડે તે પહેલા પોતાના સ્વયં પ્રભાથી પ્રકાશમાન બની રાજપ્રસાદે પહોંચી જાય છે. પણ રાજાજી તો હજી માંડ નિદ્રાસનમાંથી ઉઠ્યો છે. ઇન્દ્રાસનની સત્તા એની આંખમાં ડોકાય છે. મંત્ર સિદ્ધ અભિષેક જળ લઈને ઉભેલા શિષ્યને જોઈ એનો સત્તા મદ જીભ પર આવી જાય છે. અને પછી જે થવાનું છે તે માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

હજી તો મેં નિંદ્રા માંડ છોડી છે, અત્યારથી ક્યાંથી આવી ગયા આ પાણી અને પાંદડા લઈને? રાજાજી, આ પાણી પાંદડા નથી, મંત્ર સિદ્ધિ જળ છે. આપના પ્રેમાર્થે, અભિષેક અને આશીર્વાદ માટે આવ્યો છું. ને એ નાખ પેલા ઘોડાર આગળના ઠૂંઠા પર, ને બોલાવું ત્યારે આવજે. બસ, તેજો વધ જેવો કોઈ વધ ન હોઈ શકે. તેજસ્વી યાજ્ઞવલ્ક્ય મો ફેરવી હાથમાં રહેલું અભિમંત્રિત જળ ઠૂંઠા પર નાખીને પાછું જોયા સિવાય ગૌરવાન્વિત પગલે આશ્રમ તરફ ચાલવા માંડ્યો. પણ અરે, રાજા શું જુએ છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના રચયિતા છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. સોમનાથની પૃષ્ઠભૂમિ આધારે લખાયેલા આ પુસ્તકના અંશોને. રાજા શું જુએ છે? અભિમંત્રિત જળ જે ઠૂંઠા ઉપર નાખ્યું ત્યાં તો અંકુરો ફૂટ્યા છે. વિલાઈ ગયો રાજા, કોનું અપમાન થઈ ગયું અજાણતા મારાથી. કોઈ દોડો પેલા વિપ્રકુમારને પાછો વાળો, પણ યાજ્ઞવલ્ક્ય તો યાજ્ઞવલ્ક્ય હવે પાછો ફરે? રાજાને નૃપત્વનો દર્પ તો છે જ. આશ્રમમાં ગુરુજીને કહાવે છે, ગઈકાલે આવ્યો હતો તે જ શિષ્યને ફરી મોકલો, અખૂટ ધન સંપત્તિ દક્ષિણામાં મળશે. ગુરુજીએ ફરી હજારો શિષ્યોમાંથી યાજ્ઞવલ્ક્યને શોધી કાઢ્યો, પ્રેમથી પાસે બોલાવ્યો. ગુરુજીને ક્યાં ખબર છે કે કાલે શું બન્યું હતું? વત્સ, ફરી તારે નૃપ સદન જવાનું છે. રાજા તારા પર બહુ પ્રસન્ન છે, ભૂરી પ્રકારે દક્ષિણા દેનાર છે, જઈશ ને? ના ગુરુજી, માફ કરશો, હું એ દર્પિષ્ટ નૃપને આશીર્વાદ આપવા ન જઈ શકું. અરે પુત્ર, આટલો નારાજ કેમ છે? શું થયું? ગુરુદેવ, કૃપા કરીને મને એ રાજા પાસે ન મોકલો, હું એના ભવનમાં કોઈ કાળે જવાનો નથી. નાહમ તાત ગમિષ્યામી શાંત્યર્થ તસ્ય મંદિરમ અવલેપેન યુક્તરસ્ય શુદ્ધયા વિરહિતસ્ય ચ. એ રાજાએ મંત્રોનું અપમાન કર્યું છે, તે ગર્વિષ્ઠ સત્તાના મદમાં ભાન ભૂલેલો છે, તે મંત્રાશિષને યોગ્ય નથી. હું એને અભિમંત્રિત તો ન જ કરી શકું, અભિશામ નથી આપ્યો તે જ પૂરતું છે. ને હવે વાત શું બનશે તે જાણવા મન અધીરું થયું છે. તમારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર.

અરે પુત્ર, તું આટલો વ્યુત્પન્ન થઈને કેમ ભૂલે છે? રાજાનો તો આપણને મોટો આશ્રય છે. આશ્રમના સંચાલનમાં એની બધી જ રીતે મદદ મળે છે. શાસ્ત્ર પણ કહે છે કે રાજા જ્ઞાની વિરુદ્ધ વર્તન કરવામાં ઔચિત્ય નથી. ચાલ, એના માટે નહીં તો હું તારો ગુરુ, તને આજ્ઞા કરું છું, તું રાજભવન જા. શું યાજ્ઞવલ્ક આ દ્રઢ મનોબળથી પોતાની જાતને સંકલ્પિત કરનાર શું ગુરુની આજ્ઞા પાળશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના અંશોને. પણ યાજ્ઞવલ્ક દ્રઢ મનનો તેજસ્વી યુવાન ભલે ગુરુજીની હોય, પણ આવી ખોટી આજ્ઞા માને જ કઈ રીતે? એણે ગુરુજીને સવિનય કહ્યું, ગુરુજી મને માફ કરો, તે રાજા પાસે જવા કૃપયા આદેશ ન કરો. જો હું આ રાજા પાસે મંત્ર પ્રયોગ કરું તો મારી મંત્ર શક્તિ નાશ પામે. મારી પ્રાર્થના છે, આપ આવી ધર્મ વિરુદ્ધની આજ્ઞા કરી મને તે ન માનવા વિવશ ન કરો. રાજાને ઘણો આગ્રહ, ગુરુજીનો ઘણો ઘણો અનુરોધ, પણ યાજ્ઞવલ્ક એકનો બે ન થયો. અપાત્રને આશીર્વાદ ન હોય તો ન જ હોય. હવે ગુરુજીના ગુસ્સાનો પાર નહીં, જોરથી બોલી ઉઠ્યા, ગુરુ આજ્ઞાનો ભંગ કરે છે મૂર્ખ, હું તને બ્રહ્મશાપથી નષ્ટ કરી દઈશ. એટલા જ ગૌરવથી શિષ્ય ઉત્તર વાળ્યો, જો આપ અન્યાયી રીતે શાપ આપશો તો મારે અનિચ્છાએ એની પ્રતિક્રિયા આચરવી પડશે. આવા શુદ્ર કારણસર એક ગર્વાંધ રાજા માટે થઈને પોતાની તપસ્યા ભંગ કરવા તૈયાર થાવ તો મારે કહેવું પડશે કે આજથી આપ મારા ગુરુ નહીં ને હું આપનો શિષ્ય નહીં. ગુરુર્પ્યલવ લિપ્તસ્ય કાર્ય કાર્ય જાનતઃ ઉત્પત પ્રતિપન્નસ્ય પરિત્યાગો વિધીયતે. ગુરુજીએ પણ એટલા જ ક્રોધથી આદેશ કર્યો, એમ, તમારું શિષ્યત્વ ત્યજે છે તો લાવ, મારું આપેલું વિદ્યાધન મને પરત આપી દે. મારી પાસેથી મેળવેલી બધી જ વિદ્યાઓ, બધું જ

જ્ઞાન ત્યજી દે અને અહીંથી જા. હવે શું થશે તે માણીશું હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એક ક્ષણનો વિલંબ કર્યા સિવાય યુવાન યાજ્ઞવલ્કયે જળપ્રાશન કરીને કહ્યું, જેવી આજ્ઞા, મારું જ્ઞાન હું અહીં સોંપી દઉં છું. ને નિસ્તેજ થઈ ઢીલા અંગોવાળો કેશમુંડિત યાજ્ઞવલ્ક્ય ઋગ્વેદ સમજતું ત્યાં જ વમન કરી અને પ્રભાસ ક્ષેત્ર તરફ ચાલ્યો. કુપાત્રને મંદાધને વેદ મંત્રના આશીર્વાદ ન ઘટે ને એ મંત્ર પ્રયોગ માટે સ્વયં ગુરુ આદેશ કરે તો એ આદેશ પણ શિરોધાર્ય ન હોય, એ માટે ગુરુનું શિષ્યત્વ છોડવું પડે છે તો ભલે, પણ એમાં સમજૂતી ન હોય. જ્ઞાન પામવા માટે હજી જીવન આખું પડ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે તેના અંશોને આરજે એઆરના સ્વરમાં. બહુરત્ના વસુંધરાના ખોળે બીજા ગુરુજી પાસે જ્ઞાન પામશું એમ વિચારતો જ્ઞાન તેજથી રહિત પ્રવાહીન તેજહીન છતાં આંતરિક બળથી પ્રબળ અને આંતરિક તેજ સ્ફુલિંગથી તેજોમય યુવા યાજ્ઞવલ્ક્ય ગુરુ શાકલ્યના આશ્રમને દંડવત પ્રણામ કરી પ્રવાસ ક્ષેત્ર તરફ ચાલ્યો, જ્યાં સ્વયં સરસ્વતી સદેહે નિવાસ કરે છે, જ્યાં સૂર્ય રાશિ પોતાના પરમ તેજો રાશિથી મનુષ્ય પશુ વનસ્પતિ સર્વને ચેતના પ્રદાન કરે છે, એવા પ્રભાસ ક્ષેત્રમાં પગ મુકતા જ યાજ્ઞવલ્ક ફરી પોતાની જાતને ઉત્સાહથી ભરી દે છે. અને અહીં તો માતામહ એટલે કે એમના નાનાજી શ્રી વૈશમ પાયન સ્વયં વિરાજે છે અને એ તો જ્ઞાનમૂર્તિ છે, દોહિત્રના શિષ્યત્વને સ્વીકારે જ ફરી જ્ઞાનોપાસના શરૂ થઈ. આંતરિક તેજસ્વીતા ફરી પ્રગટવા માંડી, રાગથી ઢંકાયેલા સ્ફુલિંગ નવપ્રકાશને પામવા માંડ્યું, વિદ્યાઓ સ્વયં ચિત્તમાં ખુલવા લાગી ને આશ્રમમાં યુવા વ્યાજ્ઞવલ્કને તેજસ્વી છાત્ર તરીકે પોતાને અને સહપાઠીઓને સમૃદ્ધ કરવામાં લાગી ગયો. પણ હા, દીક આ તેજસ્વી યુવાનને અન્ય પાસેથી ભલે ને તે મહાજ્ઞાની ગુરુદેવ પણ મળેલું જ્ઞાન ભાગ્યમાં જ નહોતું ને. હવે શું

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

ગુરુ વૈશંપાયન થી અજાણપણે પ્રકૃતિનો એક નાનકડો અપરાધ થઈ ગયો. ગુરુજી શોકમગ્ન, અધ્યાપનમાં મન લાગે નહીં, ચિંતન મનન નિર્દી ધ્યાસન તો થાય જ ક્યાંથી. શિષ્યો ગુરુજીની આ દશાથી લાચાર. કોઈએ પૂછ્યું, આપને થયું છે શું ગુરુજી? સિદ્ધ પુરુષ પણ આમ કિર્કંતવ્ય મૂળ બનશે તો શિષ્યોનું શું થશે? શું આનો કોઈ ઉપાય ન હોય? ને ગુરુજી બોલી ઉઠે છે, ન કેમ હોય? છે, મારાથી થયેલ અપરાધનું પ્રાયશ્ચિત મારા પુત્રવત શિષ્યો કરે તો એ પ્રાયશ્ચિતના બળે હું પાતક મુક્ત બનું. શિષ્યોને પૂછ્યું, શિષ્યો આપ મારું પ્રાયશ્ચિત કરશો? કરશો ને? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોક્ટર ગિરીશ ઠાકર લિખિત સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. તેજસ્વી યાજ્ઞવલ્ક બોલી ઉઠે છે, બધાનું શું કામ છે? હું એકલો આ કામ કરી તો લઈશ. આ બધા મુનિઓને કષ્ટ શા માટે? તેઓ બધા ભલે પોતપોતાના સ્વકીય કાર્યોમાં લીન રહે. અહમેકમ કરિષ્યામિ તિષ્ઠંતુમ મનુયસ્વી ત્વમે. ગુરુ અને માતામહ વૈશંપાયને આ સાંભળ્યું, ક્ષુબ્ધ તો હતા જ. યાજ્ઞવલ્કની વાણીમાં એમને ભારોભાર અહંકારનો ટંકાર સંભળાયો. આટલું અભિમાન? તને ખબર છે તું બીજાઓનું અપમાન કરી રહ્યો છે? તું બધા તેપસ્વીઓને નિસ્તેજ સમજીને જાતને સર્વશ્રેષ્ઠ બતાવવા માંગે છે? ધિક્કાર, મને આવો દુર્મતી દુરાભિમાની શિષ્ય ન કપે. જા, મારા આપેલા અધ્યયનનો ત્યાગ કરીને જા અહીંથી. યાજ્ઞવલ્કે મૂર્તિમઢ સ્તબ્ધ ગુરુજીને સમજાવવાના બધા જ પ્રયત્નો, મારો આવો કોઈ આશય નહોતો અને નથી જ, કૃપા કરો. પોતાના માટે પેદા થયેલા પૂર્વગ્રહને દૂર કરવા બધા જ પ્રયત્નો યાજ્ઞવલ્કએ કર્યા, પણ વ્યર્થ. ગુરુજી એને સમજવા તૈયાર જ નહીં. ફરી બ્રહ્મતેજ જાગી ઉઠ્યું અને ફરી અંતરાત્મા એ વિદ્રોહ પોકારી ઉઠ્યો. હવે શું થશે તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

યાજ્ઞવલ્કના બધા જ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને છેલ્લે ગુરુજી ન માન્યા તે ન માન્યા. એટલે યાજ્ઞવલ્કે વિચાર્યું, તો પછી આ પ્રમાણે સત્યને સમજનાર વિપરીત બુદ્ધિ પેદા કરનારની વિદ્યા મને ન જોઈએ. હૃદય ચિરાઈ જાય છતાં યાજ્ઞવલ્કે એ જ બોલી શક્યા, મારા જેવો શિષ્ય જો આપની ન જોઈએ તો મારે વિપરીત સમજનાર ગુરુ ન જોઈએ. અને આમ કહી તે ત્યાંથી વિદાય લે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સામુદાયિક રેડિયો સ્ટેશન પર સૌમ્ય તેજસ્વીની ડોક્ટર ગિરીશભાઈ ઠાકર લિખિત આ પુસ્તકના અંશોને આરજે એઆર એટલે કે મારા સ્વરમાં. યાજ્ઞવલ્ક ત્યાંથી પણ હવે નીકળી જાય છે. તેઓ કહે છે કે આવું વિરુદ્ધ સમજનાર ગુરુ પણ મને ન ખપે અને આશ્રમમાંથી કોપીન માત્ર લઈને ફરી દસેય દિશાઓના શરણે બે બે વાર પોતાના જ તેજસ્વીતાએ પોતાને બાળ્યા છે. હવે ક્યાં ગુરુ શોધવું ને કયા, હવે તો આત્મદીપ બનવું જોઈશે. વિચાર મંથન કરતા કરતા પહોંચ્યા ત્રિવેણી સંગમ. હિરણ્યા, કપિલા અને સરસ્વતીને પ્રણામ કર્યા. પરમ પ્રકાશમાન ભગવાન ભાસ્કર સાથે આંખ ઠેરવી એક તેજ બીજા તેજને આલિંગી રહ્યું. નિશ્ચય થયો, સ્વયં સૂર્યદેવ મને જ્ઞાન આપશે. દ્વાદશ સૂર્યમૂર્તિ અર્ધવર્તુળે સ્થાપી અને વિશ્વામિત્ર સરોવરમાં સ્નાન કર્યું. બધા સંકલ્પ વિકલ્પોને તિલાંજલિ આપીને ફરીથી ગાયત્રી મંત્રનું સ્મરણ કરી તપસ્યા આરંભી. નમઃ સવિત્રે જગદે કચ્છ ક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિ નાશ હેતવે, આ ઉગ્ર તપશર્યાને અંતે ભગવાન સૂર્યનારાયણ પાસેથી શુક્લ યજુર્વેદનું જ્ઞાન મેળવ્યું અને શુક્લ યજુર્વેદનું જ્ઞાન વિશ્વમાં પ્રસારિત કર્યું. આજે આપણું પ્રભાસ તીર્થ, પ્રભાસમાં જ સૂર્યના 12 મંદિરો હતા. આ હકીકત આપણા જ્ઞાન વૃદ્ધોના ધ્યાનમાં છે. વાતને આગળ વધારીશું બીજા પ્રકરણથી. સમય થયો છે એક વિરામનો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર તમે સાંભળી રહ્યા છો આરજી યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના સુંદર મજાના વાર્તાઓના પ્રસંગોના ઘટનાક્રમને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. હવેનું પ્રકરણ બે, જે સૌમ્ય તેજસ્વીની જે પુસ્તકનું નામ છે તે માતા સરસ્વતીનું બીજું નામ છે, ત્યાંની મૂર્તિ પણ કંડારિત કરેલી છે અને બહુ ઉત્તમ અને સુંદર મૂર્તિ એ જ આપણને સૌને કહી જાય છે કે માં સરસ્વતી વહેતી હતી ને વિશાળ પટ પર વહેતી એ સમુદ્રમાં પ્રભાસ પાટણ નામક સ્થળે મળતી હતી. પરંતુ એ વાર્તા માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આવતા એપિસોડ સુધી, અને ત્યાં સુધી તમારે આ પ્રતિભાવો આ વાર્તા અંગેના રેડિયો પાલનપુરના કાર્યક્રમ અંગેના અમને મોકલી આપવાના છે. અને આ માટે તમારે અમારા વોટ્સએપ નંબર 9512966688 પર સંપર્ક કરવાનો છે. હા, યાદ રાખજો, માત્ર વોટ્સએપ કરવાનું છે અને મેસેજીસ મોકલી આપવાના છે. સાથે સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ઇમેલ થકી પણ તમે અમને તમારા સંદેશાઓ મોકલી આપજો. આ સાથે રેડિયો ગાર્ડન અને મોબાઈલ એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરીને ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં અમારી સાથે જોડાયેલા રહી શકો છો. ફરી મળીશું દોસ્તો, પણ પ્રતિભાવ તમારે ચોક્કસથી મોકલી આપવાના છે, સંદેશાઓ સ્વરૂપે કે ઓડિયો લિંકમાં રેકોર્ડ કરીને. સમય મળતા જ તમારા પ્રતિભાવોનો સમાવેશ કરીશું અને જરૂરી સુધારા પણ સૂચનો સ્વરૂપે સ્વીકારીશું. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

નમસ્કાર, વેલકમ ટુ રસોઈની રંગત. હવે આજે આપણે જોરદાર વાનગી બનાવવાના છીએ અને આ વાનગી સાઉથ ઇન્ડિયન ટચ આપે એવું કહીએ તો પણ ખોટું નથી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું પોંગલ. હવે તમે કહેશો કે પોંગલ એટલે શું? એકચ્યુઅલી પોંગલ ઓર તમે એને હુગી પણ કહીએ તો આ એક પોપ્યુલર ડીશ છે સાઉથ ઇન્ડિયનની, જે રાઈસમાંથી બને છે. બટ આપણે અહીંયા કેળામાંથી બનાવવાની છે. હવે કેવી રીતે બનાવવાની એ તો હું તમને જરૂરથી કહીશ, એની સામગ્રી પણ કહીશ. પણ આ જે ડીશ છે તો મોસ્ટ ઓફ સાઉથમાં આ ડીશ બનતી હોય છે, જેમાં મોટા ભાગે રાઈસનો ઉપયોગ થાય છે, એટલે કે ચોખાનો ઉપયોગ થાય છે, દૂધનો ઉપયોગ થાય છે અને ખાંડનો ઉપયોગ થાય છે. અને જે આ વર્ડ છે પોંગલ નામ, જેને હુગી પણ કહે છે, એ આ જે વર્ડ છે એ જૂનું કન્નડ ભાષાનો શબ્દ છે પૂગી, એના પરથી બનીને આવ્યો છે અને એના પરથી પોંગલ શબ્દ બહાર આવ્યો છે. હવે આ પોંગલ આપણે જો કેળાનું બનાવવાનું હોય તો કેવી રીતે બનશે? આશ્ચર્ય થાય છે ને, અને મને પણ થાય છે કે આખીર આ ડીશ બનશે કેવી રીતે અને આ ડીશમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે.

તમને જેટલી ઉત્સુકતા છે ને એટલી જ ઉત્સુકતા મને પણ છે તમને જણાવવાની. પણ આપણે આ જાણીએ એ પહેલા એક નાનકડો બ્રેક લઈ લઈએ, જેથી આપણે આ સામગ્રી જાણવામાં થોડી વધારે મજા આવે. તો મળીએ નાનકડા બ્રેક પછી. તમે ક્યાંય જતા નહીં, સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો પાલનપુર 90.4 FM.

વેલકમ અગેઈન, હું છું આરજે અંજલી ને તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. આજે રસોઈની રંગતમાં આપણે બનાવવા જઈ રહ્યા છે કેળાનું પોંગલ. હવે મેં પોંગલ વિશે તો તમને થોડી ઘણી માહિતી આપી દીધી છે કે આ વર્ડ ક્યાંથી આવ્યો અને આ વર્ડ બેઝિકલી ક્યાંનો છે, આ વર્ડનું મિનિંગ શું છે અને આમાં વપરાય શું છે જો આ પોંગલ બનાવવું હોય તો. પણ આપણે અહીંયા કેળાનું પોંગલ બનાવવાનું છે અને એમાં કઈ કઈ સામગ્રી જોઈશે એની રાહ તો તમે જોઈ રહ્યા હશો. તો હું વધારે વેઇટ નથી કરાવતી તમને અને એની સામગ્રી તમને જણાવી દઉં છું. ઝડપથી નોટ ડાઉન કરી લો આમાં કઈ કઈ સામગ્રી જોઈશે. જો કેળાનું પોંગલ બનાવવું હોય ને તો એમાં બેઝિકલી કેળા તો જોઈએ જ. તો કેળા, મગની દાળ એટલે કે પીળી મગની દાળ, ઓકે, ચણાની દાળ, પછી ચોખા જોઈશે આપણને, એ પણ ધોઈને નિતારી લીધેલા, 1 કપ દૂધ જોઈશે. દૂધ તો તમે તમારા જેટલા પ્રમાણમાં તમારે બનાવવાનું છે એટલા પ્રમાણમાં દૂધનું પ્રમાણ વધારી અને ઘટાડી શકો છો. ગોળ જોઈશે એ પણ સમારેલો, ઘી જોઈશે, કાજુ, કિશમિશ, 1 ટીસ્પૂન એલચી પાવડર, જાયફળ પાવડર, કેસરના રેસા અને ઘી. ઓકે, આપણે મોસ્ટ ઓફ બધી સામગ્રી તમને જણાવી દીધી છે. હવે આ સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે આને આગળ વધારવું અને રીત જે મેઇન છે તો રીત છે બનાવવાનું કેવી રીતે કેળાનું પોંગલ. હવે અંજલિ તમને સામગ્રી તો બતાવી દીધી, પોંગલની હિસ્ટ્રી પણ કહી દીધી, શું છે પોંગલ એ પણ જણાવી દીધું, પણ આપણે બનાવવાનું કેવી રીતે અને ઇઝી હશે કે હાર્ડ એ પણ જાણવું જરૂરી છે. તો હું

કે કઈ પણ હાર્ડ નથી, બધું ઇઝી જ છે. ફક્ત તમારે મન હોવું જોઈએ બનાવવા માટે અને મન હોવું જોઈએ ખાવા માટે. પણ આપણે આ રીત જરૂરથી જાણીશું, પણ એક નાનકડા બ્રેક પછી. તમે ક્યાંય જતા નહીં. હું છું આરજે અંજલી અને તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. સો સ્ટે ટ્યુન, મળીએ નાનકડા બ્રેક પછી.

વેલકમ અગેન, હું છું આજે અંજલિન. તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત, અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું પોંગલ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એવું તો નહીં કહું, પણ જે રીત છે આ રસોઈની, જે રીત છે એ આપણે જાણવાની છે, અને જાણવાની તમને તો ઉત્સુકતા હશે જ, અને મને પણ એટલી બતાવવાની ઉત્સુકતા છે કે આખિરકાર કેળાનું પોંગલ બને કેવી રીતે. તો ચાલો વધારે તમારો સમય ના લેતા આપણે જાણી જ લઈએ કે આ કેવી રીતે બનાવવાનું છે. એક પહોળા નોનસ્ટિક પેનમાં બંને દાળને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી શેકવાની છે. હવે તમે કહેશો કે કઈ દાળ, તો મેં ઓલરેડી તમને કહી દીધું કે એક તો પીળી મગની દાળ જોઈશે અને બીજી ચણાની દાળ. ઓકે, ખબર પડી ગઈ ને? આઈ હોપ કે તમને યાદ આવી ગયું હશે કે મેં સામગ્રીમાં શું શું લખાવ્યું હતું. ચલો આગળ આપણે આ શેકેલી દાળ સાથે ચોખા, દૂધ અને પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરમાં બાફી લેવાનું છે. બાફવું તો પડશે, કેમ કે પોંગલ બેઝિકલી સ્મૂધ આઈટમ છે, એટલે કે ઝડપથી ખાઈ શકાય અને કોઈ જ પ્રકારની તકલીફ ના પડે એવા પ્રકારની આઈટમ બનવાની છે અને બહુ ટેસ્ટી.

બનવાની છે. પછી આપણે કુંડા નોનસ્ટિક પેનમાં ગોળ પાણી મેળવીને મિક્સ કરી લીધા બાદ મધ્યમ તાપ પર 7 મિનિટ સુધી સતત હલાવીને રાંધતા રહેવાનું છે. હવે તમે વધારે સમય પણ લાગી શકે છે જો તમારે વધારે પ્રમાણમાં સામગ્રી યુઝ કરી હોય. જો તમારા ઘરમાં વધારે સભ્યો હોય તો તમે વધારે સામગ્રીનો યુઝ કરી શકો છો અને 7 મિનિટની જગ્યાએ તમને વધારે સમય પણ લાગી શકે છે. તમારે એ વાતનું ધ્યાન હંમેશા રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ રાંધતા હોઈએ ત્યારે એ નીચે ચોટી ના જવી જોઈએ યા તો બળવી ન જોઈએ. પછી આપણે રાંધેલા ચોખા દાળનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહેવાનું છે. આને 4 મિનિટ સુધી રાંધી બાજુ પર રાખી દેવાનું. હવે શું કરવાનું છે? હવે વઘાર તૈયાર કરવા માટે એક નાના નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં કાજુ કિશમિશ ઉમેરી ધીમા તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો. જોયું, હવે આમાં કાજુ પણ યુઝ કર્યા છે, કિશમિશ એટલે કે દ્રાક્ષ પણ યુઝ કરી છે, તો તમને ખબર છે કે આ વાનગી એકદમ મસ્ત અને ટેસ્ટી બનવાની છે. આમાં આપણે ગોળનો યુઝ કર્યો છે એટલે તમને ખબર તો પડી ગઈ હશે કે જે આપણી વાનગી છે એ મીઠી હશે, એટલે કે સ્વીટ હશે. એટલે કે આપણે બેઝિકલી સ્વીટ્સ બનાવી રહ્યા છીએ. કેળાનું પોંગલ એટલે કે મીઠી આઈટમ, સ્વીટ્સ. આમ તૈયાર કરેલા વઘારને ગોળ ભાતના મિશ્રણમાં એલચી પાવડર, જાયફળ પાવડર અને કેસર સાથે ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર રાંધો. છેલ્લે તેમાં કેળા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેની પર પીગાળેલું ઘી રેડી પીરસો. તો અહીંયા આપણી બની ગઈ છે આ સ્વીટ આઈટમ, એટલે કે કેળાનું પોંગલ. જો ઈઝી હતું કે નહીં? હવે હું અહીંયા જે પણ વાનગી લઈને આવું છું ને એ બહુ જ ઈઝી હોય છે, એમાં સામગ્રી પણ ઓછી હોય છે અને બનાવવામાં પણ એટલી ઈઝી પડે છે. તો આઈ હોપ કે તમને મજા આવી હશે આ રેસીપી સાંભળવામાં અને તમે એટલી જ ઉત્સુકતાથી આ રેસીપી ઘરે બનાવશો અને ઘરના સભ્યોને જમાડશો પણ. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. નેક્સ્ટ ટાઈમ આપણે રસોઈની રંગતમાં નવી એક વાનગી સાથે મળીશું અને નવા જોશ સાથે મળીશું. તો સ્ટે ટ્યુન વિથ રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અમારું કોઈ આઈડિયા એવી એવું નથી કે પિક્ચર એક બે પિક્ચર બની બી ગયા એ જે અમે ડેવલપ કર્યા હતા એમાંથી, પણ એવો કઈ ગ્રેટ પિક્ચર બન્યા નહીં. નાઉ તો હર પ્રોડક્શન હાઉસમાં ડેવલપમેન્ટ છે, બટ ધેટ ટાઈમ સુપ્રો વોઝ ધ ફર્સ્ટ ગાય હુ કેમ અપ વિથ ધી આઈડિયા એન્ડ જસ્ટ કોઈ માનતું જ નતું કે આ ચાલે, એટલે અમે લાવારીસ હતા. યુટ્યુબમાં બી અમે સાઈડમાં અમારી પાસે કોઈ કેબિન નતો, અમે લોકો બેસવાની ચેર બી નતી,
1: કેન્ટીનમાં બેસીને કામ કરવા.
0: ના ના કેન્ટીન નહીં, ત્યાં છે ને બોક્સિસ હતા જેમાં ડીવીડીઝ ભરતી હતી. ના ક્યુબિકલ્સમાં સુપ્રો પાસે ક્યુબિકલ હતું અને એનું ક્યુબિકલ બી એવું હતું સ્ટોરરૂમ જેવું હતું. ઓકે, તો ડીવીડી ના બોક્સિસ હતા મોટા, આપણે કાર્ટન જેવા હોય ને, અમે લોકો કાર્ટન્સ પર બેસી પછી અંદરથી ડીવીડી ગમે તો લઈ લેવાની, એવું હતું. તો અમે લોકો ડેવલપમેન્ટમાં હતા, બહુ બધી આઈડિયાઝ ડેવલપ કરી એવરી વીક. બિલ્ડિંગ પ્રોજેક્ટ, બિલ્ડિંગ આઈડિયાઝ, હેવિંગ અ ઇન્ટરેસ્ટિંગ ટેક ઓન થિંગ્સ. હાઉએવર ધ ટીમ

0: didn't work. तो बनते ये तो पछे हूँ शू करू. इट अ वेरी ट्रिकी टाइम बिकॉज फिल्म बनती नहीं, केम के फिल्म बनवा माटे त्या इट्स अ वेरी डिफिकल्ट वे टू मेक फिल्म एट दैट टाइम. यू नीडेड स्टार्स, यू कांट मेक अ फिल्म बिकॉज यू डोंट हैव एक्सेस टू स्टार्स. बीजू शू है टीवी, टीवी मारा थी लखातु नतु केम के मारी सेंसिबिलिटीज मैच नहीं थती. अने हूँ ट्राई भी करू ने तो दे वर नॉट वेरी एक्सेप्टिंग टुवर्ड्स मी एज अ राइटर बिकॉज मारो वॉइस थोड़ो अर्बन हतो ए टाइम पर. फिल्म बनती नहीं, टीवी में चांस नहीं मळतो, करे शू मानस. त्यारे आव्यु एनिमेशन.
1: ओके,
0: द मिड ग्राउंड. बधी लाइफ में जे भी कॉमिक्स वाची बधा पिक्चरो जोया ए बधुं, इट इज द बेस्ट टाइम ऑफ माय लाइफ बिकॉज इन राइटिंग एनिमेशन योर इमेजिनेशन इज
1: एंडलेस
0: एंडलेस. तो एवरी वीक हूँ एक नव प्लेनेट बनावतो तो, एक नव मॉन्स्टर बनावतो तो, अने पछी डिशुम डिशुम फाइट करावीने प्लेनेट ने ब्लो अप करतो तो, अने मॉन्स्टर नी क्या यूज़ किक द मॉन्स्टर एस दैट काइंड ऑफ
1: सुपर
0: ग्रेटेस्ट ग्रेटेस्ट वे ऑफ राइटिंग. लाइक 6 year ओल्ड मी वुड बी वेरी हैप्पी यू नो इफ इफ इफ दे न्यू. आई रोट अ लॉट ऑफ शोज. आई रोट आई थिंक आई हैव करंटली रिटन 200-300 एपिसोड एनिमेशन ना मैं ठोकी दीदा से केम के एज मारी रोजी रोटी होती. हूँ मारो एक फ्रेंड हो तो संदीप पाटिल बने विस्लिंग वुड्स ना.
1: ओके,
0: अने संदीप भी एनो जस्ट नानो छोकरो बॉर्न थियो तो ही ऑल्सो वॉन्टेड लाइक आई वॉन्ट माई सन टू वॉच समथिंग कूल दैट आई हैव रिटन. सो वी रोट अ लॉट ऑफ शोज फ्रॉम गज्जू भाई करीने डिज्नी चैनल पर हतु. वी फॉर विराट करीने डिज्नी चैनल पर हतु. रोल नंबर 21 करीने एक शो हतो ए मैं लख्यो तो. अस्त्रा फोर्स विच हैड अमिताभ बच्चन वॉइसिंग इट.
1: अच्छा,
0: या दैट वॉज देर. पछी वियर्डली अपने बालिका वधू वॉज अ बिग हिट. सो एनी एनिमेटेड सीरीज बनी थी छोटी आनंदी ए बी लख्यो तो. एंड छोटी आनंदी बी मेरा सुपर हीरो इन टू ग्रेट फन. रबिश मनी एग्जैक्टली ऑडियंस लिमिटेड. सो इट वॉज वेरी यू हैड टू डू क्वॉंटिटी ऑफ वर्क.
1: करेक्ट,
0: पण एमां शुं थाय के क्वॉंटिटी ऑफ वर्क करीने तमारुं एक डिसिप्लिन सेट थतुं के रोज सवारे उठीने लखवानुं एटले
1: लखवानुं. एक्सरसाइजनी जेम टेव पड़ती जाय.
0: करेक्ट, तो एमां एक डिसिप्लिन सेट थई गयुं. नरेशन करवानुं जे कला होय एक थई गई केम के कोई वाचतुं होय नहीं ए बनीने मारुं एनिमेशननी दुकान चालती रही અને મજા આવતી હતી.
1: પછી આ મીનાક્ષી
0: ના પછી પછી પછી મને એક રિયલાઇઝેશન આવ્યું કેમ કે હું જયારે બી ફિલ્મ સ્પીચ કરવા જતો હતો ત્યારે લોકો કહેતા હતા કે યાર વોટ હેવ યુ ડન. અને હું દેખાડતો હતો એનિમેશન. નો વન ટુક ઇટ સિરિયસલી બીકોઝ હાઉ એવર વેલ યુ રાઇટ વોટ ઇઝ બીંગ એનિમેટેડ લુક્સ ટેરેબલ ઇન ઇન્ડિયા. બજેટ પ્રોબ્લેમ્સ, ઇમેજિનેશન પ્રોબ્લેમ્સ,
1: ટેકનોલોજી ઇશ્યુઝ
0: એન્ડ આઈ ડોન્ટ થિંક
1: એ વખતે હતા, હવે નથી.
0: હા, આઈ થિંક નાઉ વિથ એઆઈ એન્ડ ઓલ ઘણું બધું બદલાઈ ગયું છે. પણ એટલે હું પાછું એનિમેશનમાં ઘૂસવાની ટ્રાય કરું, એટલે ઘૂસું છું. ઓલરેડી હું લખું છું કેમ કે એઆઈ હેઝ મેડ એનિમેશનમાં ચીપર. બટ આઈ થિંક ઇવન લાઈક આ બેસ્ટ આર્ટિસ્ટ આર નોટ વર્કિંગ ઇન ઇન્ડિયા, આ બેસ્ટ આર્ટિસ્ટ આર વર્કિંગ ઇન્ટરનેશનલી. તો પછી યુ આર ગેટિંગ ધ વર્સ્ટ ઓફ ધ, યુ નોટ ગેટિંગ આર્ટિસ્ટ, યુ ગેટિંગ
1: ટેકનિશિયન્સ.
0: ત્યારે હું એક માણસને મળ્યો, આદિત્ય ધર.
1: ઓકે, કોણ કોણ?
0: આદિત્ય ધર કરીને એક ડાયરેક્ટર ને
1: મળ્યો. યસ, નાઉ ધ હોલ વર્લ્ડ નોઝ હિમ.
0: નાઉ ધ હોલ વર્લ્ડ નોઝ હિમ. બટ ધેટ ટાઈમ
1: ક્યાં મળ્યો મારો, એટલે મારી, હું જનરલી સવાલો લખતો નથી, અહીંયા પડ્યા હોય એમાં એ લિસ્ટ હતું જ.
0: હા, કે
1: આદિત્ય ધર ક્યાં ને કેવી રીતે મળ્યો.
0: ક્યુટ સ્ટોરી છે. હું એનિમેશન લખતો હતો અને મને ફિલ્મ લખવી હતી. આદિત્ય ફિલ્મ લખતો હતો પણ એને ફિલ્મ ડાયરેક્ટ કરવી હતી. અને The only way he gets to direct is if he writes his own stuff. તો એ અહીંયા વીરા દેસાઈમાં એમનું એક ઘર હતું, તો ત્યાં જઈને હી વોઝ દેટ ટાઈમ ડેવલપિંગ અ સુપર હીરો ફિલ્મ ફોર ડિઝની યુટીવી.
1: ઓકે,
0: યુટીવીમાં મેં કામ કરેલું હતું અને સુપર હીરો ફિલ્મ સાંભળીને આપણે કરીએ
1: એન્ટેના ઉભા થઈ ગયા.
0: એન્ડ હી વોન્ટેડ એન અસિસ્ટન્ટ રાઇટર. અરે યાર, અસિસ્ટન્ટ રાઇટર હું ઓલરેડી લખું છું, તો મને આઈડિયા બહુ ગમી હતી એ સુપર હીરો ફિલ્મ.
1: સુપર હીરો ફિલ્મ
0: તો એ ચાલુ કરીએ. And we started writing that film. That film never got made. But that film developed a relationship. Pachi, acha aa nahi to biji. બીજીને તો

0: જી અમે લખતા ગયા, અમે લખતા ગયા સાથે જઈને આમ સર પ્લીઝ બના લો
1: વેચવાનો પ્રયત્ન કરતા.
0: હી ઇઝ અ ફેન્ટાસ્ટિક નરેટર, ફેન્ટાસ્ટિક.
1: અચ્છા,
0: તો હી વુડ રિયલી બી એબલ ટુ સેલ હિઝ આઈડિયાઝ, હિઝ સ્ટોરીઝ વેરી વેલ. અને હું થોડો નર્વસ, આમ ખબર નહીં, આઈ યુઝ ટુ રિલાય ઓન હિમ. પણ લખવાનું
1: તમારું બંનેની જોઈન્ટલી.
0: હું જતો તો પછી મારું એક ડિસિપ્લિન સેટ થઈ ગયું. 9:30 ઇન ધ મોર્નિંગ હું ઘરેથી નીકળું, આઈ વુડ રીચ અંધેરી એટ અરાઉન્ડ 11, 1.5 આર ટ્રાવેલ. 11 to 4, 3 આઈ વુડ બી એટ આદિત્યસ હાઉસ, લંચ વંચ લઈને બ્રેઇન સ્ટોર્મ કરીને 4 to 6 આઈ વુડ રાઇટ વોટ વી હેવ ડિસ્કસ્ડ વિથ આદિત્ય, એન્ડ આફ્ટર દેટ આઈ વુડ રાઇટ એનિમેશન એટ નાઇટ.
1: ઓકે,
0: રાતનો ટાઈમ આપણે એનિમેશન નું ડિવોટેડ,
1: આપણી રોજી રોટી
0: યા તો ગાડીમાં, કેમ કે મારું એક મન છે ને અંધેરી થી બહુ ડર લાગતો હતો.
1: ઓકે, કેમ?
0: ઇટ્સ ફુલ ઓફ સ્ટ્રગલર્સ, એન્ડ એવરી ટાઈમ આઈ યુઝ ટુ ગો ટુ અ કેફે ઓર સિટ એટ અ કેફે ટુ રાઇડ, આઈ યુઝ ટુ બી લાઈક શિટ યાર, અને સી ઓલ્ડ પીપલ સ્ટીલ હસલિંગ, યુ નો. અને મને લાગતું હતું યાર મારું આવું થશે તો શું કરું, યુ નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ધીસ ગાય.
1: છુપો ભાઈ,
0: હિડન ફિયર હતું કે યાર આઈ વોન્ટ, વિલ આઈ બી સ્ટ્રગલિંગ થ્રુ આઉટ લાઈક એવરી વન ઇઝ ડુઈંગ ધીસ, વોટ ઇફ આઈ કાન્ટ મેક ઇટ, યુ નો, એ મને ડર બહુ હતો. વોટ ઇફ આઈ કાન્ટ મેક ઇટ, એન્ડ વોટ ઇફ હેવ ટુ સ્ટેપ ડાઉન ફ્રોમ માય ઓન લાઈફસ્ટાઈલ, ઓર વર્સ વોટ ઇફ માય પેરેન્ટ્સ વિલ નીડ ટુ સ્ટેપ ડાઉન ફ્રોમ માય ઓન ઓર ફ્રોમ ધ લાઈફસ્ટાઈલ ધેટ ધે હેવ સેટ.
1: કરેક્ટ, ધેટ ઇઝ ધ બિગેસ્ટ ફિયર.
0: સો આઈ સેડ આઈ નીડ ટુ બી વેરી વેરી પ્રેક્ટિકલ અબાઉટ રાઇટિંગ, ઇટ હેઝ ટુ બી ઓલ્સો અ બિઝનેસ. અનફોર્ચ્યુનેટલી ફોર મી, માય ઇન્સ્પિરેશન વોઝ સ્ટીફન કિંગ. સ્ટીફન કિંગ શું છે, છાપે એટલે છાપે
1: કામ, એકદમ પ્રોડક્ટ ની જેમ કામ થવું જોઈએ.
0: કરેક્ટ, જોર્જ આધાર માટે નથી બનવું, યુ નો, હવે મને બનવું છે, યુ નો, યુ નીડ ટુ સ્લો ડાઉન ઓલસો લિટલ કાઇન્ડ ઓફ અ થિંગ.
1: પણ એ સર્ટેન એક પીરિયડ એવો હોય ને લાઈફમાં કે જ્યાં તમારે દોડતા જ રહેવું પડે.
0: એન્ડ મારી મમ્મી એમ કે યુ નો વોટ, વોટ્સ ધ વર્સ્ટ ધેટ વિલ હેપન કાઇન્ડ ઓફ અ થિંગ, યુ નો. શી ઇઝ ઓલવેઝ બીન સચ અ સપોર્ટિવ ફિગર, ઓલવેઝ બીન રૂટિંગ ફોર મી, માય બોથ માય પેરેન્ટ, માય મોમ એન્ડ માય ડેડ. They've been like, don't put your lifestyle lower. Na?
1: You work more.
0: Ek baar thai jai na, but you will also do more, you have hard work to make sure that you. Correct. Can meet that. Hmm. Make those ends meet. Ah.
1: So, Aditya ni ne tari dosti ni sharuat, sathe kaam karvani, co-working ni sharuat.
0: Co-working.
1: Ek itla varash sudhi chaliu ne pachi pehlo project am.
0: So, amaru, I think, ame madya 2013 ma, end ma, ame be picture lakya jo banya ne. Pachi se tijo picture ame lakhiu. Was an idea that I told him and he thought that acha ne easy picture te bani jase,
1: easy che bani jase. Ha,
0: one night ni story hati.
1: Okay,
0: to ame loko jaine tyare ame loko fox mate ek picture lagta tha, to ame loko jaine fox ne pitch karyu. Ame gya ane rasta ma ame jo idea sochi thi na, Aditya had one idea ke ek kaam karte hai isko na remake ki tarah pitch karte hai, ye to original idea. Fox has the rights to a film called Date Night.
1: Okay.
0: What if we pitch this film as a remake of Date Night? I said it's similar, the idea. It's kimke maro reference film Date Night hatu. To ke Fox has the rights to Date Night na, and tyare chane bang bang banyu tu. Which was a remake of Night and Day.
1: Correct.
0: To ke ye strategy use karta. Ye strategy use kari. Same idea. રીમેક ઓફ ડેટ નાઇટ કરીને ઇન્સ્ટન્ટ ગ્રીન લાઇટ, ચાલો રાઇટિંગ શરૂ કરતે. પછી વી વેન્ટ ટુ ગોવા ફોર વન મંથ ટુ રાઇટ,
1: ઇવેન્ટ આદિત્ય,
0: યમી આર આદિત્ય, એન્ડ ધેર વોઝ અનધર ફ્રેન્ડ ઓફ હિઝ કોલ્ડ મિથુન, હુ વોઝ અ ડીઓપી એન્ડ નાઉ ઇઝ અ ફેન્ટાસ્ટિક રાઇટર. થ્રી ઓફ અસ વર ઇન ગોવા, ફિફા વર્લ્ડ કપ ચાલતું હતું, હું તો ફૂટબોલ જોતો નહોતો, હું લખતો હતો, બંને ફૂટબોલ જોતા હતા, અને વી બેન્ડ આઉટ first draft of that film. Pacha Aiva, everyone loved it. It was fantastic when it comes to
1: Fox ni team ne pan gamyo.
0: Fox ni team ne to bahu gamyo.
1: Freak out.
0: Haan. And then chal banate hai. And pachi ye logo hai, there's a way to compare your scripts. Whether it deserves to be a remake or not. Jare in comparison thi you. Haan. Teki iska to remake bolne ka zarurat hi nahi hai. And then we're like, we know.
1: Karke, aapka original idea.
0: Ye to bechne ke liye bola tha.
1: Kind of marketing pitch thi.
0: Correct, correct, correct. And that time, then the casting happened. Surat had come out, that Sonam Kapoor film. And Fawad was hot property.

0: સો હી વેન્ટ એન્ડ નરેટેડ ધ ફિલ્મ ટુ ફવાદ ખાન.
1: ઓકે, એટલે ધર્મામાં નરેટ કરવા ગયા તમે લોકો?
0: હી વોઝ ઇન ઇન્ડિયા. વી વેન્ટ ટુ જેડબ્લ્યુ મેરિટ ટુ હિઝ રૂમ એન્ડ નરેટેડ ધ ફિલ્મ અલોંગ વિથ ધ ફોક્સકા પ્રોડ્યુસર. હા,
1: પછી?
0: એન્ડ ધેન વી નરેટેડ ધ ફિલ્મ ટુ અ લોટ ઓફ એક્ટ્રેસીસ. ઇવેન્ચ્યુઅલી વી સેટલ્ડ ઓન કેટરીના બીકોઝ શી વોઝ ગંગુ અબાઉટ ધ ફિલ્મ. ફવાદ એન્ડ કેટરીના, કાસ્ટ ડન, આદિત્ય ડાર ડિરેક્ટિંગ.
1: ઓકે,
0: આઈ હેવ કો-રિટન ઇટ વિથ આદિત્ય. ધર્મા ઓફિસ, વી વર લાઈક લાઈફ ઇઝ સેટ. Or kya chahiye?
1: Haan.
0: And like good big production sets bane che, songs these are composed thai che, great DOP and everything, top of the line, you know.
1: Aa gaye
0: bas abhi to kya hai, abhi kya hai, Puri attack happens. Fawad is sent back to Pakistan. Film cannot be cast again and we were like, shit man, now what? We were like around 2 weeks away from shoot.
1: કેટલું? એક વીક બાકી.
0: ટુ વીક્સ
1: ફ્રોમ અવે ફ્રોમ શો.
0: યા, એન્ડ યુ લાઈક શિટ મેન. એન્ડ વી ટ્રાઈડ, કેટલા બધા એક્ટર્સ પાસે ગયા, કાસ્ટ જ નથી થતું. પછી બીજો પ્રોડક્શન હાઉસ બી આવી ગયું હતું, થોડું ક્રિએટિવ ડિફરન્સીસ થતા હતા, પિક્ચર નથી બનતી.
1: એ દરમિયાનમાં તારી ને આદિત્યનું મેન્ટલ સ્થિતિ શું થઈ? જ્યારે
0: આદિત્ય વોઝ મોર શેટર્ડ બીકોઝ આવું આદિત્ય સાથે 3 વાર ઓલરેડી થયું છે. એટલે એટ ધીસ ક્લોઝ
1: ફવાદને પાછો મોકલ્યો જ્યારે અને ખબર પડી કે હવે આ ગયું, આમ હાથમાંથી મોઢા ઉપર પેલો ગ્લાસ આવીને એન્ડ મોમેન્ટ પર જતું રહે, તો વોટ વોઝ એ જ્યારે ખબર પડી અથવા તમને જે ઇન્સ્ટ્રક્શન મળી હશે અથવા રાધર ઇન્ફોર્મેશન મળી, એ પછી એ ઇન્ફોર્મેશન મળ્યા પછી તું ને આદિત્ય જ્યારે પહેલી વાર મળ્યા કે ઓ વોટ વોઝ ધેટ મોમેન્ટ? અને એમાંથી પછી
0: હી વોઝ વેરી શ્યોર કે મારું તો થઈ ગયું બોમ્બેમાં, હું આઈ એમ પેકિંગ માય બેગ્સ એન્ડ ગોઈંગ બેક.
1: અચ્છા,
0: યુ નો,
1: ઓ
0: હી વોઝ વેરી ડિસહાર્ટન્ડ.
1: ત્યારે એના લગ્ન થઈ ગયા હતા?
0: ના, આ તો બહુ પછી છે.
1: ઓકે,
0: હી વોઝ વેરી વેરી હાર્ટ બ્રોકન કેમ કે એટલી વાર થયું છે. પુઅર ગાય હેઝ ફેસ સો મેની ટાઈમ્સ. એની સાથે ગલત થયું છે, પ્રોડક્ટ પ્રોડ્યુસર્સ ને એની સાથે બહુ જ
1: ખોટું કર્યું છે,
0: યુ નો. તો એનું મન ઉતરી ગયું હતું કે યાર, આઈ કેમ યર ટુ મેક મુવીઝ, અગર નથી બનતી તો હું પાછો જતો રહું છું, આઈ વિલ ફિગર આઉટ સમથિંગ એલ્સ. ઇઝ ફ્રોમ દિલ્હી એન્ડ ઇઝ અ કશ્મીરી પંડિત, સો જઈને કઈ દિલ્હીમાં ગોતી લઈશ કઈ કરવાનું.
1: કાશ્મીરમાંથી કાઢ્યા મૂક્યા પછી બી પંડિત
0: કરેક્ટ
1: સેટલ થવાનો એમના સ્વભાવમાં છે.
0: હા, અને એને લખવું નતું બીજા માટે, યુ નો. તો હી વોઝ વેરી ડિસહાર્ટેડ. મેં બી કીધું હું બી બેગ પેક કરીને હું તો મારા ઘરે જતો રહીશ. મે બી ટ્રાફિક ના વધે થી યુ માઇટ રીચ દિલ્હી ફાસ્ટર ધેન આઈ રીચ સાઉથ બોમ્બે. સો પણ મારું શું છે, એનિમેશન ની દુકાન ચાલતી.
1: પણ એ દિવસે તમે કર્યું, તમે બંને, મારા માટે એ મોમેન્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ એ મોમેન્ટ પછી તારી, એ મોમેન્ટ પછી આદિત્યની લાઈફ આખી, જે પેલી ગાડી બંધ થઈ જાય અને આમ ક્યાંક થી એક ધક્કો આવે ને પછી જે સુપરસોનિક સ્પીડ પર જાય, આઈ થિંક
0: મારું મીનાક્ષી સુંદરેશ્વર
1: થવા ઉપર હતું,
0: વાત ચાલતી હતી, યુ નો. મેં જે વિવેક સાથે લખી હતી એના પ્રોડક્શન હાઉસ કોલ્ડ ફેન્ટમ, અને મારું એનિમેશનની દુકાન બી ચાલતી હતી. એકચ્યુઅલી મારી એનિમેશનની દુકાન બંધ થઈ ગઈ હતી ત્યારે, કેમ કે આઈ હેડ ક્રિએટિવ ડિફરન્સીસ.
1: આ કેટલું સરસ છે ને, આપણને ગુજરાતીઓને દરેક વસ્તુમાં દુકાન શબ્દ તો આવી
0: જાય. હું દુકાન જ કહું કેમ કે આઈ યુઝ ટુ ટ્રીટ ઇટ લાઈક
1: કરેક્ટ, અને એવી જ રીતે થવું જોઈએ.
0: એક સ્ક્રિપ્ટ તો વેચવાની એટલે વેચવાની
1: બરાબર
0: છે, બી કરીને એટલું કેમ કે એ છે.
1: હા, મીનાક્ષી
0: ના, મારી એનિમેશન બંધ થઈ ગયું હતું કેમ કે I was in that mind space. So at one point, you know, we had some creative differences with the channel. So I wrote a stinker.
1: Okay.
0: Email, I wrote it and I tagged everyone. I'm a writer, not a typewriter, this, that. Because I was like, yeah, I am the coolest writer in Bollywood right now, guys. I was fired after that.
1: But this is a line. I am a writer, not a typewriter.
0: Yeah, so because they were like, no, you have to write it like this. My vision is not aligning. So, thoda arrogance aavi gayo to.
1: Correct. Which is young age, such success, such big brands.
0: I mean, the allure of success more than actual success, right? Kyunki aayu na to success.
1: Haan.
0: Par mane lagu ke dimag mein
1: imaginary.
0: Kyunki you're

0: in the cool gang now, right? You are playing table tennis with like actors. Uh-huh. You think you've arrived. Nothing like that.
1: So then, पहली बात पर पाछा आवी आदित्य ने
0: आदित्य
1: फिल्म ने कॉलेप्स ने सपना तूटे नो आवाज कोई ने संभलाई नहीं
0: कोई ने संभलाई नहीं हूँ लगता तो मीनाक्षी सुंदरेश्वर एक वक्त फैंटम साथ हती तो हूँ लखवा गयो ये पिक्चर आदित्य गिव हिमसेल्फ अ वीक आई सेड यार व्हाट इज दिस ब्लडी उरी अटैक व्हिच हैज टेकन माय लाइफ एंड चेंज्ड इट कंप्लीटली माय लाइफ आज उल्टी सीधी थी गई अटैक की वजह से इन्हें स्टार्ट करू रिसर्च
1: Okay.
0: And he said, "Yar, there is a film here.
1: Film here.
0: And that is where Uri originated from.
1: Okay.
0: Meanwhile, Maru, Meenakshi Sundareshwar, bani rahu tu Phantom ma. Phantom bante hiyo. Ane picture bhi bante hiyo. Dharma ma casting karwani bahut try kari hai mere logo hai. But difficult hai tu casting kyunki nava director saate cast karwanu bahut difficult hai. India ma. Kya re aayu? The most defining moment. For my career personally, the entry of Netflix in India. आपने या तो फिल्म करता था या तो आपने टीवी लगता था Netflix आई वो तो मारा जेवा राइटर्स ने एक चांस मिलियो टू बी एबल टू टेल स्टोरीज द इंटरनेट बूम रियली गेव अस द अपॉर्चुनिटी जे कोई भी इटले वी डिडंट हैव टू डिपेंड ऑन स्टार जो है आ जो है थे जो है एट दैट पॉइंट ऑफ टाइम Netflix थी मारू घणा बधु घणा बधा प्रोजेक्ट्स आगळ वध्या મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે મીનાક્ષી સુંદરેશ્વર નેટફ્લિક્સ પર છે મારો શો મિસમેચ્ડ નેટફ્લિક્સ પર છે
1: આ એક સુપર હિટ શો હતો
0: ઇટ ઇઝ ડન વેરી વેલ
1: અને મારો પહેલો શો
0: મારો
1: વેબ શો પહેલો
0: મારો એક્ચ્યુઅલી પહેલો વેબ શો બીજો હતો
1: ઓકે
0: રિજેક્ટ્સ કરીને હતો અને એની પહેલા મેં યુટ્યુબ પર એક સિરીઝ કરી હતી મોમ એન્ડ કો કરીને
1: ઓકે
0: સો આઈ થિંક બટ નેટફ્લિક્સ ઇઝ ધ ફર્સ્ટ બિગ શો Z5 પર અમે લોકોએ રિજેક્ટ કરીને એક શો કર્યો હતો વિચ વોઝ લાઈક Riverdale, cool young adult, edgy kind of a thing. On Netflix, par jo mismatched hai wo, that blew up like anything, you know. And that gave me very, very good opportunities to be able to tell the kind of stories jo mane kevi thi, jo mara thi organically aavti. In the meanwhile, Aditya and Uri became the biggest hit of all time, you know, at that point. It is, I think, one of the most profitable films of all time.
1: Kitla mein bani thi?
0: I wouldn't know the final number.
1: Okay.
0: But I know that the profit ratio return was the highest that any film ever had.
1: Wow.
0: So,
1: ane e pelo Fahad pacho Pakistan gayo.
0: Haan.
1: Ane Uri, e vachche no period kitlo? Jema Aditya bistra pack karine jawanu nakki karyo tune pachi Uri aavi. પછી કમ્પલસરી મુંબઈમાં સેટલ જ થઈ
0: આઈ થિંક ત્રણ ચાર મહિનામાં
1: જ લાઈફ
0: ટુક નોટ ઉરી આવી નહીં ઉરી બનવાની શરૂ થઈ ઉરી વોઝ બહુ ડિફિકલ્ટ ફિલ્મ હતી બનાવવા માટે
1: માઇન્ડ બ્લોઈંગ ફિલ્મ માય મોસ્ટ ફેવરિટ
0: યા ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ એ જે ઉરીએ જે ઇન્ડિયામાં જે પેટ્રિયોટિઝમ નું ફરવર લાવ્યું જે ઓટોમેટિકલી આઈ ફીલ દેટ India started loving their country a lot more.
1: Absolutely.
0: Recognizing the sacrifice that the army makes for the country a lot more. It made the army cool.
1: Correct.
0: It made loving your country cool. I think e tarike se e rite Uri has been a game changer.
1: Correct. Loko ni andar ni desh pratye ni bhavna
0: jagi.
1: Jagi.
0: Ane proud to be Indian. Wali je feeling aayi Uri thi aayi.
1: તો ચાર મહિનામાં એ ફિલ્મ બનવાની શરૂ થઈ
0: ચાર મહિનામાં એ ફિલ્મ ના આઈ થિંક એ વધારે ટાઈમ લાગ્યો પણ બેસિકલી એ જ છે કે ઉરી ચેન્જ્ડ આદિત્યઝ ફાઇનલી એન્ડ મને એમ લાગે છે કે ઇટ્સ અ વેરી ગુડ થિંગ અનફોર્ચ્યુનેટ દેટ આદિત્ય ગોટ ટુ મેક ઉરી એન્ડ નોટ રાત બાકી એ વખતે ધૂમ રાત બાકી નામ હતું પિક્ચરનું
1: ઓકે
0: રાત બાકી બની ગઈ છે હવે
1: અચ્છા હવે બની ગઈ છે ફાઇનલી હવે બની ગઈ છે
0: And it is a film called Dhoomdham.
1: Okay, Pratik Wadi.
0: Pratik Wadi is a film.
1: Achha, that was originally
0: Raat Baki. That was originally Raat Baki. Any story alag chha. Te aapne, we'll get to that. But Uri became what it became. And that's when Aditya just decided to start his own production house. Parn, jane ne innu potanu production house saru karvanu decide karyu. Tyare, he called me. And we had a little bit of a chat ki should I come in as a

0: એઝ અ પાર્ટ ઓફ ધ કંપની.
1: હા,
0: એન્ડ ધેન આઈ ગોટ ઓન એઝ અ પાર્ટ ઓફ ધ કંપની. અને પછી અમને જેવી પિક્ચરે જે પિક્ચર અમે લખી હતી, જે અમને બનાવી હતી,
1: જે તમારું ડ્રીમ હતું,
0: જે અમારું ડ્રીમ હતું, અમે એ જર્ની પર શરૂ કર્યું.
1: કયા વર્ષમાં?
0: ધીસ ઇઝ 2022. ત્યારે મારું મિસમેચ બી આવી ગયું હતું, મીનાક્ષી સુંદરેશ્વર બી આવી ગયું હતું.
1: તો તારો શું રોલ ડિસાઈડ થયો?

0: આ લોકેશન
1: ઓકે તો યુ જોઈન્ડ બી 16
0: યા આઈ જોઈન્ડ બી 16
1: તમે ત્રણ જણાની ટીમ
0: હી વોઝ કાઇન્ડ ઇનફ ટુ લેટ મી રાઇટ બીકોઝ રાઇટિંગ માં શું છે કે આજે જે સ્ક્રિપ્ટ લખી છે તે ક્યારે મને કોઈના હાથમાં નથી અનફોર્ચ્યુનેટલી એવું છે
1: પણ ફોર્ચ્યુનેટલી એવું છે કે કોઈ સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ નથી હોય
0: ના સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ બી હોય છે બે રીતે હોય એક તો કોઈ બીજું બનાવી લે સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ એન્ડ બીકોઝ સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ યોર સ્ટોરીઝ એન્ડ સ્ટોરી ટેલિંગ નીડ્સ ટુ કોન્સ્ટન્ટલી ઇવોલ્વ
1: ટ્રુ
0: સો દેટ ઇઝ
1: સો 60B62 તમે લોકો ત્રણ જણાએ શરૂ કરી
0: યસ
1: એઝ યુ સેડ કે આદિત્ય વોઝ કાઇન્ડ ઇનફ
0: ધૂમધામ રાત બાકીની સ્ક્રિપ્ટ હતી અને અમે લોકો ડિસાઇડ કર્યું કે ધીસ વુડ બી અવર ફર્સ્ટ પ્રોડક્શન
1: એઝ
0: અ પ્રોડ્યુસર અને સિમિલર એટ ધ સેમ ટાઈમ અમે લોકો બારામુલ્લા બી ડેવલપ કરતા હતા વી ગોટ અ ડિરેક્ટર ઓન બોર્ડ વિચ વોઝ અ ડિરેક્ટર કોલ આદિત્ય જામલે આદિત્ય જામલે જેને આર્ટિકલ 370 બી બનાવી છે ત્યારે બારામુલ્લા એ બનાવતો હતો
1: બારામુલ્લા બી નેટફ્લિક્સ પર
0: પણ ઇટ વોઝ નોટ સપોઝ ટુ બી રાઈટ ઇટ વોઝ સપોઝ બી અ થિયેટ્રિકલ
1: ઓકે
0: ધૂમધામ વોઝ ઓલસો સપોઝ ટુ બી અ થિયેટ્રિકલ એન્ડ ધીસ ઇઝ જસ્ટ આફ્ટર કોવિડ ટાઈમ ધૂમધામ માટે we were looking for a director just before Dhoomdham and during the time of Meenakshi Sundareshwar I had also written a very small film called a film called cash yes cash
1: okay
0: Amol Parashar actor che Kavin Dave Gujarati
1: Gujarati
0: e loko ne maline ame loko ek nani picture banayi thi cash which was a film about demonetization
1: okay
0: and it was a comedy
1: B62 man
0: no not B62
1: acha
0: this was with Vishesh films
1: okay
0: the Bhatts તો વિશેષ ફિલ્મ નો જે વિશેષ ભટ્ટ છે યંગ ગાય કુલ ગાય વોન્ટ ટુ મેક કુલ ફિલ્મ ઇન વિશેષ ફિલ્મ વિચ વોઝ મેકિંગ વેરી વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલ્મ આ ટાઈમ તો અમે લોકો એક રિષભ શેઠ કરીને ડાયરેક્ટર છે એની સાથે કેશ પિક્ચર બનાવી લીધું હોટસ્ટાર પર છે વેરી વેરી ફની ફિલ્મ આઈ ડોન્ટ થિંક અ લોટ ઓફ પીપલ હેવ સીન દેટ ફિલ્મ બટ આઈ જેન્યુઅનલી લવ દેટ ફિલ્મ બીકોઝ ઇટ્સ એક્સ્ટ્રીમલી ફની ઇટ્સ એક્સ્ટ્રીમલી યંગ કુલ ફની સો Aditya had seen the trailer of Cash that time and he's like, this guy's comic timing is really good. So we decided that
1: Dhoomdham aane aapi.
0: Dhoomdham aane aapi. So tyare Dhoomdham chalu thai, Yami was cast and Scam had come out that time. So we decided, you know what, this guy is damn talented, Pratik Gandhi. Let's try and cast Pratik Gandhi in it. So that's when the project came into life. Dhoomdham is an extremely difficult film to make, but we eventually made it. It was a banging, banging theatrical experience. Whoever saw the film loved it. They were like, this is very, very funny.
1: Crazy film.
0: This is very fun. This is a great... It's a very entertaining film. And it's a kind of film which is a community experience.
1: Full package.
0: Saathe joine maja aavshe evu picture. Tyare ame lokoe Baramulla bhi saru kari banavani.
1: Okay.
0: Baramulla saru kari banavani at the end of 2022. And the beginning of 2023. Extremely, again, difficult film to make because we decided to make the film with Manav Kaul.
1: Okay.
0: We did not want to go with a... We want to go with good actors always.
1: Not the established
0: ones. Ones, you know, like... Which means that if the ambition of the film is here, the budget of the film is here.
1: Haan.
0: But then that's the struggle.
1: So, Baramulla is lucky. No, I'm
0: not lucky.
1: As a creative producer.
0: I was only a creative producer. On it. Dhoomdham, I
1: mean, I was too, sorry. Creative producer ke role exactly so why?
0: His job is to maintain the creative...
1: આવા તકથી મને ગુજરાતી માં કહેજે કે ઘણું બધું
0: ઓડિયન્સ
1: ગુજરાતી ભાષા ગુજરાતી છે ને ઘણા બધા લોકોને આમ ઇન્સ્પાયર પણ થતા હોય છે ફિલ્મો બનાવવા માટે એમને ખબર પડે કે
0: ક્રિએટિવ પ્રોડ્યુસરનું કામ એક જ છે મેક શ્યોર કે ક્રિએટિવલી ફિલ્મ બેસ્ટ ક્વોલિટીની હોય વાઇલ બીંગ ઇન બજેટ દેટ ઇટ ઇઝ સપોઝ ટુ બી મેડ
1: ઓકે
0: ઓકે એવરી એસ્પેક્ટ પિક્ચરનો

0: ક્રિએટિવલી મોનિટર કરવાનું, ફ્રોમ રાઇટિંગ ટુ કાસ્ટિંગ ટુ માઉન્ટિંગ ટુ ગેટિંગ એચઓડીઝ ટુ શૂટિંગ ટુ એડિટિંગ,
1: લાઈક એ ટીમ બિલ્ડિંગ એન્ડ એક્ઝિક્યુશન.
0: યસ, ક્રિએટિવલી હર વસ્તુ સુપરવાઇઝ કરવાની હોય, અને એચઓડીઝ અને ડાયરેક્ટર અને પ્રોડ્યુસરમાંથી સૌથી બેસ્ટ નીકાળવાનું, કામ નીકાળવાનું, કે એનું જે પોટેન્શિયલ છે મેક શ્યોર એ કરવાનું કે એ લોકો પોટેન્શિયલ ટુ ઇટ્સ મેક્સિમમ યુઝ કરે છે.
1: એટલે સ્કૂલના પ્રિન્સિપલ જેવું કામ,
0: સ્કૂલનું પ્રિન્સિપલ જેવું કામ. એક્ઝેક્ટલી,
1: ક્લેર્ક્સ પાસેથી પણ સારું કામ લે, ટીમ પાસેથી પણ સારું લે, સિક્સટી પાસે
0: કરેક્ટ કરેક્ટ,
1: ટીચર્સ પાસેથી બેસ્ટ એડ્યુકેશન,
0: ક્રિએટિવલી બેસ્ટ પ્રોડક્ટ નીકળવો જોઈએ, એ મારું રિસ્પોન્સિબિલિટી.
1: પછી આ ધૂમધામ થઈ અને બારામુલ્લા
0: શૂટ થઈ. બારામુલ્લાની શૂટ અમે લોકોએ એવી કન્ડિશન્સમાં કરી છે, -16 ડિગ્રી સેલ્સિયસ
1: કાશ્મીરમાં,
0: -16 ડિગ્રીઝમાં શૂટ કર્યું છે. બજેટ બહુ જ ઓછું હતું. બારામુલ્લા શોટ ઇન 23 ડેઝ.
1: વાવ,
0: ઇટ્સ ઇનસેન.
1: જસ્ટ
0: 23 ડેઝ.
1: એટલે મેં તો એટલા ઓછા સમયમાં તો આજકાલ રિજનલ ફિલ્મો બી લોકો રાખી.
0: હા, એટલે બહુ જ ડિફિકલ્ટ શૂટ હતું.
1: અને યુઅર સેઇંગ કે માનવ કૌલને કાસ્ટ કરવાનું,
0: માનવ કૌલને કાસ્ટ કરવાનું,
1: નોટ સ્ટાર.
0: હી વોન્ટેડ અ કાશ્મીરી. હી ઇઝ ઓલસો ફ્રોમ
1: એન્ડ વોટ અ રાઇટર ઇન
0: વોટ
1: ફેન્ટાસ્ટિક.
0: એન્ડ આઈ થિંક એનું જે પરફોર્મન્સ છે બારામુલ્લામાં,
1: અમેઝિંગ,
0: ટોપ ક્લાસ. સિમિલરલી વિથ ધૂમધામ ઓલસો, વી ટુક એક્ટર્સ દેટ વી ન્યુ અ ગુડ એક્ટર. ઇફ યુ હેવ અ ગુડ એક્ટર, market and all that does not matter. So then we made a film called Article 370, that also we made with Yami. Aditya is a Kashmiri Pandit. He's very, very passionate about the Kashmir issue, and he wants to tell those stories, and I think he can tell those stories better than most people.
1: Correct.
0: Because
1: he has first hand experience
0: him. So he had to.
1: જયારે હટાવી સરકારે એ સબ્જેક્ટ પરથી ફિલ્મ બનાવી, ત્યારે તો ખૂબ લોકો એના વિશે કોન્ટ્રાવર્સીઝ ક્રિએટ કરવાની કોશિશ કરી. તો હાઉ ડીડ યુ, આઈ મીન, તમને લોકોને કેરેક્ટર અંદરથી હશું પણ આવતું હશે ને કે યાર અમે તો ફિલ્મો બનાવી જેમ કે સિનેમા માટે. તમે
0: આઈ થિંક કોન્ટ્રાવર્સી થોડું પોલિટિકલી ડાઈડાઉન થઈ ગયું છે.
1: હા,
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: તમને યાદ છે તમારી લાઈફમાં તમે પહેલું કયું પુસ્તક વાંચ્યું હતું? તમારી પહેલી વાંચેલી અને યાદ કરેલી એ પુસ્તક કઈ હતી? મને યાદ છે મેં સૌથી પહેલા દેશી હિસાબ વાંચી હતી. તમને યાદ હોય તો હું કહી દઉં કે આ પુસ્તક આપણે બાળ મંદિરમાં વાંચતા હતા. અત્યારે જેને આપણે જુનિયર કેજી તરીકે ઓળખીએ છીએ ને, એ આપણા સમયની અંદર બાળ મંદિર તરીકે ઓળખાતું. બાળ મંદિર એક અલગ જ અહેસાસ. આ બાળ મંદિરમાં મને મારું પહેલું પુસ્તક દેશી હિસાબ મળ્યું, અને મેં એને એટલી બધી વખત વાંચ્યું હતું કે અત્યારે બી મને એના પાને પાના યાદ છે, અને એનું જે ફ્રન્ટ પેજ હતું ને એ બી મને યાદ છે. હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ગઈ ત્યારનો એક યાદગાર કિસ્સો છે, અને આ યાદગાર કિસ્સાથી હું એટલી બધી પ્રભાવિત થઈ હતી કે મને આ કિસ્સો આજીવન યાદ રહ્યો. અમારા કોઈ રિલેટિવને ત્યાં પ્રસંગ હતો, અને એ પ્રસંગમાં મને ઘરડા દાદાજી મળ્યા. જનરલી સોશિયલ પ્રસંગમાં તમે જતા હોય ત્યારે નવા નવા સગાવાલાને મળો, ત્યારે બાળક તરીકે તમને ખબર જ ના હોય કે આ કોણ છે. અમુક લોકોને બાળક તરીકે તો તમે માત્ર સામાજિક પ્રસંગમાં જ મળતા હોય, બીજે ક્યારેક મળવાનો સ્કોપ જ ના હોય, બીકોઝ એ લોકો તમારા દૂરના સગા હોય. આવા જ એક બહુ દૂરના અમારા સગા એવા દાદાજીને મને એક પ્રસંગમાં મળ્યા. એમની સાથે બહુ રમી, બહુ મજા આવી, અને અમે બંનેને એકબીજાની કંપની બહુ એન્જોય કરેલી. તેમણે મને પૂછ્યું કે તને ખબર છે અમારા જમાનામાં કોઈ એવું ના પૂછે કે તમે કેટલું ભણ્યા છો, બધા એવું જ પૂછે કે તમે કેટલી ચોપડી ભણ્યા છો. બોલ બેટા, તું કેટલી ચોપડી ભણી? બીજા ધોરણમાં હતી એટલે મેં એમ કહ્યું કે 2 ચોપડી. એટલે તેમણે તરત જ કહ્યું, બસ 2 ચોપડી, જરા પણ ના ચાલ, ચોપડીઓ તો વંચાય એટલી વાંચવી જોઈએ, 2 ચોપડીથી શું થાય. તે વખતે મારા મનમાં એ વાત એવી સજ્જડ બેસી ગઈ, મેં ફક્ત 2 ચોપડીઓ વાંચેલી છે. બસ ત્યારથી મેં વાંચવાનું શરૂ કરી દીધું. મારા જીવનની અંદર ઘણી બધી પુસ્તકો આવી, જોકે મારા નાના જે હતા એ બુક લવર હતા, અને એમને પુસ્તકો ભેગી કરવાનો, પુસ્તકો વાંચવાનો બહુ શોખ. જ્યારે ઉનાળો વેકેશન આવે, નાનાના ઘરે જઈએ એટલે નાના ચોપડીઓનો ઢગલો કરી દે, અને એ બધી પુસ્તકો, પછી એની અંદર ઘણી બધી કોમિક્સ, ઘણા બધા મહાન લોકોની વાતો હોય, આ બધું જ અમે બેઠા બેઠા આખા વેકેશનમાં વાંચતા.

મારા નાના રોજ રાત પણ એમને પૂછતા કે ચલો આજે આ પુસ્તકમાંથી તમે શું શીખ્યા. જોકે એ ટાઈમે બહુ નાના હતા એટલે આજકાલ જેવી તર્ક વિતર્કવાળી વાતો મોટી મોટી ફિલોસોફી આવડતી નહીં, પણ જે શીખતા એ નાની નાની એ કાલે ઘીલી વાતોમાં જરૂરથી કહેતા. આજે તો ઘણી બધી પુસ્તકો મેં વાંચી છે અને મારા નાનાએ આપેલી એક મહત્વની પુસ્તક એ કઈ છે, શું છે, એનામાંથી હું શું શીખી છું એ હું તમને આટલા વિરામ બાદ કહીશ, કારણ કે આપણે એક વાતમાં તો બધી વાત ના કરી શકીએ ને. મળું છું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય છો? અને અહીં જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મેં જ્યારથી વાંચવાનું શરૂ કરેલું એની અંદર સૌથી પહેલી મારી પુસ્તક હતી એ હતી માનવી ભવાઈ. અત્યારે બી હું આ પુસ્તક વાંચું છું, પણ મારી પ્રથમ પુસ્તક એ માનવીની ભવાઈ હતી, જે મેં લખેને 7મા 8મા ધોરણમાં વાંચેલી. મારા નાનાને મેં વેકેશનમાં એવું કીધેલું કે મને એક એવી પુસ્તક વાંચી છે કે જેનાથી મને કંઈક નવું શીખવા મળે, જીવન વિશે શીખવા મળે. અને કારણ કે 7મા અને 8માનો દોર એવો હોય છે કે ઉંમરમાં તમને જીવનની શું વાસ્તવિકતા છે એ ખબર ના હોય, પણ તમારે જાણવી જરૂરી હોય. મારા નાનાએ મને આના ઉપરથી આ પુસ્તક આપેલી માનવીની હોય, પન્નાલાલ પટેલ દ્વારા લખેલી હતી આ પુસ્તક. અને આ પુસ્તકનું એક એક પાનું જેમ જેમ હું આગળ ગઈ તેમ તેમ મને ઇન્ટરેસ્ટ પડતો ગયો, એક એક પાનું વાંચતી ગઈ, અને ધીરે ધીરે મને ખબર પડી કે આ પુસ્તકના એક એક શબ્દો એ જીવનની વાસ્તવિકતા બતાવે છે. અત્યારે બી જ્યારે પણ હું આ પુસ્તક વાંચું છું ત્યારે મારા મનની અંદર એમ થાય છે કે આ પુસ્તક દર વખતે મને નવું શીખે છે. આ પછી તો મેં ઘણી બધી પુસ્તકો વાંચી, પણ જે છાપ માનવીની ભવાઈએ મારી ઉપર છોડી એવી કદાચ અમિત છાપ કોઈ એક પુસ્તકે મારી ઉપર નથી છોડી. આ સિવાય તો મેં ઘણી બધી પુસ્તકો જેવી કે હીરો કુંભાર છે, પછી ચાંદા મામા, જગમગ, ઇઝરાયલ ટુડે, સફારી, ઘણી બધી કોમિક્સ આ બધું જ વાંચ્યું. અને વાંચવાને કારણે મને દરેક જીવનના પ્રસંગે કંઈક નવું શીખવા મળ્યું. તમે તમારી કઈ પ્રથમ પુસ્તક વાંચેલી અને એવી કઈ પુસ્તક હતી કે જેને તમારા ઉપર અમિત છાપ છોડી, મને ચોક્કસથી કહેજો. અને હું મળું છું આ નાની પ્રવિરામ, તમે કેમ છો? તમે અહીં જોડાયેલા રહો રેડિયો પલ્લવી સાથે.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જેમ ગાયને છાપું આપો કે પુસ્તક આપો, બધું જ ચાવી જાય, એમ બધા જ પુસ્તકોને હું ચાવી જાય. જરૂર પડે તો વાગોળી પણ જતી. ઉંમરમાં નાની હતી ત્યારે વિશાળ શક્તિ જે વિચારોની હતી ને એને પ્રચંડ વેગ મળ્યો. માત્ર પુસ્તકોના કારણે જ પુસ્તકોની હું હંમેશા ઋણી રહી. મારા પપ્પા એક વખત વેકેશનમાં ઘણી બધી પુસ્તકો લાવેલા, જેથી મારા પપ્પાને એટલું અટેચમેન્ટ નથી પુસ્તકો, અમને છે એટલે એ લાવતા પુસ્તકો. અમારા ઘરમાં હંમેશા કંઈ છાપું રહેતું અને છાપાની અંદર આવતી એટલે પૂરતી, સ્પેશિયલી મને શનિવારની પૂરતી બહુ જ હતી. નાના બાળકોને, અત્યારના બાળકો શું છે કે શનિવારની પૂરતી આવે કે સોમવારની પૂરતી આવે, પણ જ્યારે હું નાની હતી ત્યારે મને શનિવારની પૂરતી બહુ ગમતી. એની અંદર પેલા તફાવત શોધવાના હોય, પછી દોટ જોડીને પછી કામ કરવાનું હોય, રંગપૂર્ણી કરવાની હોય, એ દરેક કામ. અને શનિવારની પૂર્તિની અંદર આવતી નવી નવી વાર્તાઓ, નવી નવા એ વિજ્ઞાનના પ્રયોગો, એ વાતો, એ બધું જ મને બહુ ગમતું. રવિવારની પૂર્તિ હોય, શનિવારની પૂર્તિ હોય, તમે અત્યારે આવે તો એ જ છે, પણ આપણે વાંચતા નથી એ વસ્તુ અલગ છે. કારણ કે પૂર્તિઓ તો ત્યાં જ રહી છે, પણ આપણે હવે ત્યાં નથી રહ્યા, આપણા વિચારો ત્યાં નથી રહ્યા, આપણી સમજ શક્તિ ત્યાં નથી રહી, અને આપણી પસંદગી ક્યાં ત્યાં રહી છે. અમારા દાદાજી એ જ હતા ને, મારા દાદાજી ડૉક્ટર હતા, એટલે મારા દાદાજીને એવું હતું કે સાયન્સથી પુસ્તક વાંચવાનું, જોકે એના કારણે જ કદાચ અમે બધાએ સાયન્સ લીધેલું હશે, પણ એમના તરફથી બી જે વિજ્ઞાનનો રસ અમને અમારા ઘરની અંદર મળ્યો, એને બી કદાચ મારા જીવનની અંદર કોઈ નવું એક ચેપ્ટર શરૂ કરેલું. તમારા જીવનની અંદર તમારા નવા ચેપ્ટરની શરૂઆત કોને કરેલી? તમારા જીવનની અંદર કયો એવો પ્રસંગ આવેલો જ્યાંથી તમને એવું થયેલું કે ચલો આને પણ મને આજે કંઈક નવું શીખ્યું? હું મળું છું નાનકડા ગ્રામમાં, તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જેમ જેમ આપણા ફોન બદલાયા છે ને તેમ તેમ આપણા સમર વેકેશન પણ બદલાયા છે. વર્ષો પહેલા લેન્ડલાઈન ફોન હતા જે ઘરમાં એક જ જગ્યાએ ફિક્સ રહેતા અને એ રીતે આપણું વેકેશન પણ એ જ જગ્યાએ ફિક્સ રહેતું, મામાના ઘરે. લેન્ડલાઈન ફોનને આપણે પ્રેમથી ડબલું કે ડબ્બો કહેતા અને એમને જોઈને વેકેશનમાં આપણી પાસે કેટલા ડબ્બા હતા, થોડા જ. લખોટીનો ડબ્બો હતો, બાકસની છાપનો ડબ્બો હતો અને આખું વર્ષ ભેગા કરેલા પેલા રમકડાનો ડબ્બો હતો. જેમ લેન્ડલાઈન ફોન એક વાયરથી જોડાયેલો રહેતો જેથી બેટરી ઉતરવા જેવો કોઈ પ્રશ્ન જ ન રહેતો, એવી જ રીતે તે સમયે કુટુંબ પણ એક તાંતણે બંધાયેલું રહેતું. રાત્રે બધા જ ભેગા બેસતા આપણી બેટરી ઉતરી જવાનો કોઈ પ્રોબ્લેમ જ ન હતો. ઉપરથી બધાનો થાક એક સાથે જરૂર ઉતરી જતો. અને પછી આવ્યા મોબાઈલ ફોન. ખિસ્સામાં રહીને આપણી સાથે ફોન પણ બહાર ફરવા લાગ્યા. દરેક જણ પાસે અલગ અલગ ફોન રહેવા લાગ્યા. એ જ રીતે આપણું વેકેશન પણ મામાના ઘરેથી એક્ટિવિટી ક્લાસ સુધી પહોંચી ગયું. બધા પોતપોતાની રીતે વેકેશન એક્ટિવિટી કરવા લાગ્યા. કોઈ કોમ્પ્યુટર ક્લાસ, કોઈ કોચિંગ, કોઈ ક્રિકેટ્સ, કોઈ વૈદિક ગણિત, કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટ, તો ઘણા તો સ્પેનિશ, ફ્રેન્ચ, જર્મન ભાષા, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ, ઘણું બધું. કેટલા બધા ક્લાસીસ છે તમે જુઓ ને આપણી આજુબાજુ. અને હવે તો સ્માર્ટફોન્સ પણ આવી ગયા છે. અરે સ્માર્ટફોન શું, સ્માર્ટ કેમેરા, સ્માર્ટ ઘડિયાળ, મ્યુઝિક પ્લેયર, કેલ્ક્યુલેટર, અરે ઘણું બધું. અને હવે તો પેલા VC, પછી એટલું વિઝ્યુઅલાઇઝર ને કેટલું બધું આવી ગયું છે કે જેનાથી વેકેશન વેકેશન નહીં, તમને એ જ રોજિંદી જિંદગી જ લાગે. હવે વેકેશનમાં આપણે બાળકોને મલ્ટી ટાસ્કિંગ સ્માર્ટ કિડ બનાવવા છે. સિંગિંગ કરાવી છે, ડાન્સ કરાવવો છે, કરાટે, મેમરી પાવર, સ્વિમિંગ, સ્કેટિંગ, આ બધું જ કરાવી દઈએ. પણ એક વાત યાદ રાખજો કે ગમે તેટલો સ્માર્ટફોન હોય, સાંજ પડે એની બેટરી ડાઉન થવાની જ છે. તેમ ઢગલાબંધ એક્ટિવિટીઝ હોય પછી પણ બેટરી અપ રહેવાનો કોઈ ચાન્સ જ નથી. તેથી જ બાળકને જે ગમે છે ને તે કરાવીએ, બધા કરે એ ન કરાવીએ. મળું છું નાનકડા વિરામ.

ક્યાં ખોવાઈ ગયો આપણો કેરીનો એ ચામ? બીકોઝ આજે તો હર મોસમ આમ છે. આપણું સમર વેકેશન છેલ્લા કેટલા વર્ષોમાં કેટલું બદલાયું છે. પહેલાનું સમર વેકેશન એટલે અગાસી ઉપર ચોખ્ખા ચટ આકાશમાં ટમટમતા અગણિત તારાઓ ગણતા ગણતા છેક સાંજથી પાથરીને ઠંડી કરેલી પથારીમાં સવારે તડકો ના આવી જાય અને કોઈ જગાડી ના દે ને ત્યાં સુધી ઊંઘવાની મોસમ. હવે ટીવી અને એસીના રિમોટ માટે ઝઘડતા ઝઘડતા ઊંઘના ભારથી અધખુલ્લી આંખોમાં ચમકતા વોટ્સઅપમાં ચેટ કરતા કરતા ગમે ત્યારે ઢબી જવાની મોસમ આવી ગઈ છે. પહેલાનું વેકેશન એટલે વેપાર, મોનોપોલી, સાપ સીડી, લૂડો, ચેસ, આપણી પેલી બાજી પત્તાની બાજી, પછી બેડમિન્ટન, પછી દો પત્તી, તીન પત્તી, નદી પર્વત, ડબ્બા, સ્પાઈસ, એ વાળું વેકેશન. અને હવેનું વેકેશન ટેબ્લેટની અંદર એકલા એકલા લૂડો રમવાનું, ઓનલાઈન રમી રમવાનું, કે પછી ટેબ્લેટની અંદર વાતો કરવાની.

આજ વેકેશન. પહેલાનું વેકેશન એટલે ઘરના આંગણામાં સાંજે પાણી છાંટીને ભીની માટીમાં ખુશ્બુ માણવાની મજા, અને હવેના વેકેશનમાં કેફેના ટેબલ ઉપર ફ્લેવર્ડ કોફીની સ્મેલ અને ચોકો થિકનેસના મનને મહેકાવે તે જ છે. પહેલા તો બસ ફ્રેન્ડની સાથે બૂમ પડતી અને કોઈ પણ જાતની ચિંતા વગર નીકળી પડતા, અને હવે તો ફોન આવે છે અને એસી વાળા રૂમમાં બેઠા બેઠા લૂ કે પછી ટેનિંગ થઈ જવાની બીકના કારણે આપણે પ્લાન કેન્સલ કરી દઈએ છીએ. પહેલાના વેકેશનમાં મળેલું જે પોકેટ મની હતું ને, એ મેંગો બાઇટને આપણે લેવામાં જ ખર્ચ કરી દેતા, અને હવે 5G આપણા બાઇટ્સને વાપરવામાં ખર્ચ કરી દઈએ છીએ. વેકેશન પહેલાનું હોય કે અત્યારનું, ભાવ વધ્યા છે અને લાગણીઓ અકબંધ છે. 3 રૂપિયાનો ગોળો એ 300નો ભરલો થયો છે, પણ સાંજ પડે એ જ લાગણી સાથે સહપરિવાર એ ચોખ્ખા પાણીનો ગોળો ખાવા તો જવાનું જ. વેકેશન એ નેરિશમેન્ટનો સમય છે, અને દેખાદેખીમાં બીજા કે કરતા આપણે શું કર્યું એ કરવામાં વેડફી ન દઈએ, વેકેશનને મન ભરીને માણીએ. અને હું મળું છું આ નાનકડા વિરામ બાદ.

એવું તો શું છે જે આપણાથી છૂટતું જ નથી? એવું શું છે કે આજકાલ કોઈનાથી એ નથી છૂટતું? અને એ છે આપણો મોબાઈલ ફોન. બધાની મુઠ્ઠીમાં મોબાઈલ એવો સેટ.

થઈ ગયો છે ને, જાણે શરીરનું એક અંગ ના હોય, હાથનું એક્સટેન્શન જ જોઈ લો ને, કોઈને એના વગર નથી ચાલતું. મોલમાં ફરવા ગયા હોય તો બી મોબાઈલ તો કન્સ્ટન્ટલી ચાલુ જ હોય, પિક્ચર જોવા ગયા હોય તો પણ થોડી થોડી વારે મોબાઈલ ચેક થતો હોય, જાણે આપણે પીએમનો મેસેજ ના આવવાનો હોય. મેં તો ચાલુ મૂવીએ મોબાઈલમાં ગેમ રમનારને પણ જોયા છે, અરે ચાલુ મૂવીએ આઈપીએલ જોનારને પણ જોયા છે. એવું નહીં કે પિક્ચર ખરાબ હોય તો બોર થઈને મોબાઈલમાં ગેમ રમે, પિક્ચર તો સારું જ હોય અને ગેમમાં એડિક્શન એટલું જબરજસ્ત હોય કે ચાલુ મૂવીમાં થોડી થોડી વારમાં રમી જ લેવાનું. આપણે દિવસના મિનિમમ 50 વખત મોબાઈલ ચેક કરીએ છીએ, ક્યાં ના જરૂર હોય ત્યાં પણ મોબાઈલ લઈને જઈએ. કેમ, કોઈ કહે કે ફોન આવે તો કોઈ કોલ મિસ ના થવો જોઈએ. અરે એક બે કોલ મિસ થઈ જાય તો શું દુનિયા ઉપરથી નીચે થઈ જવાની છે? પહેલાના જમાનામાં ફોન ન હતા તો જાણે કોઈ કામ જ નતા થતા. સારું ચલો એ પણ જવા દો. જેનું આટલું બધું આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, જે આપણા જીવથી બી વધારે વાલો એવો મોબાઈલ ફોનના બધા ફીચર આપણે વાપરીએ છીએ ખરા? શું આપણને એ ફોનના બધા ફીચર્સ ખબર છે? એનો શું યુઝ છે એ ખબર છે? તમે મોંઘામાં મોંઘો મોબાઈલ લઈ લો અને એની સાથે યુઝર ગાઈડ, યુઝર મેન્યુઅલ પણ આવતી હોય છે. આપણે કદી યુઝર મેન્યુઅલ વાંચવાની તસ્દી પણ લીધી છે? સ્માર્ટફોન હોય કે ગમે તેવો વાપરવો હોય, એની સ્માર્ટનેસ ન હોય તો શું કરવાનું? ઘરમાં આપણે મોટા ઉપાડે ફ્રીજ વસાવ્યું હોય અને એનો પૂરતો વપરાશ ન થતો હોય, એવા ઘણા ભારતીય રસોડા જોયા છે. ટીવીમાં 500 ચેનલ આવતી હોય પણ એનાથી અંદર આપણે કઈ જોઈએ? સ્ટાર પ્લસ, સોની સબ, થોડી બે ચાર સમાચારની બસ. લાઈફનું પણ એવું જ છે યાર, આપણે કેટલા બધા ફીચર્સ જિંદગીમાં મળ્યા છે પણ આપણે એની સામે ધ્યાન નથી આપતા. લાઈફ છે ને પેલી 10 ગિયર વાળી સાયકલ છે. આપણે પેલા 2-4 ગિયર વાપરી દઈએ છીએ, બાકીના ગિયર કેવી રીતે વાપરવા આપણને ખબર જ નથી. વાય? બીકોઝ વી ડુ નોટ યુટિલાઈઝ ધ ટાઈમ વી હેવ ગોટ ટુ ડુ મેની થિંગ્સ ઇન લાઈફ. મતલબ આપણને મળેલો જે સમય અને પોટેન્શિયલનો પૂરતો ઉપયોગ આપણે કદી કરતા જ નથી. જો લાઈફ સ્માર્ટ હોય તો એના ફીચર્સ પણ જાણી અને વાપરીએ, અને લાઈફ જો 10 ગિયરની સાયકલ હોય ને તો 10મા ગિયરને પણ ચલાવવી જોઈએ. મળું છું નાનકડા વિરામ.

પહેલા જેવું કશું નથી રહ્યું, અસલના જમાના જેવી વાત નથી રહી. આ વાક્ય તમે ઘણી વાર સાંભળ્યું હશે, તમારા કાને પડ્યું હશે, કોઈ વડીલ તમને એવું કહેતા સાંભળ્યું હશે કે હવે અમારા સમય જેવું નથી રહ્યું. અરે પણ ક્યાંથી રહે, ક્યાંથી રહે પહેલા જેવું? સતત બદલાવું એ તો કુદરતનો નિયમ છે. કૃષ્ણ પણ કહી ગયા છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિશ્વમાં કોઈ પણ વસ્તુ પહેલા જેવી હતી એવી કાયમ નથી રહેતી, બદલાય જ કરે છે. અરે આપણી લાઈફસ્ટાઈલ જોઈ લો, આપણા પાલનપુરના એ મકાનો જોઈ લો. તમે અત્યારે પાલનપુરને ધ્યાનથી જુઓ, પાલનપુર કેટલું ડેવલપ થઈ ગયું છે. જે આપણી નાની બજાર જોઈ લો, આપણી મોટી બજાર, એ રસ્તા ઉપર તમે જે જૂના ઘર આવેલા છે, એ બક્ષીવાસ છે, એ બધા જૂના જૂના ઘર જુઓ, એની કોતરણી જુઓ, એ બધું જુઓ. અને સામે તમે પાલનપુર મેઇન માર્કેટમાં આવો, આપણું દિલ્હી ગેટ જુઓ. જુઓ ને આપણું દિલ્હી ગેટ કેટલું ડેવલપ થઈ ગયું છે, કેટલી દુકાનો બની ગઈ છે એ જગ્યાએ. તમારો મીરા ગેટ જોઈ લો. જો કે અમુક પોર્શન આપણા પાલનપુરનો એવો છે, ત્યાં તમે જાઓ એટલે તમને એમ લાગે કે ના, ઓરિજિનલ પાલનપુરમાં આવ્યા. પણ તમે આપણો હાઈવે વિસ્તાર જોઈ લો, આપણું નવું બસપોર્ટ જોઈ લો, એ તો મિની માણેક ચોક જ બની ગયું છે. તમે બસપોર્ટ ઉપર આવો એટલે તમને આ ખાવાની લાઈઓ દેખાય જ દેખાય દૂર દૂર સુધી. આપણું એરોમા સર્કલ જોઈ લો. એરોમા સર્કલને હવે તો આપણે ડેવલપ કરશું, થોડા વર્ષો પછી એરોમા સર્કલની પણ રંગ સુરત બદલાઈ જશે. હવે તમે થોડા આગળ જાઓ આપણા આબુ હાઈવે સાઈડ. એક સમય હતો જ્યારે આખો જે વિસ્તાર હતો એકદમ ખાલી સુમસાન પડ્યો હતો, અને આજે એનાથી ધગધગ તો કોઈ બીજો વિસ્તાર નથી. આખા આબુ હાઈવે ઉપર તમે જુઓ ઘણી બધી હોટલ્સ છે, અને પિઝા વાળા તો કેટલા બધા છે એની ઉપર. તમે જુઓ ને મોટા મોટા પુલ બની ગયા છે. તમને યાદ છે જયારે આરટીઓ આપણે જતા પહેલા ત્યાં એક રેલવે લાઈન હતી અને ત્યાં ફાટક હતી. મારે જયારે પાલનપુરથી મારા ગામે જવું તો ફાટક ક્રોસ કરવી પડતી, અને હવે ત્યાં મસ્ત મોટો પુલ બની ગયો છે, કોઈ ફાટકનું ટેન્શન નહીં. પાલનપુર ધીરે ધીરે બદલાઈ રહ્યું છે, નવું બની રહ્યું છે, આધુનિક બની રહ્યું છે. એમ આપણા જીવન પણ નવા બદલાય. સતત બદલાવું એ આપણો સ્વભાવ છે, પણ મૂળને સાવ વિસરી ન જઈએ. જે આપણને વારસામાં મૂલ્ય મળ્યા છે એ આપણે ભૂલી ન જઈએ. મૂળ સોતા ઉખડી જવું એ માણસના જીવનની સૌથી મોટી

જો હું વૃક્ષ હોઉં તો જનરલી મને ફોટોસ પડાવવા નથી ગમતા, અને મોટો વિરોધાભાસ એ છે કે સોશિયલ મીડિયા થકી પ્રચારના આ જમાનામાં વહેતી ગંગા મેં હાથ ધોને પડતે હૈ. મારા એક ફોટોશૂટ દરમિયાન કેમેરાની પાછળથી ફોટોગ્રાફરે એવું કહેલું કે આ ફોટોશૂટનો કોન્સેપ્ટ થોડો એવો છે કે તમારા હાથમાંથી ઝાડ ઉગે છે, તમારા હાથનો પંજો કેમેરા સામે એવી રીતે દર્શાવવાનો છે જાણે તમારા હાથમાંથી ઝાડ ના ઉગતું હોય. તું એવું મનમાં વિચારી લે કે તારા હાથમાંથી ઝાડ આકાર લઈ રહ્યું છે. મને એવું થયું કે વાહ, તો સરસ કલ્પના છે, હાથ હાથ મટીને ઝાડ બની જાય છે. જો હું પણ વૃક્ષ બની જાઉં તો મારામાં કયા કયા ગુણ આવે? સૌથી પહેલા તો કોઈ પથ્થર મારે ને એને ફૂલ દેવા, કોઈ પથ્થર મારે તો એ ફળ દેવા. બીજું, માંગ્યા વગર છાંયો આપવો. વૃક્ષ બદલામાં કંઈ નહીં માંગે, CO2 કન્ઝ્યુમ કરીને પણ આપણને ઓક્સિજન આપે છે. વૃક્ષનો પહેલો ગુણ સ્થિરતા, બીજો અપરોપકારિતા, ત્રીજો અયાચકતા, અને કદી ન માંગવું. વૃક્ષ માંગે નહીં જ્યારે આપણને સતત ડિપેન્ડ કરીએ ને બીજા ઉપર, બીજા આપણને કમાડે, આપણે બીજાને લાઇક્સ આપે, એવી સેલ્ફ વેલિડેશનની અપેક્ષાના તણે જ્યારે આપણે જાતને કચડી દઈએ છીએ ને, સેલ્ફી પાડી પાડીને લાઇક્સની યાચના કરીએ છીએ. ગમે તેવી મોસમ બદલે, મૃત્યુ આવે જાય, વૃક્ષ અડીખમ ઊભો રહેવાનો પ્રયત્ન કરે છે. તેને પોતાના મૂળ વિસ્તાર્યા હોય તેવી સ્થિતિમાં એ સ્થિર રહે છે. માણસના મૂળ એટલે પરિવાર, કલ્ચર, ભાષા, વેલ્યુ, સંસ્કાર અને જીવનશૈલી. મૂળ સુતા ઉખડી ન જઈએ એ માટે

જેવી સ્થિરતા કેળવવી પડે. સ્થૈર્ય, પરોપકારિતા, અયાચકતા સિવાય વૃક્ષનો સૌથી મોટો ગુણ શું છે ખબર છે? નિરઅભિમાની પણ. આમાંથી એક પણ ગુણ જો મારામાં આવી જાય ને તો મારો તો ઉદ્ધાર જ થઈ જાય. શું કેવું?

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાત

ને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી

0: ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.